નમસ્કાર, સુપ્રભાત. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. આજે જેઠ સુદ બારસ, વિક્રમ સંવત 2082, 28 મે 2026 ગુરુવાર સવારના 5:54 થવા આવી છે. આપ સૌ શ્રોતા મિત્રોનું અમારી પ્રથમ સભામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપના દિનની અને સભાની શુભ શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, હવે જોઈએ અમારા આજે બંને સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તેમજ સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ જોઈએ કાર્યક્રમની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના રજૂ થશે. 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે ભૂલી જઈ માફ કરીએ, વક્તા તેજની મહેતા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ થશે. 6:45 જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા તેમજ 7 સદાબહાર ગીતો આપ માણશો. 7:20 ગેરફિલ્મી ગુજરાતી ગીતો રજૂ કરીશું. 7:55 દેશભક્તિ ગીત આપ સાંભળશો. 8:30 એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે. 9 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે આપ સાંભળી શકશો. 9:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો રજૂ થશે. 10:02 આદિજાતિ માટેનો કાર્યક્રમ આપ સાંભળશો. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીતમાં સ્નેહલ શેવડેને આપ સાંભળી શકશો. 11:02 ફિલ્મ સંગીત રજૂ થશે. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો આપ સાંભળી શકશો. મિત્રો, બપોરે 12:02 સુર સંગાથ કાર્યક્રમમાં ટોપ ગ્રેડ ગઝલ ગાયિકા શ્રીમતી સુમિત્રા રોય ચૌધરી સાથેની વાતચીત રજૂ થશે. 12:30 બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીતના કાર્યક્રમમાં નૈનેશ જાનીને આપ સાંભળશો. 1:30 ફોજી ભાઈઓ

મિત્રો, ઈશ્વરને પામવાના ન હોય, એને સતત આપણી સાથે અનુભવવાના હોય, અને આ અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે આપણી આત્માને એ પરમાત્મામાં અચળ શ્રદ્ધા હોય. પૂર્ણ ભાવથી ભજેલું ઈશ્વરનું નામ સ્મરણ આ અનુભૂતિ કરાવવા માટે પૂરતું છે. તો ચાલો આ જ અનુભૂતિ કરવા માટે આપણે ભજન સાંભળીએ.

કાર્યક્રમના આરંભે આપે હસમુખ પાટડાના સ્વરમાં તુલસીદાસની રચના સાંભળી. હવે સાંભળે દુલા કાગના સ્વરમાં રમુબાવોની રચના.

0: 54.5 દશાંશ મીટર છે, એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 6:30 થઈ છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે ભૂલી જઈ માફ કરીએ. વક્તા તેજની મહેતા.
1: જીવન જીવવાનો એ મસ્ત તરીકો છે કે બધી બાબતોનો ન્યાય કરવાનું ઈશ્વરને સોંપી દઈ પછી નિરાતે જીવવું, જીવતા જવું, અનુભવો લેતા જવું, ને આપણને પ્રતિકૂળ માણસ કે પરિસ્થિતિ આવે તેને શિરોધાર્ય ગણી માફી બક્ષતા જવું. જો આપણે વિચારીએ તો જિંદગી એક ક્ષમાની કે માફીની સાહસ યાત્રા જ છે. જૈનો દર વર્ષે આ પર્વ ઉજવે છે. આ પર્વ તો સૌએ દરરોજ ઉજવવા જેવું જ છે. આજના સંઘર્ષમય જીવનમાં દરેક ઘટના કે પરિસ્થિતિને સાપેક્ષતાથી નિહાળવાની જરૂર છે. પ્રત્યેક માનવીએ બીજા માનવીની સાથે સહિષ્ણુતા અને સહનશીલતા કેળવવાની જ છે. આ જ સાચો જીવન ધર્મ છે. આ ધર્મને એક જ સૂત્રથી વર્ણવવાનો હોય તો આમ કહી શકાય, જીવો અને જીવવા દો, ભૂલી જાઓ અને માફ કરો. જીવન ધર્મ અંગીકાર કરનારે શું કરવાનું છે? ભૂલોને માફ કરતા શીખવાનું છે. જીવનનું મહાન કર્મ છે હોવું, કરવું, ચલાવી લેવું અને ચાલતા થવું. આથી જ કહેવાયું છે, જીહવારૂપી ધનુષ્ય પર ક્ષમાનું બાણ ચઢાવીને તન્મયતાપૂર્વક નિશાન તાકવાથી તે વ્યાપક તત્વ હસ્તગત થાય છે. આ સંસારમાં સૌથી વિકટ વસ્તુ મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સંબંધ છે. આ સંબંધ કઈ રીતે બંધાય છે, કઈ રીતે વિકસે છે અને કેવો અચાનક વણસે છે એના કોષ્ટક માંડવા સાચે જ મુશ્કેલ છે. જ્યારે સંબંધો વણસે ત્યારે આપણે આકળા, ઉતાવળા, બાવરા અને બેબાકળા બની જઈએ છીએ. આક્રમક અને ઝનૂની બનીએ છીએ. આસપાસના પ્રત્યેક જણ આપણી અપેક્ષા મુજબ જ વર્તે તેવી છાની વામણી ઈચ્છા રાખીએ છીએ. પૂર્વગ્રહ અને વેરની અનિષ્ટ ભાવના મનમાં દ્રઢીભૂત કરીએ છીએ અને અંતે આપણે કોઈના પણ થતા નથી અને આપણા પણ રહેતા નથી. આપણે ઔદાર્ય ભાવ કેળવીને સ્થિતપ્રજ્ઞ રહીને ભૂલી જઈ માફ કરવાની વૃત્તિ કેળવવાની જરૂર છે. સમસ્ત સમષ્ટિ પ્રત્યે જો આવો ભાવ કેળવાય તો વ્યક્તિ નરમાંથી નારાયણ બની જાય. આપણો ધર્મ પણ કહે છે, ક્ષમા કે માફીથી વધીને સંસારમાં કોઈ તપ શેષ નથી. ક્રોધ અને વેરભાવનાથી મનુષ્યની શારીરિક અને આત્મિક શક્તિનો હ્રાસ થાય છે. ક્ષમા કે માફીના સાગરનું ઝરણું પ્રત્યેક વ્યક્તિના મનમાં વહેવું જ જોઈએ. આથી કવિ કહે છે.

0: માફી રૂપી વર્ષાએ વયો તારો પ્રભાવ, દેવોના ભંડારમાં હવે નહીં વર્તાય તારો અભાવ. માફી બક્ષવી એ મનુષ્ય આત્માનું ઉચ્ચતમ ભૂષણ છે. ક્રાઇસ્ટને જ્યારે વધસ્તંભ ઉપર લઈ જવાતા હતા ત્યારે તેમના અંતિમ શબ્દો આ પ્રમાણે હતા, હે ઈશ્વર તેમને માફ કરજે, કારણ કે તે લોકો શું કરે છે તેની તેમને ખબર નથી. મહાત્મા ગાંધી કે મહાવીર, બુદ્ધ કે ક્રાઇસ્ટ જેવા પરમ આત્માઓ સાચા અર્થમાં ક્ષમાના પૂજારી હતા. આપણે પણ તેમના જીવનનો એ મહાન ગુણ અપનાવવો જ જોઈએ.
1: ભૂલી જઈ માફ કરીએ. શ્રોતા મિત્રો, અમૃતધારામાં હમણાં જ આપે તેજની મહેતા પાસેથી આ વક્તવ્ય સાંભળ્યું. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

ભૂલી જઈ માફ કરીએ. શ્રોતા મિત્રો, અમૃતધારામાં હમણાં જ આપે તેજની મહેતા પાસેથી આ વક્તવ્ય સાંભળ્યું. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 6:35 થઈ છે. પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: શ્રી રામચરિત માનસ ગાન આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા હતા. સવારે 6:45 થઈ છે. પ્રસ્તુત છે જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. આ કાર્યક્રમમાં આજે આપ એક જ ફિલ્મ દેખ કબીરા રોયાના કેટલાક ગીતો સાંભળશો. આરંભમાં સાંભળીએ ભન્નાડીનો સ્વર, ગીત રાજેન્દ્ર કિશનનું, સંગીત મદન મોહનનું.
1: એક ટ્રેન્ડ ક્લાસિકલ વોકલ સિંગર હૈ નઝદીક.

લતા મંગેશકર અને ગીતારોએ ગાયેલા આ ગીત સાથે જ સુર સરિતા કાર્યક્રમ અહીં પૂરો થયો. મિત્રો, આજે આપે દેખ કબીરા રોયા આ એક ફિલ્મના ગીતો સાંભળ્યા. ગીતકાર હતા રાજેન્દ્ર કિશન, સંગીતકાર મદન મોહન, ગાયક કલાકારો હતા મન્ના ડે, લતા મંગેશકર અને ગીતા રોય. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ

0: આ કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્. પ્રવાચિકા નિધિ ઝા. અથ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાનમ 2.0 ઇત્યસ્ય પ્રભાવપૂર્ણ ક્રિયાન્વયનસ્ય આવશ્યકતામુદ્દિશ્ય સબલં પ્રોક્તવાન યત અભિયાનમ આધારભૂત સંરચના નિર્માણમતિક્રમ્ય નિયમિત નિરીક્ષણેન નાગરિક સહભાગિતયા અથ વિભિન્ન હિતધારકાણાં સમન્વયેન માપન યોગ્ય પરિમાણાન સુનિશ્ચિતં કુર્યાત. નવદિલ્યામ 1.50મે પ્રગતિ ઉપવેશને અધ્યક્ષતાં કુર્વન શ્રી મોદી રાજ્યેભ્યઃ નિર્દિષ્ટવાન યત અપશિષ્ટ પ્રસંસ્કરણ સંયંત્રાણી સહૈવ ગોબર્ધન સંયંત્રાણિ ચ સંમિલિતમ કૃત્વા કઠોર અપશિષ્ટ પ્રબંધન સંબદ્ધાનામ આધારભૂત પરિયોજનાનામ કાર્યમ શીઘ્રમ પૂર્ણ કુર્વંતુ. ઉપવેશનાવધૌ પ્રધાનમંત્રીણા 30,000 કોટી રૂપ્યકાણામ 7 મહત્વપૂર્ણ પરિયોજનાનામ સમીક્ષા વિહિતા. સહ અવોચત યત વિદ્યુત વ્યયમ ન્યૂનીકર્તુમ ઊર્જા સુરક્ષાં વર્ધયિતુમ ગૃહ સામુદાયિક સ્તરે ચ સ્વચ્છ ઉર્જાયાહ પ્રસારાર્થમ રૂફટોપ સૌર યોજના મિશન મોડ રૂપેણ સ્વીકરણીય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અદ્ય ગેંગટોક નગરસ્ય પાલજોર ક્રીડાંગણે આયોજિતે સમારોહે સિક્કિમ આરક્ષીબલાય પ્રતિષ્ઠિતમ પ્રેસિડેન્ટ્સ પુલિસ કલર ઇતિ સર્વોચ્ચમ સમ્માનનમ પ્રદાસ્યતે. એતેન સહ સિક્કિમ રાજ્યમ સમ્માનમિદં પ્રાપ્તુમ દેશસ્ય 15મ રાજ્યમ તથા ઉત્તર પૂર્વ ક્ષેત્રસ્ય તૃતીયમ રાજ્યમ અભવત. પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર ઇતિ સમ્માનનમ દેશે કસ્યાપિ આરક્ષીબલસ્ય અસાધારણ સેવાયાહ સુદૃઢ અનુશાસનસ્ય રાષ્ટ્રમ પ્રતિ નિષ્ઠાયાહ ચ કૃતે દીયમાનમ સર્વોચ્ચમ ઔપચારિક સમ્માનમ વર્તતે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદા CBSE ઇત્યનેન હૈદરાબાદ સ્થિતસ્ય શૈક્ષણિક તંત્રજ્ઞાન સંસ્થાયૈ કોઇમ્પ્ટ એડ્યુટેક ઇત્યસ્મૈ પરીક્ષા પરિણામાનુબંધ આવંટનસ્ય વિષયે આરોપાઃ નિરાકૃતાઃ. એકસ્મિન સામાજિકાંતર્જાલીય પટલીય સંદેશે CBSE ઇત્યનેન આરોપાઃ ત્રુટિપૂર્ણઃ ભ્રમાત્મકઃ તથ્યહીનાસ્તિ ઇતિ પ્રતિપાદિતમ્. પરિષદા ઉક્તમ યત સંસ્થાયૈ અનુબંધ પ્રદાને સામાન્ય વિત્તીય નિયમાનામ નિયમાવલ્યાહ ચ નિષ્ઠાપૂર્વકમ પાલનમ કર્તવ્યમ. પરિષદા સૂચિતમ યત 26,000 વર્ષસ્ય બોર્ડ પરીક્ષાયાહ ઉત્તર પુસ્તિકાનામ ડિજિટલ મૂલ્યાંકનેભ્યઃ RFP ઇતિ ગતવર્ષસ્ય અગસ્ત માસે કેન્દ્રીય સાર્વજનિક ક્રયણ પોર્ટલ ઇત્યત્ર આરભ્ય યોગ્યાય નિવેદાનુબંધઃ પ્રદત્તઃ આસીત્. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અદ્ય ગુજરાત રાજ્યસ્ય યાત્રાં પ્રતિ ઈષ્યતિ. સ્વયાત્રાવધૌ ગૃહમંત્રી અહમદાબાદ ગાંધીનગર મંડલયોઃ પ્રાયઃ 12 જનોપયોગી શિક્ષા ગ્રામીણ આધારભૂત સંરચના પરિયોજનાનામ ઉદ્ઘાટનં શિલાન્યાસં ચ વિધાસ્યતિ. ઈદ ઉલ અઝહા અદ્ય કૃત્સ્ને ઉત્તરપ્રદેશે સોત્સાહં સોલ્લાસં આચર્યતે. બકરીદ પર્વ નિર્વિઘ્નેન આચરિતું પ્રશાસનેન વિસ્તૃતા વ્યવસ્થા કૃતા અસ્તિ. રાજ્ય સર્વકારેણ સર્વેષાં મંડલારક્ષી પ્રમુખાણાં કૃતે સંચેતના ચ પ્રસારિતા અસ્તિ યત ક્ષેત્રે નૂતન પરંપરાયાઃ આરંભઃ ન ભવેત્, નિષિદ્ધાનાં પશુનાં બલિઃ ન ભવેત્ ઇતિ સુનિશ્ચિતં કર્તવ્યમ્. અંતે ચ ક્રિકેટ ક્રીડાયાં IPL ક્રિકેટ સ્પર્ધાયાં ગતરાત્રૌ ન્યૂ ચંડીગઢ નગરે ક્રીડિતે એલિમિનેટર દ્વંદ્વે રાજસ્થાન રોયલ્સ દલેન સનરાઇઝર્સ હૈદરાબાદ દલમ 47 ધાવનાંકૈઃ પરાજિતમ્. રાજસ્થાન રોયલ્સ દલેન સનરાઇઝર્સ હૈદરાબાદ દલસ્ય સમ્મુખમ 44,200 ધાવનાંકાનાં લક્ષ્યમ સ્થાપિતમાસીત प्रत्युत्तरे हैदराबाद दलं केवलं

0: षड्नवत्यधिकैकशतं धावनाङ्कानेव अवाप्नोत् इति वार्ताः।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, મિત્રો સવારના 7 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સદાબહાર ગીતો. આજના કાર્યક્રમમાં SD બર્મનના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો સાંભળીશું. આરંભમાં સાંભળી તીન દેવ્યા ફિલ્મમાં લતા મંગેશકર અને કિશોર કુમારનો સ્વર.

મિત્રો, મોહમ્મદ રફી અને લતા મંગેશકરે ગાયેલા ગીત સાથે જ સદાબહાર ગીત કાર્યક્રમ અહીં પૂરો થયો. આજે આપે એસડી બર્મનના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 7:10

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જલકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળવી હતી, જેમાં 4 સિંહબાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે આપી હતી. ગીરગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય, એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે. તેને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદઘાટન કરશે. શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે.
2: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદઘાટન કરશે. તેઓ ભોયણ મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે. બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયા ધામ કેમ્પસમાં છાત્રાલય અને નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: બનાસકાંઠાના મુખ્ય વ્યાપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. આ અર્બન હાટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે, જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે. આગામી

0: 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. 8-14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ સાથે જ પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. 12-20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABID ફોલો કરશો. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે ત્યારે એક વ્યાપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ વ્યાપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વ્યાપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિઓ અને અન્ય 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019 અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88,000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે. આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું.
1: ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2000 રૂપિયાના 1 હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88,000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડથી પણ વધારે સહાયની રકમ ભારત સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા Akashwani@90 સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું. આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં કામ કરતા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. IPL ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું. ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહ બાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30મી મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 7:20 થઈ છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: મિત્રો, કાર્યક્રમના આરંભમાં આપે મુકેશના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના સાંભળી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય

0: મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 409.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં બેફામની રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમના અંતમાં સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

શ્રોતા મિત્રો, પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયેલા અવિનાશ વ્યાસની આ રચના સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વમાં 3જું રાજ્ય બનશે. રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ એ દેશના કોઈપણ પોલીસ દળને આપવામાં આવતો સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે, જે અસાધારણ સેવા, અટલ શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. સિક્કિમ પોલીસના 400 ગૌરવશાળી સૈનિકો, એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક, સરના અધિકારીની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરશે. આ સન્માન સિક્કિમ પોલીસના બહાદુર સૈનિકો દ્વારા જનતાની સેવા અને રાજ્યનું રક્ષણ કરવામાં દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા, બલિદાનને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ અભિયાન ફક્ત માળખાગત સુવિધા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. નવી દિલ્હીમાં 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલી યોજના અને ગોબર્ધન પ્લાન્ટના નિર્માણ જેવા કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટને વેગ આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ 9 રાજ્યોમાં રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્રોમાં આશરે 30,000 કરોડના 7 મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने शहरी क्षेत्रों, आवासीय परिसर और सार्वजनिक संस्थानों में छतों पर सोलर पैनल लगाने को बढ़ावा देने पर बल दिया. सड़क और बंदरगाह संपर्क परियोजनाओं की समीक्षा के दौरान प्रधानमंत्री ने वाधवन बंदरगाह को आधुनिक मल्टी मॉडल लॉजिस्टिक हब के रूप में विकसित करने पर जोर दिया. केन बेतवा नदी अंतर संबंध परियोजना की समीक्षा करते हुए प्रधानमंत्री ने कहा कि केन बेतवा परियोजना अन्य राज्यों के लिए अंतर्राज्य जल विवादों के समाधान का आदर्श मॉडल है. श्री मोदी ने सहयोग, समय पर मंजूरी, प्रौद्योगिकी आधारित निगरानी और मिशन आधारित कार्यान्वयन के माध्यम से अंतर्राज्य जल समस्याओं के समाधान पर बल दिया. राज्यों को ऐसे ही अवसरों की पहचान करने के लिए प्रोत्साहित किया गया जहां नदी अंतर संबंध, जल संरक्षण, भूजल पुनर्भरण और कुशल सिंचाई को एकीकृत तरीके से अपनाया जा सके. अनुपम मिश्र, आकाशवाणी समाचार.
0: બેઠકની શરૂઆતમાં કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે માસિક સમીક્ષા પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આશરે 12 જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણ કુંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.

0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર યુરોપિયન સંઘના વિદેશ મંત્રીઓની અનૌપચારિક બેઠક જિમ્સ્કમાં ભાગ લેવા માટે સાયપ્રસ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રીએ યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસ અને સાયપ્રસના વિદેશ મંત્રી ડોક્ટર કન્સ્ટેન્ટિનોસ કોમ્બોન્સનો આમંત્રણ બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિષયોની ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી અને મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિઓનો સમાવેશ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા હેન્ડલ AIN_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ્સ માટે 45 દિવસમાં 600 એકર જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષા દળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલાં શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ નમાઝ માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસીને એસઆઈની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયનના ઘરે દરોડા, ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ. ઈરાનની શરતો સામે ટ્રમ્પ જીતે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

354.8 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 7:55 મિનિટ થઈ ચૂકી છે.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે આ દેશભક્તિ ગીત સાંભળ્યું. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 8 વાગે હિન્દીમાં અને 8:15 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: बेटा, मैं कल अपने भतीजे के घर होके आया. मैं देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में दो दो फ्रिज.

354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. મિત્રો, સવારના 9 વાગ્યાનો સમય એટલે તમારા બધા જ માટે ખૂબ જ પ્રેશિયસ ટાઈમ. કેટલાક મિત્રો ઓફિસ જવા માટે રેડી થતા હશે, તો કેટલાક ઓન ધ વે કારમાં હશે, તો કેટલાક નાઇટ ડ્યુટી કરીને હાથમાં ચાનો કપ કે કોફીનો કપ લઈને બેઠા હશે, અને આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ જે હજુ પણ વેકેશન માણી રહ્યા છે ને, તો એમના હાથમાં કદાચ મમ્મીએ કેરી ગોળીને આપી હશે ને, મીઠી મીઠી કેરી ચૂસતા હશે. આપણા વડીલો પોતાનો નિત્યક્રમ કરીને શાંતિથી બેઠા હશે, ઇચકે ઝૂલતા હશે. મમ્મી રસોડામાં રસોઈ કરતી હોય, પ્રોફેશનલ મધર સરિસામાં સામે ઊભા રહીને તૈયાર થતા થતા કંઈક કેટલીય ઇન્સ્ટ્રક્શન ઘરના લોકોને આપતી હશે. સાચે જ 9 વાગ્યાનો સમય તો એવો લાગે ને કે આખા દિવસનું કેટલું બધું કામ આપણે 9, 9:30, 10 સુધીમાં પરવારતા હોઈએ, અને આવા સમયમાં રેડિયો પરથી સુમધુર ગીતો માહિતી સાથે અપાય તો સોનામાં સુગંધ ભળી જાય, ખરું ને? તો મિત્રો, તમારી આ મીઠી સવારને વધુ મધુર બનાવવા પ્રસ્તુત છે કેટલાક સુંદર સુમધુર ગીતો. મિત્રો, હિન્દી સિને જગતે ઘણા બધા ગીતો આપ્યા, અને આપણા ગીતકાર અને સંગીતકારોએ સાચે જ આખા સિને જગતના સંગીતને ખૂબ જ એકદમ વેલ્યુએબલ અને પ્રેશિયસ બનાવી દીધું. કેટલાક એવા ગીતો છે ને, જાણે આપણે સાંભળીએ ને તો એવું થાય કે આ ફિલ્મના કોઈક નાયક કે નાયિકા ઉપર ચિત્રાંકિત થયું હોય, પણ એકચ્યુઅલ વિડીયો જોઈએ ને તો ખબર પડે કે એ નાયક નાયિકા ના હોય, એટલે હીરો હિરોઈન ના હોય, પણ સાઇડ એક્ટર ઓર એક્ટ્રેસ ઉપર એ ફિલ્મ ચિત્રાંકિત થયું હોય. અને એવા જૂના અને જાણીતા અને ખૂબ જ ટેલેન્ટેડ એવા આપણા ઉપનાયક મહેમૂદ સાહેબ, જોની વોકર, શોભા ખોટે, હેલન, એના ઉપર એટલા બધા સુમધુર ગીતો ચિત્રાંકિત થયા છે ને, જ્યારે હું નાની હતી ત્યારે સાંભળું તો મને એમ થાય કે આ કદાચ રાજેન્દ્ર કુમારજી ઉપર ચિત્રાંકિત થયું હશે, ક્યાં પછી મનોજ કુમારજી ઉપર. પણ જ્યારે મેં પિક્ચર ઉપર, ટીવી ઉપર એ ગીત જોયું ત્યારે એમ થયું કે ઓહ, મહેમૂદજી ઉપર, શોભા ખોટેજી ઉપર. તો મિત્રો, આવા જ ગીતો લઈને ઉપસ્થિત થઈ છું, તો ચાલો સાંભળીએ જિદ્દી ફિલ્મનું ગીતાદત અને મન્નાડેના સ્વરનું આ સુમધુર ગીત.

લાગ્યું ને મિત્રો કે આ ગીત મન્નાડેના સ્વરમાં ગવાયેલું અને આ રીતે મહેમૂદજી ઉપર ચિત્રાંકિત થયેલું. આવું જ એક સુમધુર ગીત છે છોટી બહેન ફિલ્મનું, લતા મંગેશકર અને સુબીર સેનના સ્વરમાં.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ,
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: શ્રોતા મિત્રો, આજે 28મી મે એટલે વીર સાવરકર તરીકે જાણીતા વિનાયક દામોદર સાવરકર ભારતના મહાન સ્વતંત્ર સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી, સાહિત્યકાર, કવિ અને સમાજ સુધારકની જન્મજયંતિ છે. મિત્રો, એમનો જન્મ 28મી મે 1883માં મહારાષ્ટ્રના ભાગુર ગામે થયો હતો. બાળપણથી જ તેમના મનમાં દેશપ્રેમ, સ્વતંત્ર માટેની પ્રબળ લાગણી હતી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે મિત્રો તેમણે અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓ ઉત્તમ વક્તા અને વિચારક પણ હતા. તેમના લેખો અને ભાષણો યુવાનોના દેશભક્તિની જ્વાળા પ્રગટાવતા હતા. વીર સાવરકરને અંગ્રેજી સરકારે ધરપકડ કરી, આપણે બધા જાણીએ છીએ તેમ, એમને અંડમાનની સેલ્યુલર જેલમાં કાળા

પાણીની સજા ફટકારવામાં આવી હતી. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ તેમનો આત્મવિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમ ક્યારેય ડગ્યો નહોતો. મિત્રો, આ જ એમની સૌથી મોટી ખાસિયત હતી. કોઈ પણ પરિસ્થિતિમાં આપણું પ્રબળતા, આપણી અંદરનો આત્મવિશ્વાસ ક્યારેય ડગવો ન જોઈએ. તેમણે સમાજ સુધારણા માટે પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેઓ અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ સામે તેમણે જે અવાજ ઉઠાવ્યો હતો ને, એ કદાચ એની ગૂંજ કેટલાય વર્ષો સુધી રહી હતી. મિત્રો, વીર સાવરકરનું સમગ્ર જીવન સાહસ, સંઘર્ષ, ત્યાગ અને અડગ રાષ્ટ્રપ્રેમનું પ્રતીક હતું અને આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એમના ઉપરની આપણે ફિલ્મ પણ જોઈ, જેમાં ખૂબ જ સારી રીતે બધું જ બતાવવામાં આવ્યું કે કેવી રીતે વીર સાવરકર ઉપર યાતનાઓ થઈ અને છતાં પણ તેમણે પોતાનું કામ ક્યાંય મૂક્યું નહોતું. આવા મહાન સમાજ સુધારક, આવા મહાન દેશભક્તને એમના જન્મ જયંતિ નિમિત્તે શત શત નમન.

પર પિક્ચરાઇઝ થયું હતું. લાગે ને કે જાણે હીરો હિરોઈન ઉપર પિક્ચરાઇઝ થયું, પણ એ લોકો પણ હીરો હિરોઈનથી કંઈ કમ નહોતા. ખૂબ જ સરસ એમનું અદાકારાથી આપણને આજે પણ એમને એટલા જ યાદ કરીએ છીએ. હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરનું શબનમ ફિલ્મનું આ સુમધુર અને બહુ લોકપ્રિય ગીત.

મિત્ર, હમણાં જ આપે સસુરાલ ફિલ્મમાં મુકેશ અને લતા મંગેશકરનો સ્વર સાંભળ્યો. આ ગીત પણ મહેબૂબ અને મહેમૂદ અને શોભા ખોટે

શ્રોતા મિત્રો, ભારતીય ફિલ્મ જગતના અત્યંત પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા અને મહેબૂબ સ્ટુડિયોના સ્થાપક શ્રી મહેબૂબ ખાન, એને કોણ નથી ઓળખતું? મિત્રો, દુઃખની વાત તો એ છે કે આજના દિવસે, એટલે કે 28 મે 1964ના દિવસે હાર્ટ એટેકથી મુંબઈ ખાતે તેમનું નિધન થયું હતું. પણ આપણે સૌ જાણીએ છીએ કે તેમનો જન્મ 9 સપ્ટેમ્બર 1907ના રોજ ગુજરાતના બિલીમોરા નજીક થયો હતો. મિત્રો, શરૂઆતમાં તેમણે ફિલ્મોમાં નાના કલાકાર તરીકે કામ કર્યું, પરંતુ પછી તેઓ ભારતીય સિનેમાના મહાન દિગ્દર્શક ગણવામાં આવ્યા. તેમની ફિલ્મોમાં માનવીય લાગણીઓ, ગરીબી, માતૃત્વ, સંઘર્ષ અને સામાજિક મૂલ્યો ખૂબ ઊંડાણથી દર્શાવવામાં આવતા હતા. તેમની સૌથી પ્રસિદ્ધ ફિલ્મ મધર ઇન્ડિયા, આનાથી કોણ

જાણ છે. આ ફિલ્મને ભારતીય સિનેમાની ઐતિહાસિક ફિલ્મોમાંની એક માનવામાં આવે છે, જેને ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી. ફિલ્મમાં એક ભારતીય માતાની શક્તિ, ત્યાગ અને સંસ્કારનું ખૂબ જ અસરકારક ચિત્રણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેબૂબ ખાને આન, અંદાઝ, અમર જેવી સુપ્રસિદ્ધ ફિલ્મો પણ ભારતીય સિને જગતને આપી. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને ખૂબ જ સન્માન પણ મળ્યું. તેમની ફિલ્મો આજે પણ લાગણી, સંસ્કાર અને ભારતીયતાની સુગંધ માટે પણ યાદગાર છે. દર વર્ષે 28મી મેના દિવસે ભારતીય સિનેમા જગતમાં તેમને યાદ કરવામાં આવે છે. આજના દિવસે મહેબૂબ ખાનને શત શત નમન. મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આજે આપ એવા ગીતો સાંભળી રહ્યા છો કે જે ગીતો નાયક અને નાયિકા ઉપર નહીં પરંતુ ઉપનાયક અને નાયિકા ઉપર ચિત્રાંકિત થયા હોય. એવું જ એક સુમધુર ગીત શોભા ખોટે ઉપર ચિત્રાંકિત થયું છે, એ તમારી સામે રજૂ કરવા જઈ રહી છું.

આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. આખો દિવસ તમે આ જ રીતે પોતાની જાતને સંભાળજો. ખૂબ જ ગરમી છે, પાણી પીતા રહેજો, હાઇડ્રેટેડ રહેજો. આવજો સવારે સવારે.

મિત્રો, હમણાં જ આપ માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સવારના 9:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતો.

0: મિત્રો, ગેરફિલ્મી ગુજરાત ગીતોના કાર્યક્રમના આરંભમાં સાંભળ્યું આપે સોલી કાપડિયાનો સ્વર.
1: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

મિત્રો, સોલી કાપડે ગાયેલા આ ગીત સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात।
1: मीटर से लेकर 846 किलोहर्ट्ज़ पर आकाशवाणी नुआ अहमदाबाद वडोदरा केंद्र छे। मित्रों थोड़ी क्षणों में मुख्य समाचार अपाशे।
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસની પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે। પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી। દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે। ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી। ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગ ઝડપાઈ। ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય। ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના વિકાસના

0: જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી કરાશે. ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કર્યું. પંચમહાલની ગોવિંદગુરુ યુનિવર્સિટીએ દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. આઈપીએલ ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે મિત્રો આદિજાતિ માટેનો કાર્યક્રમ.

મિત્રો, આદિજાતિ માટેના કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરીશ આકાશવાણીના 90 વર્ષ અને આદિવાસી સમાજનો સથવાર. મિત્રો, આકાશવાણી વડોદરા પરથી હું ડોક્ટર શાહિના મીઠા આપ સૌનું આદિજાતિ માટેના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, સવારના પક્ષીઓના કલરવથી લઈને રાતના નીરવ શાંતિના ગીતો સુધી, ખેતરના કલ્યાણથી લઈને સીમાડાના સમાચાર સુધી, જે અવાજ પેઢીઓથી આપના ઘરોમાં અને આપણા દિલોમાં ગુંજતો રહ્યો છે, એ છે આકાશવાણી. મિત્રો, આપણું વહાલું આકાશવાણી આજે પોતાના ગૌરવવંતા 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે એક અદ્ભુત ઇતિહાસ રચી રહ્યું છે. અને 9 દાયકાની આ લાંબી સફર, મિત્રો, માત્ર રેડિયો સ્ટેશનની સફર નથી, પણ આ દેશના ધબકારાની સફર છે. અને જ્યારે ભારતના અને ખાસ કરીને આપણા ગુજરાતના અસલી ધબકારાની વાત આવે ત્યારે આપની નજર સામે પ્રકૃતિના સાચા રક્ષક અને અમીર સંસ્કૃતિના માલિક એવા આદિવાસી સમાજનો ચહેરો અચૂક આવે છે. મિત્રો, આજે આકાશવાણીના 90 વર્ષના રૂડા અવસરે આપણે વાત કરીએ છીએ આદિવાસી સંસ્કૃતિ અને આકાશવાણીના એ અતૂટ, પવિત્ર અને સોનેરી સથવારાની. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે મનોરંજનના આધુનિક સાધનો નહોતા, નહોતું ઇન્ટરનેટ કે નહોતું ટેલિવિઝન, ત્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને તાપીના અંતરિયાળ જંગલો અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા આપણા ભીલ, રાઠવા, વસાવા, ચૌધરી અને કુકણા સમાજના ભાઈ બહેનો માટે દીવાદાંડી સમાન કોઈ માધ્યમ હોય તો એ આકાશવાણી હતું.

મિત્રો, આકાશવાણીએ માત્ર અવાજ જ નથી આપ્યો, પણ આદિવાસી સમાજની બોલીને, તેમની સંસ્કૃતિને આદર પણ આપ્યો છે. ભલે પ્રસારણની ભાષા ગુજરાતી રહી હોય, પણ સ્થાનિક કેન્દ્રોએ હંમેશા આદિવાસી સમાજની લોકબોલીમાં કાર્યક્રમો પ્રસ્તુત કરીને તેમને પોતાના પરિવારના સભ્ય બનાવ્યા છે. મિત્રો, કોઈપણ આદિવાસી ભાઈના ઘરે જાઓ, સવારના સમયે રેડિયો કાન પાસે રાખીએ, દેશ દુનિયાના સમાચાર સાંભળવા એ એમની દિનચર્યાનો એક ભાગ જ રહ્યો છે. સાચે જ મિત્રો, તીરકામઠાનો વેગ અને પ્રકૃતિનો સૂર આકાશવાણીએ રેલાવ્યો આદિવાસી સંસ્કૃતિનો નૂર. મિત્રો, આકાશવાણી સૌથી મોટું પ્રદાન જો કોઈ હોય તો એ છે આદિવાસી સમાજની અનમોલ લોકકલા અને વારસાને સાચવવાનું. જે કળા માત્ર મૌખિક પરંપરાથી એક પેઢીથી બીજી પેઢીમાં જતી હતી, તેને આકાશવાણીએ પોતાના સ્ટુડિયોમાં રેકોર્ડ કરીને અમર બનાવી દીધી છે. મિત્રો, ડાંગના આદિવાસીઓનું પ્રખ્યાત ડાંગી નૃત્ય હોય, છોટાઉદેપુર કે પંચમહાલના ઢોલના ઢબકારા હોય, ઘેર નૃત્ય હોય કે તુર વાદ્ય હોય, આ બધા

સુર આકાશવાણીના માધ્યમથી ગુજરાત અને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચ્યા છે. મિત્રો, મેળાઓની વાત કરીએ તો દાહોદનો જગવિખ્યાત ગોળ ગધેરાનો મેળો હોય, કવાંટનો ઘેરનો મેળો હોય, કે પછી મિત્રો ગાય ગોહરીનો પર્વ હોય, આ મેળાઓની વિગતો, તેમની પાછળની સાંસ્કૃતિક વૈભવ આકાશવાણી હંમેશા શ્રોતાઓ સુધી પહોંચાડવાનું રહ્યું છે. મિત્રો, આકાશવાણીના માધ્યમથી જ આજે શહેરી સમાજ પણ આદિવાસી સંસ્કૃતિની અમીરતાથી પરિચિત થયો છે.

મિત્રો, આ સથવારા માત્ર ગીત સંગીત પૂરતા મર્યાદિત નથી. આકાશવાણી આદિવાસી વિસ્તારના ખેડૂતો અને શ્રમિકો માટે આર્થિક ઉન્નતિનું માધ્યમ પણ બન્યું છે. મિત્રો, આપણા વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા કૃષિ વિષયક કાર્યક્રમોએ જંગલ પેદાશો, વૈજ્ઞાનિક ઢબે ખેતી, પશુપાલન અને ખાસ કરીને ચોમાસા દરમિયાન જમીનની સંભાળ કેવી રીતે રાખવી તેની અમૂલ્ય માહિતી આદિવાસી ભાઈ બહેનો સુધી પહોંચાડી છે. વન્ય સંસાધનોની જાળવણી સાથે રોજગારી કેવી રીતે મેળવવી તે આકાશવાણીના માર્ગદર્શનથી સરળ બન્યું છે. મિત્રો, 9 દાયકાની આ સફરમાં આકાશવાણી સાક્ષી બન્યું છે એ બદલાવનું, જ્યાં આદિવાસી સમાજનો યુવાન પોતાની સંસ્કૃતિના મૂળિયા સાચવીને શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહ્યો છે. મિત્રો, જ્યાં સુધી વનરાજ ઝૂમશે અને ડુંગરો ગુંજશે, આકાશવાણી અને આદિવાસી સમાજનો આ સથવાર અમર રહેશે.

મિત્રો, આકાશવાણીના 90 વર્ષની આ ગૌરવશાળી યાત્રામાં આદિવાસી સમાજનો પ્રેમ, તેમનો સહકાર અને તેમનો સથવાર હંમેશા એક સુવર્ણ પૃષ્ઠ બનીને રહેશે. પ્રકૃતિની ગોદમાં વસતા આ ખમીરવંતા સમાજના ઉત્થાન માટે આકાશવાણી હંમેશા પોતાનો અવાજ બુલંદ રાખશે. મિત્રો, આકાશવાણીનું સૂત્ર છે બહુજન હિતાય, બહુજન સુખાય. આ મંત્ર સાથે શરૂ થયેલી આ સફર અવિરત ચાલતી રહેશે. આજના આ વિશેષ કાર્યક્રમમાં મિત્રો, મેં આપની સાથે વાત કરી આકાશવાણી 890 અને આદિવાસી સંસ્કૃતિ.

0: મિત્રો, કાર્યક્રમમાં આગળ આપણે સાંભળીએ વિજયાનંદ તુરી દ્વારા આદિવાસી સમાજના કેટલાક લોકગીતોની વાતો.
1: અમારા આદિવાસી દાહોદ અને સારોદની વચમાં જે ગવાતા ગીતો હોય એમાં દીકરીને લઈને આહારે જતા હોય ત્યારે ઘણા ગીતો ગવા

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લોકગાયક વિજયાનંદ તુરીના સ્વરમાં દાહોદ ભીલ સમાજના લોકગીતોની વાત. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ આદિવાસી સમાજના કેટલાક પ્રાસંગિક ગીતોની વાત, અને આ વિશેની માહિતી આપશે રાજેશ રાઠવા.
1: પ્રસ્તુત ગીત છોટાઉદેપુર વિસ્તારના આદિવાસી સમાજમાં ઉજાણી દિવાસાના ગીતોના તહેવારોમાં ગાવામાં આવે છે. આ તહેવાર વર્ષા ઋતુમાં આવે છે. એ સમયનું ભરપૂર દ્રશ્ય વર્ણન આ ગીતમાં રજૂ થયેલું છે. એક આદિવાસી કુંવરી અને ભાઈ બહેનની સાથે પવિત્ર પ્રેમ સંબંધની વાત કહી છે. સાથે એકબીજાની સાથે હાસ્યભાવ દેખી શકાય છે. વર્ષા ઋતુનો સમય હોય અને

શ્રાવણ મહિનો ચાલતો હોય એ સમયે ભાઈ ભાભી અને નણંદ ખેતરમાં હોય, બિલકુલ એ જ સમયે મેઘરાજાની મહેર થાય ત્યારે ઝરમર ઝરમર વાદળા વરસી રહ્યા ત્યારે ભાભી અને નણંદ પલળી જાય છે અને ઠંડીથી ઠીઠવાઈ જાય છે. ભાઈ ધોતી પલળે નહીં તે માટે આજુબાજુના વૃક્ષોની નીચે ચાલી જાય છે. ત્યારે તેની બહેન કહે છે, ભાઈ ધોતી પીલડે તો પીલડવા દે, અમે બીજી નવી લઈ આપીશું. આમ બહેન ગીત વ્યક્ત કરે છે જેના બોલ છે, ઝરમર ઝરમર આભેલી વર્ષી ભીગે ભાઈના ધોતિયા રે લોલ.

આમ આદિવાસીઓમાં પરંપરાગત રીતે ઘણા બધા એવા ગીતો છે, પણ જે આ પ્રકૃતિ અને બદલાતી ઋતુકાળને પણ યુવક અને યુવતીના એક પ્રેમના પ્રકરણમાં જ્યારે પ્રેમી પોતાની પ્રેમિકાને કહે છે

આમ આદિવાસીઓમાં પરંપરાગત ગીતો પ્રેમી અને પ્રેમિકાઓ સાથેના જે ઉનાળાના તડકાની જે વાત છે એ આપણે નિહાળી. આ સમાજમાં જે ઘટનાઓ બને છે તે ખૂબ જ કરુણ ઢાળમાં તેની રચના કરી છે, પછી તે પરંપરાને અર્પણ કરી દીધા છે. આવો માનીએ ગીતના બોલ છે, લેમડાના થોડ મેરે વિરાજી મને ભૂતડો બીવડાવે, લેમ્બ

0: મને ભૂતળો બીવડાવે મારી શોકનો.
1: શ્રોતા મિત્રો, આ હતા રાજેશ રાઠવા, જેમણે માહિતી આપી આદિવાસી સમાજના પ્રાસંગિક ગીતોની વાત. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી.

354.5 દશાંશ મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 10:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભમાં સાંભળી રિશ્તા કાગઝ કા ફિલ્મમાં આશા ભોસલે, કિશોર કુમાર અને સાથીઓનો સ્વર. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર રાજેશ રોશન.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળે જમીન આસમાન ફિલ્મમાં લતા મંગેશકર અને કિશોર કુમારનો સ્વર, ગીતકાર અંજાન, સંગીતકાર આર ડી બર્મન.

0: શ્રોતા મિત્રો, કિશોર કુમાર અને લતા મંગેશકરે ગાયેલા જમીન આસમાન આ ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, સવારના 10:45 થવા આવી છે. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ સ્નેહલ શેવડેને સાંભળશો. સુરેશ દલાલની રચના પ્રસ્તુત થશે. ગીતો સાંભળીએ તે પહેલા વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી

માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07922385490.

શ્રોતા મિત્રો, સ્નેહલ શેવડે ગાયેલા આદિલની આ રચના સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, થોડી ક્ષણોમાં મુખ્ય સમાચાર અપાશે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજકોટમાં નેહલ શુક્લ મેયર, પરેશ પીપળિયા સ્ટેન્ડિંગ ચેરમેન અને દક્ષા વસાણી ડે મેયર બન્યા. વડોદરામાં ગીતા મકવાણા મેયર, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના સભ્ય બન્યા. હવાઈ હુમલાને કારણે કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને શાંતિ અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે, વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. શ્રી શાહે અધિકારીઓને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટરની અંદરના તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જણાવ્યું. ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી તંત્ર એલર્ટ થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. શ્રી મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી. અને ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

દશાંશ મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્ર સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

મિત્રો, કાર્યક્રમના આરંભમાં આપે આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમાર તથા સાથીઓનો સ્વર સાંભળ્યો ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરમાં. કાર્યક્રમમાં આગળ સાંભળી આશા ભોસલે અને કિશોર કુમારનો યુગલ સ્વર. ફિલ્મ છે અપરાધ.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ રોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળી લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં કાલા પથ્થર ફિલ્મનું ગીત.

નિશાન ફિલ્મમાં કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 11:30 થઈ રહી છે. હવે સાંભળીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ અદનાન સામી અને આશા ભોસલેને. ગીતના શબ્દો છે કભી તો નજર મિલાઓ.

અલીશા ચિનોય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં ગુલાબી બસ સેવાને લીલી ઝંડી આપી, જે ફક્ત મહિલાઓ માટે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ અર્પણ કર્યા. ભાવનગરના મેયર તરીકે ઉષા તલરેજા, આણંદના દીપિકા પટેલ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી. અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર પ્રવેશ માટેની પ્રક્રિયા અંતર્ગત પહેલા રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે શાળાની પસંદગી કરવા માટે આજે છેલ્લો દિવસ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા સદસ્યો અને નગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે યોજાયો. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી. બિહારના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વાવાઝોડા, વીજળી પડવા અને કરા પડવાના કારણે 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ. પંચમહાલની ગોવિંદગુરુ યુનિવર્સિટીએ દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદની આગાહી. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. નમસ્કાર, આકાશવાણી કે ગૌરવશાળી 90 વર્ષો કે ઉપલક્ષ મેં પ્રસ્તુત હૈ સુર સંગાત, એક વિશેષ શ્રૃંખલા જહાં સુર સાધના ઓર સંસ્કૃતિ કા અદભુત સંગમ હો. આજ કે ઇસ સંગીતમય કાર્યક્રમ મેં હમારે સાથ હૈ એસી વિશિષ્ટ કલાકાર જિન્હોને ખ્યાલ, ગઝલ, ભજન, બેલે, સંગીત ઓર શાસ્ત્રીય ગાયકી કે માધ્યમ સે સંગીત સાધના કો નઈ ઊંચાઈયાં દી. પટિયાલા ઘરાના કી સમૃદ્ધ પરંપરા, આકાશવાણી સે દશકો પુરાના આત્મીય રિશ્તા ઓર દેશ વિદેશ કે મંચો પર ભારતીય સંગીત કી અનુપમ પ્રસ્તુતિ, ઉનકી યાત્રા કેવલ એક કલાકાર કી નહીં બલ્કી ભારતીય સાંગીતિક વિરાસત કી યાત્રા હૈ. આઈએ સ્વાગત કરતે હૈ હમારી આજ કી વિશિષ્ટ અતિથિ શ્રીમતી સુમિત્રા રોય ચૌધરીજી કા. સ્વાગત હૈ આપકા આકાશવાણી અમદાવાદ કે સ્ટુડિયો.
1: તો મેં ભી પ્રણામ કરતી હું આકાશવાણી કો. યે મેરા અપના અનુભવ હૈ. એકચ્યુઅલી જબ તક હમ સરેન્ડર નહીં હો તબ તક કોઈ કામ નહીં હોતા હૈ, અચ્છી તરહ સે નહીં હો પાતા હૈ. તો ઇસીલિયે મેં બહોત પ્રસન્ન હું. કઈ બાર મેં બડોદા સે આનંદ સે આતી રહી હું, ગાતી રહી હું. યહાં કે જો સંગીતકાર હૈ, યહાં કે જો મ્યુઝિશિયન્સ હૈ, હમારે કમ્પોઝર હૈ, ઉનકે સાથ બહોત આત્મીય રિશ્તા રહા હૈ હમેશા. તો લેકિન ઇસ બાર બહોત સાલો કે બાદ આના હુઆ, યે કભી નહીં સોચા થા કે 90 સાલ કી પૂર્તિ કે લિયે આપ લોગ મુઝે બુલાયેંગે.
0: જી મેડમ, તો યે જો આકાશવાણી 90 વર્ષો કા જો અસાધારણ યાત્રા જો હૈ, તો સાથ મેં સાથ મેં આપકી ભી યાત્રા ચલી હૈ આકાશવાણી કે સાથ, તો ઉસ યાત્રા કે બારે મેં કુછ બતાયેંગે.
1: ઇસકો યાત્રા હી કહા જા સકતા હૈ, ક્યોંકિ અબ થોડા સા અગર મતલબ વ્યક્તિગત અગર કુછ કહું તો એસા હૈ કે મેં ઉસ જમાને કી હું જહાં પર ઘર મેં એક રેડિયો હોના હી બહોત બડી બાત હુઆ કરતી થી. બડા સા રેડિયો મેરે દાદાજી કા થા, હરેક કો સુનને ભી નહીં દેતે થે. સિર્ફ ઉનકો થા કે ખાલી ન્યૂઝ કે ટાઈમ મેં જાકે બેઠેંગે, બાકી છૂને ભી નહીં દેંગે. લેકિન ઉસકે હી અંદર મેરી માતાજી બહોત હી મિસુરીલી થી, લખનૌ કી થી, ઉનકે પાસ સંગીત કે તરહ તરહ કે આયામ થે. તો ઉનકો વો છુપ છુપ કે સુનના, દેખ દેખ કે મુજે ભી બહોત અંદર સે એક કુછ તો હોતા થા કે મેં ભી રેડિયો સુનું. છોટી સી થોડા સા તભી તભી મુજે લગતા થા કે રેડિયો તો કોઈ ખાસ બાત હૈ, ઇસસે બઢકે કુછ નહીં હો સકતા મ્યુઝિકલી. ક્યોંકિ ઓર ગ્રામાફોન થા હમારે ઘર મેં, જો હાથ સે ઘુમા ઘુમા કે ગ્રામાફોન ચલાયા જાતા, તો વો દાદાજી કા થા. તો ઉસમે કુછ રેકોર્ડ સુન સુન કે કાન પક ગયે, લેકિન ફિર સે સુનતે થે. તો એસે કરતે કરતે તો જો ભી હો શાસ્ત્રીય સંગીત સીખના ઘર મેં શરૂ હુઆ. અચ્છા, ઉસ વખત અભી તો મેં સિખાતી હું ઇલેક્ટ્રોનિક તબલે મેં. ઉસ વખત તો સંગીત કે ગુરુજી કે સાથ એક તો તબલિયા આયા કરતે થે.
0: અચ્છા,
1: હા, ક્યોંકિ મેરી માં કો લગતા થા નહીં તો તાલ કી કચ્ચી હો જાયેગી, ઉનકો લગતા થા. હાલાંકિ સાધારણ પરિવાર, ઇતના એફોર્ડ કરને કી બાત નહીં થી, લેકિન ઉનકો લગતા થા જો કરો ઠીક સે કરો. તો યે બાત. તો એસા કરતે કરતે લગભગ સ્કૂલ કા જો ખતમ હો રહા થા સમય 15 વર્ષ કે કરીબ કરીબ, તો મેને એક બાર ઉનકો જો વો હમારે સાથ બજાને આતે થે, યે એક બહોત ઇન્ટરેસ્ટિંગ બાત હૈ. તો ઘર સે છુપા કે મેને ઉનકા સહારા લેકર મેને રેડિયો મેં અપ્લાય કિયા.
0: અચ્છા, હા, તો કોન સા સાલ હો
1: વો? યે થા 69 યા 70.
0: ઓકે,
1: મને રેડિયો કે

0: ખૂબ સરસ મેડમ, તમારો જોશ આવો જ રહે. આપ આવ્યા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં, આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપ લોકો કો સબકો બહોત ધન્યવાદ કે મેરે કો ઇસ લાયક આપ લોગો ને સમજા કે વર્ષો બીત ગયે લેકિન અગર અભી ભી આપ લોગો કે સાથ આપ લોગ મતલબ મોનિટર કે ઇસ પાર બેઠ કે કુછ ગા સકતી હું તો યે મેરે લિયે બહોત બડી બાત હૈ.
0: બહોત બહોત શુક્રિયા આપાએ.
1: નમસ્કાર.
0: સુર સંગાત કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગઝલ ગાયક સુમિત્રા રોય ચૌધરીની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયાર કાર્યક્રમની રાહ જોતી સૌ વાલી બહેનો અને સર્વે શ્રોતાઓને કૃપા જીવરાજાની
4: અને ભાવના દોશીના
3: નમસ્કાર.
4: આપનું આપના મનપસંદ કાર્યક્રમ સહિયારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કૃપાબેન, ઉનાળાની આ સિઝન આવી ગઈ છે અને વેકેશનનો પણ માહોલ છે.
3: હા,
4: એટલે ઘરમાં બાળકોને રજાઓ હોય,

0: અને કંઈક કંઈક અવનવી પ્રવૃત્તિઓ આપણી બહેનો કરી રહી હશે.
1: હા, અને સાથે સાથે અથાણા પણ છે.
0: હા,
1: તો એ પણ એમાં પણ વ્યસ્ત હશે બહેનો.
0: હા, અને બહેનો છે ને એની જવાબદારી બાળકો પ્રત્યે પણ હોય છે. એટલે વેકેશન હોય એટલે બાળકોને પણ સાચવવાના હોય, તો આ બધી જ પ્રવૃત્તિમાં આપણી બહેનો વ્યસ્ત હશે.
1: અને એમને ભણવાનું તો અત્યારે બંધ હોય તો વિવિધ પ્રકારની કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાને એક મોટું કામ થઈ જાય છે. ઓ ભાવનાબેન.
0: હા, અને કૃપાબેન, ત્યારે છે ને વિચાર આવે કે આપણું બાળક ઘરે હોય છે ત્યારે આપણે એને કઈ રીતે સાચવવું એ આપણે વિચાર કરતા હોઈએ છીએ, તો શાળામાં જયારે એ જાય છે ત્યારે જે શિક્ષક છે એ કઈ રીતે આટલી કલાક આપણા બાળકને સાચવતા હશે.
1: અને કેટલા બધા બાળકો હોય શાળામાં.
0: હા, અને એ જવાબદારી છે ને એ ખૂબ જ મહત્વની છે, કારણ કે બાળકનું છે ને શાળાનું જીવન અને જે શિક્ષકો તેને શિક્ષણ આપે છે તેનું મહત્વ ખૂબ હોય છે.
1: અને એમના જીવનનું ઘડતર આમ કહીએ ને તો શાળાથી જ શરૂ થઈ જાય.
0: હા,
1: તો આ વાત કરીને આપે તો મને એક સરસ મજાની રચના યાદ આવી.
0: હા હા,
1: કિસીને શિક્ષક સે પૂછા ક્યા કરતે હો આપ, શિક્ષક કા સુંદર જવાબ. સુંદર સુર સજાને કો સાઝ બનાતા હું, નો સીખીએ પરિંદો કો બાઝ બનાતા હું.
0: ક્યા બાત.
1: ચુપચાપ સુનતા હું શિકાયતે સબકી, તબ દુનિયા બદલને કી આવાઝ બનાતા હું. સમંદર તો પરખતા હૈ હોંસલે કી કશ્તીઓ કો, ઓર મેં ડૂબતી કશ્તીઓ કો જહાઝ બનાતા હું.
0: વાહ વાહ.
1: બનાએ ચાહે ચાંદ પે કોઈ બુર્જે ખલીફા, મેં તો કચ્ચી ઈંટો સે હી તાજ બનાતા હું.
0: ક્યા બાત હૈ. ખૂબ જ જે આ તમે પંક્તિઓ વાંચીને એ ખરેખર અર્થપૂર્ણ છે, કારણ કે આપણા બાળકને એક યોગ્ય નાગરિક બનાવે છે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો સમજાવે છે, સામાજિક રીતે જવાબદારી છે એ સમજાવે છે, એ બધું જ એક શિક્ષક કરે છે. અને આપણે બહુ સાંભળ્યું છે કે એક શિક્ષક છે ને એ ક્યારેય સામાન્ય નથી હોતો, તો આવા જ એક શિક્ષક છે એ આજે આપણા સહિયર કાર્યક્રમમાં મહેમાન બન્યા છે.
1: હા, અને તે છે સોનલબેન ચોથાણી, જેઓ જસદણથી આવ્યા છે. અને તેમનો થોડો પરિચય આપું ને તો તેઓ જસદણમાં શ્રી તક્ષશિલા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ છે અને શિક્ષણ કાર્યમાં તેઓ લગભગ 26-27 વર્ષથી જોડાયેલા છે. અને આ સાથે સાથે તેઓ જસદણમાં નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે અને એમાં વિવિધ નારી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ કરે છે.
0: વાહ.
1: તો આજના કાર્યક્રમમાં આપણે તેમની જીવન યાત્રા વિશે, એમની શિક્ષણ યાત્રા વિશે થોડી માહિતી મેળવીએ.
0: ચોક્કસ. સોનલબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્કાર.
2: નમસ્કાર.
0: સોનલબેન, જ્યારે આપ શિક્ષિકા છો અને ઘણી બધી પ્રવૃત્તિ પણ કરી રહ્યા છો, તો સૌ પ્રથમ એ પૂછવાનું મન થાય કે જે આપની જે શિક્ષણ ક્ષેત્રની યાત્રા છે, બાળકોને ભણાવવાની યાત્રા છે, એ કઈ રીતે શરૂ થઈ?
2: આમ તો મારી શિક્ષણની સફર યાત્રા છે 1999થી શરૂ થઈ છે. એ વખતે મેં ધોરણ 12 પૂરું કર્યું અને ઘરની પરિસ્થિતિ એવી હતી કે મોટી બેનને બીબીએ રનિંગ હતું, એટલે માતા પિતાની એવી આશા કે ભાઈ એક બેન ભણે છે તો હવે તારું છે ને બંને બહેનોનું ભણવાનું જે કઈ છે ખર્ચ ઉપડશે નહીં, એટલે તારી છે ને અત્યારે હવે સ્ટોપ કરી દેવાનું છે. પણ ત્યારે શું હોય કે આપણી હઠાગ્રહ, કારણ કે પહેલેથી ભણવાનો પૂરેપૂરો શોખ, એટલે હઠાગ્રહ એટલી ને કે કાનમાં જે ઓલી બુટી પહેરાવી હતી ને સોનાની, કાઢીને ઘા કરી દીધો અને 3 દિવસ સુધી જઈમી નહી. પછી મમ્મીને એમ થયું કે નહી, ના ના હવે એને ભણવું જ છે ને તો ભણવા દો. પછી બેનને હોસ્ટેલમાં ન મૂકી અને બંને બહેનોએ અપડાઉન કરી અને બીકોમ પૂરું કર્યું અને માતા પિતાને સહાય થાય એટલા માટે નાના એવા ટ્યુશનથી શરૂઆત કરી.
0: બરાબર.
2: આવી રીતે સફર યાત્રા શરૂ થઈ.
0: બરાબર.
1: પછી આ શાળા બનાવવાનો અને એમાં કાર્યરત થવાનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે તમે જ્યારે કોઈ પણ નાનું કાર્ય કરો છો એ નાની જવાબદારી છે, પણ આટલી મોટી શાળા સંભાળવી એ ખૂબ કપરું કામ છે, તો એમાં કઈ રીતે જોડાયા?
2: એ સમયે 2000ના વર્ષની અંદર મારા હસબન્ડે શાળા શરૂ કરી અને એની સાથે અમે બંને સાથે રહીને જ શાળા ચલાવતા હતા. પછી ધીમે ધીમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા એટલે બધાનું કેવું એમ થતું કે ભાઈ હવે આપણે ગામડે રહેવું નથી. એ સમયની અંદર અમરેલી જિલ્લાની લુણીધાર ગામની અંદર અમે ખૂબ સરસ શાળાનું કાર્ય ચલાવતા હતા.

0: અને સંસ્થા ચલાવતા હતા. પછી ત્યાંથી 2012માં જસદણમાં આવી અને જોઈન્ટ ફેમિલીમાં સાથે રહી અને તક્ષશિલા વિદ્યા મંદિરનો પાયો નાખ્યો મેં.
1: બરાબર. અને આટલા વર્ષથી આપ આ શિક્ષણ કાર્ય કરી રહ્યા છો, તો આપનો અનુભવ કેવો છે? અત્યારના વિદ્યાર્થીઓ કેવા પ્રકારના છે? શિક્ષણ પ્રત્યે એમનું વલણ શું છે? શું લાગે છે આપને?
0: હવે આટલા વર્ષના અનુભવ પછી એમ થાય કે શિક્ષણ જગતની અંદર આવ્યા પછી એમ થાય છે કે જો બેસ્ટ એક નાગરિક તૈયાર કરવો છે, એક બાળકને તૈયાર કરવો છે, સારો સમાજ તૈયાર કરવો છે, તો આપણે પહેલા બાળકને તૈયાર કરવું પડશે. આમ તો દરેક માતા પિતાનું એવું હોય છે કે પોતાના બાળકને 5 વર્ષનું થાય ત્યાં સુધી જો એને બજારે શાકભાજી લેવા જવું હોય ને, તો એ તે પોતાના બાળકને બાજુવાળાના ઘરે પણ મૂકતા નથી. એનો માતા પિતાનો જીવ નથી ચાલતો. અને એ જ બાળકને જ્યારે સીધા જ શાળામાં શિક્ષકના હાથમાં મૂકી દે છે, ત્યારે આપણે એક શિક્ષક તરીકે વિચારવાનું ઈ જ રહે કે એને આપણા

0: તો એ તે પોતાના બાળકને બાજુવાળાના ઘરે પણ મૂકતા નથી, એનો માતા પિતાનો જીવ નથી ચાલતો. અને એ જ બાળકને જયારે સીધા જ શાળામાં શિક્ષકના હાથમાં મૂકી દે છે, ત્યારે આપણે એક શિક્ષક તરીકે વિચારવાનું ઈ જ રહે કે એને આપણા શિક્ષક પ્રત્યે કેટલો વિશ્વાસ છે કે જે પોતાના બાળકને ક્યાંય 5 મિનિટ રમવા નહીં મૂકે, પણ એ બાળકને ડાયરેક્ટલી 5 કલાક માટે શાળામાં મોકલી દે છે.
1: બરાબર.
0: એટલે પેલા તો એ માતા પિતાના વિશ્વાસને લઈને જ આપણે એ બાળકને તૈયાર કરવાનું છે, એક સારો નાગરિક બનાવવાનો છે. ત્યારથી એવો એક આપણો ઓપિનિયન હોય છે ને શિક્ષક એ રીતે ચાલે છે.
2: અને આપ અત્યારે જે આ શિક્ષણ કાર્ય ચલાવો છો, તો એમાં અને જે પહેલાની શિક્ષણ પદ્ધતિ જ્યારે આપ નાના હો અને જે શિક્ષણ કાર્યમાંથી પસાર થયા હો, એમાં કેટલો તફાવત છે? કારણ કે ત્યારની જે પરીક્ષા પદ્ધતિ કહો, શિક્ષણ પદ્ધતિ કહો, વાંચન પદ્ધતિ કહો, એ એકદમ અલગ હતી. અને હવેનો જે યુગ છે ને, એક સ્પર્ધાત્મક યુગ છે, જેમાં તમારે સતત એક વર્તમાન સાથે જોડાયેલા રહેવું પડે. કંઈક ને કંઈક નવું આપણે પણ પહેલા શીખવું પડે, પછી તમે બાળકને શીખવી શકો. તો એ તમે કઈ રીતે મેનેજ કરો છો અને એમાં કેવો તમને તફાવત જોવા મળે છે?
0: હવે આમ ગણીએ તો આજથી 20 વર્ષ પહેલાનું શિક્ષણ અને અત્યારનું શિક્ષણમાં બહુ બધો તફાવત છે. કારણ કે ત્યારનું શિક્ષણ એવું હતું કે બાળકને શાળાની અંદર ભણવા બેસાડી દીધું, એટલે માતા પિતા પોતાની રીતે કામ કરતા હતા, અને બાળક શાળાએ ગયું એટલે પછી 2-4 વર્ષમાં એ બાળક પોતે જાતે લેશન કરશે અને બધું જાતે કરતા શીખે છે. જ્યારે અત્યારનું બાળક એવું છે કે માતા પિતાએ જ્યારે શાળામાં એને મૂક્યા પછી પણ માતા પિતાની પૂરેપૂરી જવાબદારી છે કે બાળકને હોમવર્ક કરાવવું. શાળાએ ગયા પછી અત્યારનું શેડ્યુલ પણ શાળાનું એવું હોય છે કે કંઈક ને કંઈક પ્રવૃત્તિ શાળામાંથી અન્ય પ્રવૃત્તિ કહેતા હોય, અને માતા પિતાને પણ આમ જોતા એવું લાગે કે મોડર્ન માતા પિતાને પણ સાથે અભ્યાસ કરવો પડે છે, જે એને પહેલાના સમયમાં નહોતો કર્યો.
1: બરાબર.
2: એટલે એમને પણ શીખતા રહેવું પડે છે સાથે સાથે, અને બાળકોને પણ શીખવાડતા રહેવું પડે છે.
1: અને કૃપાબેન, આપણે કોઈ પણ મોટી વ્યક્તિને જોઈએ ને, તો એના જીવનમાં એ સૌથી વધારે યાદગાર સમય છે ને, એ એના બાળપણનો હોય છે. અને એ ક્યારેય પોતાના શિક્ષકને નથી ભૂલતા, કે કોઈ પણ એને યાદ કરવાનું કે સફળતાની વાત આવે તો એ સૌપ્રથમ પોતાના શિક્ષકને જ યાદ કરે છે. અને સોનલબેન, બીજી પણ એક વાત મને પૂછવાનું મન થાય કે માતા પિતાની જે અપેક્ષા હોય છે કે પોતાનું બાળક આ રીતે ભણે, આટલું આગળ આવે, એના વિશે થોડીક વાત કરો.
0: જ્યારે તમે આ વાત કરો છો ત્યારે મને એક વસ્તુ આજના વાલીઓને કહેવાનું મન થાય કે અત્યારના વાલીશ્રીઓ છે એ પોતાના બાળકને ભૌતિક સુવિધાઓ ખૂબ જ પૂરી પાડે છે,
1: બરાબર,
0: પોતાના બાળકને સમય આપતા નથી. એટલે આજ તો આજના સમયમાં ખાસ તો આપણે આપણા બાળકને મિલકતના વારસદાર નહીં પણ સદગુણના વારસદાર બનાવવાની જરૂર છે. કારણ કે અત્યારના માતા પિતા મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે અને પોતાના ઘરકામમાં પણ એટલા બધા વ્યસ્ત છે કે બાળકને ભૌતિક સુવિધાઓ બધું પૂરી પાડશે પણ એના માટે સમય કાઢી શકતા નથી. તો આજના વાલીશ્રીઓને ખાસ તો એ જ કહેવાનું થાય. અને બીજી એક વસ્તુ એ પણ કહેવાનું મન થાય કે આજના પેરેન્ટ્સ છે ને, એ પોતાના બાળકની સરખામણી છે ને અન્યના બાળકની સાથે બહુ જ કરતા હોય છે. બાજુના ઘરેના બાળકોની અથવા તો પોતાના નાના મોટા ભાઈ બહેન હોય ને તો એની પણ બહુ સરખામણી કરતા હોય છે. એટલે ત્યારથી જ બાળક નાનું હોય ને, ત્યારથી જો 2-3 ભાઈ બહેન હોય અને એકાદ ભાઈ બહેન હોશિયાર હોય તો તરત જ સરખામણી કરશે. એટલે પેલા બાળકને શું થાય કે નાનપણથી જ એને નેગેટિવ વિચારો આવી જાય છે અને ખરેખર એની અંદર જે છુપી શક્તિ છે ને એ પોતે બહાર કાઢી શકતા નથી. પછી થાય એવું કે ઘણી વખત એક ઘરેથી જ્યારે માતા પિતા નેગેટિવ કે શાળાની અંદર ઘણી વખત શિક્ષક પણ આવું જ વર્તન કરતા હોય છે કે શિક્ષક પોતે પણ બીજા બાળકો સાથે સરખામણી કરે છે. જ્યારે બંને બાજુથી બાળકને નેગેટિવ પોઈન્ટ મળે ને, એટલે એ બાળકનો ખરેખર જે વિકાસ થવાનો છે ને એ નથી થઈ શકતો અને રૂંધાઈ જાય છે. એટલે મારું કહેવાનું ખાસ એ જ છે કે દરેક બાળકની અંદર છે ને ઈશ્વરે કંઈક ને કંઈક શક્તિ છુપાયેલી ઉપરથી મોકલા જ છે એ રીતે. તો પછી માતા પિતાએ એની અંદર જે કાંઈ શક્તિ છે ને એ શક્તિને ખીલવવાનો પ્રયાસ કરે અને બાળક છે એ કંઈક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે.
1: બરાબર. અને દરેક બાળક તો કઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું નથી, પરંતુ એનામાં કંઈક ભગવાને મૂકેલું છે તો એ પ્રમાણે એનો વિકાસ થશે.
2: અને અત્યારના સમયમાં આમ જોઈએ ને તો ઘણા બધા વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેમ કે તમારી પાસે ઘણી બધી પસંદગીઓ છે, કયા કોર્સમાં જવું, કયા કોર્સમાં જઈને પણ તેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં તમે તમારી કાબેલિયત કરી શકો.

0: એ પ્રમાણેની સ્કિલ જો તમે ડેવલપ કરો ને તો એ ખરેખર બાળકને વધારે મદદરૂપ થઈ શકે એવું મારું માનવું છે. તો આ બધા વિશે પણ આપણે માહિતી અને માર્ગદર્શન આપણા શાળા લેવલે આપી શકીએ એ વિશે શું આપના મંતવ્યો છે? જેમ કે બાળકમાં કઈ સુષુપ્ત શક્તિ છે તો માતા પિતા ઘણીવાર સમજી નથી શકતા, તો શાળામાં એ શિક્ષકોની કઈ રીતે જવાબદારી બને છે?
1: હવે ઘણી વખત બાળકનું કેવું હોય છે કે શિક્ષક ક્લાસ લેતા હોય ને, બાળકને માનો કે એકાદ બાળક એમાં એવું હોય કે એને ચિત્રમાં જ રસ છે, તો ગણિતનો વિષય ચાલુ હશે ને તો એ જો ખરેખર સાચો શિક્ષક છે ને એ સમજી શકશે. અહીંયા ગણિતની પ્રવૃત્તિ ચાલતું હોય પણ એ બાળક પોતે ડ્રોઈંગ જ કરતો હોય, તો ઘણી વખત આવું બનતું હોય તો એ શિક્ષકે એના પેરેન્ટ્સને ઓફિસમાં બોલાવીને એની સાથે વાત કરવી જોઈએ. કે અને ઘણી વખત એવું થાય કે પછી એના પેરેન્ટ્સ એવું કહેતા હોય કે ભાઈ મારા બાળકને ગણિતમાં માર્ક્સ નથી આવતા એમ, પણ તો એવા માતા પિતાને આપણે શાળામાં બોલાવી અને એને નાનપણથી જ એની અંદર જે કઈ ચિત્રની કળા છે, છુપી શક્તિ છે, એ બહાર કાઢવા વિશે એના માતા પિતાને વાત કરીએ, એને એ પણ કહીએ કે તમે આને સરસ મજાની ડ્રોઈંગ બુક લઈ દો, અમે પણ થોડીક મદદ કરશું. અને એમ કરતા કરતા આ બાળક છે એ એમાં પણ પોતાનું કૌશલ્ય બતાવીને એક આર્ટિસ્ટ બની શકે છે.
0: હા, ખૂબ સાચી વાત છે. અને આપની જે આ શિક્ષણ યાત્રા છે એ આમ જોઈએ ને તો સરળ શબ્દોમાં તમે વર્ણવી, પણ એ ખરેખર અઘરું કાર્ય છે. અને તમારા પરિવારે એમાં કઈ રીતે તમને સહયોગ આપ્યો? કારણ કે પરિવારના સહયોગ વિના તો આ શક્ય જ નથી.
1: આ બાબતમાં તો જો હું કહું તો મારા પરિવારનો પૂરેપૂરો સપોર્ટ છે. પહેલેથી સતત મને કોઈ પણ ગ્રુપમાં જોડાવવું હોય કે કંઈ પણ હોય, અને શિક્ષણની અંદર પણ જ્યારે એમ કે બહેનોનું આપણું એવું હોય કે સાંજનો સમય થયો અને થાકી ગયા તો સુઈ ગયા, પણ રાત્રે ઉઠીને પણ 2 વાગે ઉઠીને પણ મને જો કોઈ બાળક મારા મગજમાં આવ્યું કે ભાઈ આ બાળકને આ જે ગઈકાલે આપણે આ શીખવું પણ એના મગજમાં બેઠું નહોતું, તો એના માટે હવે આવતીકાલે આપણે એના માટે શું વિચારવું, તો એ વિશે પણ મનોમંથન ચાલતું હોય ને હું બુક લઈને બેસી જાઉં કંઈક લખવા, કે પછી આખી રાત ક્યારેક ઘણી વખત એવું પણ બને કે લાઇટ ચાલુ રહે સવાર સુધી, પણ મારા હસબન્ડે કે કોઈ દિવસ એમ નથી કીધું, અને ખરેખર એનો પૂરેપૂરો સપોર્ટ મળેલો છે. અને કઈક એવું સોલ્યુશન હોય તો હું ઘરે આવીને તરત જ વાત કરું કે ભાઈ આજે આ બાળક એટલું હોશિયાર છે અને છતાં એના માતા પિતાની અપેક્ષા કઈક વધારે છે, તો એના માટે પણ મને ઘરેથી ઘણો બધો સપોર્ટ મળેલો છે. અને કોઈ પણ બાળક કે પેરેન્ટ્સની એની અંદરનું કઈ મનોમંથન હોય ને તો હું બીજે દિવસે કોઈ પણ રીતે એનું સોલ્યુશન કરી દેવાનું, કે જેથી કરીને માતા પિતાને પણ એના બાળક પ્રત્યે કઈ નેગેટિવ વિચાર ન આવે, અથવા તો શાળા પ્રત્યે પણ કે એના વર્ગ શિક્ષક પ્રત્યે પણ એવો નેગેટિવ વિચાર ન આવે. અને ખાસ તો આપણો હેતુ એ જ છે કે એનું બાળક છે એ વધારે ને વધારે આગળ વધે અને સારું પરિણામ લાવે, અને સાથે સાથે સંસ્કાર લાવે એ વધારે મહત્વનું છે. સંસ્કારનું સિંચન કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે અત્યારે સંતાનોનું એવું લાલન પાલન થઈ ગયું છે ને કે કહેવાનું આપણને મન થાય કે સંતાનોને છે ને કેવળ ખાલી ગુલાબના છોડનો જ નહીં, ખાલી ગુલાબનો અનુભવ જ નહીં પણ એને એની સાથે સાથે એને કાંટાનો પરિચય પણ આપે.
2: બરાબર.
1: તેમને મોટર બાઇક તમે ભલે આપો પણ 10-15 કિલોમીટર ચાલી શકે ને એવી તૈયારી પણ બાળકને એવું પણ તમે શીખવો કે લાલન પાલન ભલે થાય પરંતુ સમય પાલન, વચન પાલન અને નિયમ પાલન પણ એટલું જ જીવનમાં જરૂરી છે
2: ખરેખર. અને આ બધી આપે જે વાત કરી ને એમાં બાળકના કે વિદ્યાર્થી જે હોય એના માતાનો ખાસ ફાળો હોય છે, કારણ કે વધારે સમય બાળક છે એ ઘરમાં રહીને માતા સાથે વિતાવતું હોય છે, તો જે માતાઓ છે એને આપ શું કહેવા માંગશો કે એમણે કઈ રીતે એમની સાથે વર્તન કરવું જોઈએ, એમની શું જવાબદારી છે, એના વિશે થોડી વાત કરો.
1: આમ તો જોઈએ ને તો આમ માતાની અપેક્ષા એવી જ હોય છે કે પોતાની અપેક્ષા છે ને એના કરતા કંઈક વિશેષ બાળક પાસેથી લેવા માંગે છે, કે મારા બાળકની ક્ષમતા છે એ પ્રમાણે નહીં પણ ક્ષમતા કરતા પણ કંઈક વધુ પોતાના બાળકમાં ઈચ્છે છે, ત્યારે આપણને એના માતા પિતાને એવું પણ કહેવાનું મન થાય કે તમે છે ને ખાસ કરીને તમારા બાળકને માહિકાંગલા ન બનાવતા, એ પણ તમે એને થોડુંક ટાઢ તાપ ભૂખ તરસ વેઠી શકે એવા પણ બનાવો, બરાબર એને ખવડાવો પીવડાવો બધું જ કરો, પણ સાથે સાથે ખાલી આપણે એને મિલકતના વારસદાર નથી કરવાના. અને તમે તમારા બાળકની અંદર ઘણી વખત બાળક કંઈક બોલતું હોય છે ને તો મમ્મી ઘણી વખત સાંભળતા નથી હોતા અને બેસને હવે એમ

0: કહીને બાળકને ઘર છોડી દે છે ત્યારે એમ કહેવાનું મન થાય કે નહીં, તમે ગમે એવું નાનું બાળક છે ગમે એવું તમે એની વાત પૂરેપૂરી સાંભળો. ઘણી વખત આપણે એવું પણ જોયેલું હોય છે કે એના મમ્મી મૂકવા આવતા હોય છે ને તો મમ્મીના હાથમાં મોબાઈલ હોય છે, બાળક એની પાસે બાજુમાં ચાલીને આવતું હોય છે, ત્યારે એક શિક્ષક તરીકે અંદરથી એટલો આમ ધ્રાસકો પડે ને એમ થાય કે કમસે કમ તમે રસ્તામાં આવો છો તો તમે બાળકની સાથે વાત કરતા જાઓ, વાતો શેર કરતા જાઓ, કોઈ તમે શાળા વિશે વાત કરો કે હોમવર્ક વિશે વાત કરો કે ઘરની વાત કરો, પણ તમે જો બાળક સાથે થોડો ઘણો સમય વિતાવતા રહેશો ને તો બાળકને આમ વધારે ને વધારે પ્રોત્સાહન મળશે ને આગળ વધશે,
1: એને ખીલવાનો મોકો મળશે.
0: ખીલવાનો મોકો પૂરેપૂરો મળશે.
1: તો આ ખૂબ સરસ આપ કાર્ય કરો છો, તો મને એવું લાગે છે તમે તમારી જે બધી વાતો કરીને તો તમને તમારી દિનચર્યા વિશે જાણવાનું મને મન થાય છે, કારણ કે આ જે બધી તમે પ્રવૃત્તિઓ કરો છો ને એમાં મને એવું લાગે છે કે તમારું વ્યસ્ત ખૂબ જીવન હશે, તો એ વિશે થોડી વાત કરો. કારણ કે આજકાલ કેવું હોય છે કે લોકોને એક ફરિયાદ છે કે મારી પાસે સમય નથી, તો આપણે સમયનું આયોજન કેવી રીતે કરવું જોઈએ? કારણ કે સમય તો બધા પાસે સરખો હોય, પણ એમાંથી પણ આપણી આવી પ્રવૃત્તિઓ કરવી કઈ રીતે કરવી, અથવા આપણને કોઈ એવી ઈચ્છા છે તો આપણે એમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવું?
0: હવે આમ તો મારી દિનચર્યાની વાત કરું તો સવારમાં 4 વાગે તો ઉઠી જવાનું અને 5 થી 6 ડેઈલી યોગા ક્લાસીસમાં જઈને કરવાનું, જો ના જઈ શકીએ તો ઘરે પણ એટલો સમય તો વિતાવાનો, અને ત્યાર પછી 7 વાગ્યાથી મારું કન્ટિન્યુ શાળાનું વર્ક શરૂ થાય છે તો 1 વાગે પૂરું થાય છે, અને 2 વાગ્યાથી પાછું કન્ટિન્યુ શાળાએ જવાનું, પાછું 3:30 થી ક્લાસીસ ચલાવું છું, એટલે એમાં પણ બાળકોને સતત ક્લાસ હોય છે, અને ત્યાર પછી સાંજના સમયમાં 2 કલાક આમ તો વિચારીએ તો આપણા બાળકો સાથે અને ઘરના સભ્યો સાથે વિતાવીએ છીએ, પણ આ જે મારું કઈ રૂટીન લાઈફ છે ને એ રેગ્યુલર, એમાં હું કોઈ દિવસ આમ તિરાડ પડવા દેતી નથી, કારણ કે આનો સંદેશો છે ને મારે મારા બાળકોને આપવાનો છે, મારા શાળાના બાળકોને, કારણ કે બાળકો પણ ઘણી વખત એમ કહેતા હોય છે કે ભાઈ મેડમ અમે આમ ગયા ને તો હોમવર્ક ન થયું કે આમ ન થયું, અથવા ક્યારેક ખોટું પણ બોલતા હોય છે, ત્યારે બાળકોને એમ કહીએ કે ગમે એમ થાય પણ ક્યારે ખોટું બોલવાનું નહીં, એમ સત્યનો આશરો લેવાનો અને જે છે એ સત્ય કયો, કારણ કે સમય છે એ બધાની આગળ છે. ઘણી વખત અત્યારે વર્તમાન સમયમાં જોઈએ ને તો આમ તો પેરેન્ટ્સ ઘણી વખત બાળકને કહી દે છે કે તમે આમ જવાબ દઈ દેજો, ત્યારે હું તો ખરેખર છે ને બાળકને જ સમજાવું છું, ભલે મમ્મી પપ્પાએ કીધું ને એ વાત સાચી હશે, પણ છતાંય બાળકને એમ જ શીખવીએ આપણે કે ભાઈ જે સત્ય છે ને એ કહી દેવાનું, કોઈ દિવસ શાળાએ આવીને ખોટું નહીં બોલવાનું. જે ગુણ આપણો એક વખત આપણામાં આવ્યો અને એ છે કે જો બાળકને વાત એ કરીએ કે તમે જો 1 વખત ખોટું બોલશો ને તો તમારે 100 વખત ખોટું બોલવું પડશે,
2: બરાબર,
0: અને છતાંય ખોટું એ ખોટું જ રહેશે. એટલે કોઈ પણ તમારી અંદરની કઈ મૂંઝવણ છે જે કઈ છે, શિક્ષકને એક માતા તરીકે આવીને તમારે બધી જ વાત કરવાની, તમારે ઘરની અંદર કઈ પ્રોબ્લેમ છે, હોમવર્ક નથી, કઈ નથી આવડતું કઈ, તો એક શિક્ષકને તમે બિંદાસ વાત કરો,
2: બરાબર.
1: એટલે એમ કહે ને કે બાળકો જે આપણે એમને સૂચના આપીએ ને એના કરતા એ જોઈને વધારે અનુકરણ કરીને વધારે શીખતા હોય છે, એટલે એક સાચું ઉદાહરણ આપવા માટે પણ આપણે એટલું પાલન આપણે પણ પહેલા કરતું રહેવું પડે.
0: મેડમ મોન્ટેસરીએ પણ એક આખા વિશ્વને એક શિક્ષણની અદભુત દિશા આપી છે કે હે ઈશ્વર મને મારા બાળકને સમજવાની શક્તિ આપજે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકને આપણી સામે આવીને ઉભું રહે, અથવા ઘણી વખત એવું પણ બને કે આપણને ન જોવે ને તો એ બાળક ક્યાંક ગોતતું હોય છે, શિક્ષકને આજે આ ટીચર આવ્યા નથી, પણ ત્યારે આપણે સમજીએ અને બાળકની વ્યથા પણ જાણીએ અને બાળકની અંદર જે કાંઈ છે એને પણ શક્તિને ઓળખીએ અને વધુ ને વધુ જેટલો બાળકનો વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ, અને ખાસ એક બહેનોને માતા તરીકે એક એની એવી વાત હોય છે કે અમને સમય મળતો નથી, પણ મારું કહેવાનું થાય કે ઈશ્વરે બધાને સમય સરખો જ આપ્યો છે, બધાને 24 કલાકનો સમય આપ્યો છે, પણ સમયનો સદુપયોગ કરતા શીખીએ તો ખરેખર આપણે જીવનમાં આગળ વધીશું.
1: અને આ સાથે સોનલબેન તમે અન્ય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છો, જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે એમાં પણ આપ કાર્યરત છો, તો એના વિશે પણ થોડી વાત કરો.
0: હવે જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે તેમાં પણ અમે જે ગરીબ વર્ગની બહેનો છે એને એના ઉત્કર્ષ આગળ વધી રહે તેના માટે અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ. વર્ષની અંદર સ્ટીવન ક્લાસ કરાવીએ છીએ, બ્યુટી પાર્લરના

0: કરાવીએ છીએ. અને ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન બે વર્ષે એકાદ વાર એ પણ કરાવીએ છીએ.
1: વાહ, એટલે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક સાથે આપ જોડાયેલા છો. અને આ સાથે આમ કહીએ ને કે શિક્ષકનું કાર્ય ક્યારેય, તમે જે વાત કરીને કે એ સામાન્ય નથી
2: હોતું,
1: એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જેની સાથે વાત કરી એમણે પૂરું પાડ્યું છે. તો આ સાથે સોનલબેન, આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા સર્વે શ્રોતાઓને આપ કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: હવે અંતે મને એક સરસ, આમ તો ગાવાનો મારો શોખ છે,
1: જી,
0: એટલે એ શોખને લઈને એમ થાય કે એક પ્રેરણા મળી રહે એવું કંઈક હું ગીત ગાવા ઈચ્છું છું.
2: ચોક્કસ.

0: વાહ વાહ, ખરેખર આ પંક્તિમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે કૃપાબેન.
1: હા, અને એમ કહીએ ને કે શિક્ષકોનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી ન શકીએ, તો એ ખૂબ સાચી વાત છે. અને એમણે ચીંધેલા માર્ગ પર બસ જો આપણે ચાલીએ ને તો આપણું જીવન સફળ બને એ ચોક્કસ વાત છે.
0: અને કૃપાબેન, આટલી સરસ આપણે માહિતી સાંભળી, આવી સરસ વાતો સાંભળી,
1: હા,
0: તો શ્રોતાઓ પણ કદાચ સોનલબેન સાથે વાત કરવા માંગતા હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવા માંગતા હોય,
1: હા,
0: તો આપણે સોનલબેનનો મોબાઈલ નંબર આપી દઈએ.
1: ચોક્કસ. સોનલબેન ચોથાણી, તેમનો નંબર છે 9879 41894 41894, એટલે 9879041894.
0: તો આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને શિક્ષણને લગતું માર્ગદર્શન પણ આપ મેળવી શકો છો. વાહ સોનલબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: અંતે આમ તો હું એટલું કહીશ કે આમ તો હું રેડિયાની દીવાની છું, કે 26 વર્ષની અંદર અત્યારે રેડિયાને જો કાંઈ થાય તો નવો રેડિયો મારા બીજા દિવસે મારા ઘરે આવી જતો હોય છે. તો આ 26 વર્ષથી સવારની કૃષિ માહિતી, પછી રવિવારની બાલસભા છે, બહેનોનો સહિયર કાર્યક્રમ છે, યુવાણી, અને સાંજે જોઈએ તો એ ગામનો ચોરો, આમ અનેક ગીત સંગીતથી ભરપૂર અને રેડિયોના માધ્યમ દ્વારા અમે સાંભળીએ છીએ. અને એટલું હું કહી શકું કે સાંજે આવી અને રેડિયો જ્યારે ચાલુ કરીએ ને ત્યારે એમ કે આખા દિવસનો થાક મને ઉતરી જાય છે.
0: બરાબર.
2: તો આજના દિવસે હું આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જે રેડિયો રોજ સાંભળતી હતી એ જ આકાશવાણી પર આજે મને પહોંચવાનો મોકો મળ્યો,

0: એ મારા માટે એક ખૂબ ઉત્તમ તક મળી છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.
1: વાહ કૃપાબેન, આ વાતની તો આપણને ખબર જ નહોતી કે સોનલબેન એક શ્રોતા પણ છે, તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.

0: વાહ કૃપાબેન, ખરેખર મજા આવી, ખૂબ સરસ આપણને માહિતી મળી. અને એક શિક્ષકનું કામ છે ને એ ખરેખર સહેલું નથી.
1: આજના કાર્યક્રમમાંથી ઘણા બધાને એમાંથી પ્રેરણા પણ મળશે.
0: અને શ્રોતાઓને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો એ આપ અમોને ઇમેલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો.
1: કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360@gmail.com, rajkotshaiyar@gmail.com. સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
0: અને ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.
2: સહિયાર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરનો એક થવા જઈ રહ્યો છે. સાંભળીશું હિન્દીમાં સમાચાર.
0: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ ની સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજી 2026 કી સંશોધિત તિથિયાં ઓર પ્રવેશ પત્ર જારી કર દિયે હૈ. એનટીએ કે અનુસાર પરીક્ષાએં અબ 31 મઈ, 6 તથા 7 જૂન કો આયોજિત કી જાયેંગી. ઈદ ઉલ અઝા કે કારણ તિથિયાં પુનર્નિર્ધારિત કી ગઈ હૈ. એનટીએ ને બતાયા કે 31 મઈ કો પરીક્ષા દેને વાલે ઉમેદવારો કે પ્રવેશ પત્ર જારી કર દિયે ગયે હૈ. 6 અને 7 જૂન કી પરીક્ષા કે લીએ પ્રવેશ પત્ર જલ્દ હી જારી કિયે જાયેંગે. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ને કહા હૈ કે સીબીએસઈ કી કક્ષા 12મી કી પરીક્ષા કે મૂલ્યાંકન પ્રક્રિયા મે કુછ કમિયાં આને કે બાદ અબ પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કી જાયેગી. નઈ દિલ્હી મેં સીબીએસઈ અધિકારીઓ કે સાથ બેઠક કે બાદ સંવાદદાતાઓ સે બાતચીત મેં શ્રી પ્રધાન ને કહા કે અધિકારી યે સુનિશ્ચિત કરેંગે કે સભી વિદ્યાર્થીઓ કી શિકાયત કા સમાધાન કિયા જાય ઓર સભી સ્તરો પર જવાબદેહી સુનિશ્ચિત કી જાય. અનિયમિતતાઓ કી જિમ્મેદારી લેતે હુએ શિક્ષા મંત્રી ને કહા કે ઇન કમીઓ કો દૂર કિયા જાયેગા ઓર ઉચિત સમાધાન નિકાલે જાયેંગે.
3: बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में सीबीएसई ने इसको प्रयोग किया, उसमें कुछ विसंगति ध्यान में आ रही है, इसको मैं दायित्व लेता हूँ, उसको इसे ठीक करा जाए. हम एक भी विद्यार्थी की ऑन आंसर्ड क्वारी को असमाधित नहीं छोड़ेंगे.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને સિક્કિમ પોલીસ કો આજ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ સે સન્માનિત કિયા. અલંકરણ પરેડ કા આયોજન ગંગટોક મે પાલજોર સ્ટેડિયમ મે કિયા ગયા થા. ઇસ પુરસ્કાર કો પ્રાપ્ત કરને વાલા સિક્કિમ દેશ કા 15મા રાજ્ય ઓર પૂર્વોત્તર કા 3રા રાજ્ય બન ગયા હૈ. કર્ણાટક કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજ રાજ્યપાલ કો અપના ઇસ્તીફા સોંપેંગે. कर्नाटक के संसदीय कार्य मंत्री एचके पाटिल ने सिद्धारमैया द्वारा बुलाई गई बैठक के बाद ये जानकारी दी. उन्होंने बताया कि डीके शिवकुमार अब मुख्यमंत्री का पदभार संभालेंगे. भारतीय जनता पार्टी ने आज 3 राज्यों और राष्ट्रीय राजधानी दिल्ली के लिए नए प्रदेश अध्यक्ष की नियुक्ति की घोषणा की. भाजपा के राष्ट्रीय अध्यक्ष नितिन नवीन ने पूर्वी दिल्ली के सांसद और केंद्रीय मंत्री हर्ष मल्होत्रा को दिल्ली का, डॉ अर्चना गुप्ता को हरियाणा का और केवल सिंह ढिल्लो को पंजाब भाजपा का नया अध्यक्ष नियुक्त किया है. अभिषेक देवरॉय को त्रिपुरा भाजपा अध्यक्ष बनाया गया है. भारत और चीन ने सीमावर्ती क्षेत्रों की स्थिति की समीक्षा करते हुए शांति तथा स्थिरता बनाए रखने में हुई प्रगति पर संतोष व्यक्त किया. दोनों देशों ने भारत चीन सीमा मामलों पर परामर्श और समन्वय कार्यतंत्र WMCC की 35वीं बैठक के दौरान स्थिति की समीक्षा की. ये बैठक कल पेइचिंग में हुई. बिहार के उत्तरी और पूर्वी हिस्सों में भीषण आंधी, बिजली गिरने और ओलावृष्टि से 8 लोगों की मौत हो गई. मुख्यमंत्री सम्राट चौधरी ने

નૈનેશ જાનીને આપ સાંભળી રહ્યા હતા રચના હતી મુકેશ જોશીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઇરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: પોલીસ વ્યવસ્થા કો અધિક સિટીઝન ફ્રેન્ડલી બનાયા જાના ચાહીએ તાકી સામાન્ય લોગ બિના હોય કે આપની સમસ્યા દર્જ કરા સકે. મહિલાઓ બચ્ચો ઓર કમજોર વર્ગો કે પ્રતિ સંવેદનશીલ વ્યવહાર કો ભી પ્રાથમિકતા દેની ચાહીએ. સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ ઓર ડીપ ફેક જૈસી નઈ ચુનૌતિયા સામને આ રહી. ઇન નઈ ચુનૌતિયો સે નિપટને કે લીએ પોલીસ કો લેટેસ્ટ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી ઓર ડિજિટલ ઇન્વેસ્ટિગેશન મે
0: તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એ દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપતિય સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: केंद्रीय गृहमंत्री अमित शाह जणाव्यु छे के देश की सरहदों थी 15 किलोमीटर नी अंदर कोईपण गैरकायदेसर बांधकाम ने क्यारे चलावी लेवामां नहीं आवे. तेमणे आवा तमाम

0: કાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृहमंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की. गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेनदेन पूरी तरह कानूनी नियमों के अनुसार हों, बड़े व्यापारिक संस्थानों की जाँच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं. गृह मंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया. आनंद पाठक.
0: ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને દેશોએ ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 35મી બેઠક દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચર્ચાઓ રચનાત્મક અને ભવિષ્યલક્ષી હતી. બંને પક્ષોએ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, મિકેનિઝમ નિર્માણ અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે. ડી કે શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ હવે 31મી મે અને 6 અને 7મી જૂને લેવામાં આવશે. આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું. રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ qat.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7મી તારીખે છે તેમના પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12ની પરીક્ષાની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે. CBSE ધોરણ 12ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે. તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. ઇરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે. બુધવારે રાત્રે અમેરિકાએ ઇરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઇરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે. અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઇરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું. અધિકારીઓએ લોકોને

સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને 97.83 ડોલર પ્રતિ બેલર થયો છે, જ્યારે યુએસ ટ્રેડેડ ક્રૂડ 4% વધીને 92.22 ડોલર પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી પુરવઠાનો લગભગ 5મો ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. આજે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસરમાં તેમણે તળાવ અને નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ટોયોટા, કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. તેમણે કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ મોટી ભોયણ ગામ પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. જલુંદ ગામમાં તેમણે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે આજે સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદ્ઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આજે પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થઈ છે, જ્યારે ડેપ્યુટી તરીકે અશોક બારૈયાની નિમણૂક થઈ છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી મહિલાઓ પગભર થઈ છે. આવી જ એક યોજના છે લખપતિ દીદી. આ યોજનાના લાભાર્થી રસીલાબેને કરોડો મહિલાઓ માટે કલ્યાણકારી ગણાવી હતી.
1: અત્યોદય યોજનામાં જોડાયેલા છે, તેમાં અમારા ગ્રુપ છે, ગામના 5 ગ્રુપ છે અને એ 5 ગ્રુપમાં અમારા ગ્રુપનું નામ છે નાગવા આજીવિકા ગ્રુપ અને એમાં અમને 15,000 ની સહાય મળેલી છે, જેમાંથી અમને 7 ક્લાસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. અને અત્યારે અમારી બહેનો છે તે પોતે ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
0: અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફરમાવી છે. 1.5 વર્ષ પહેલા બનેલી ઘટનાના સમગ્ર કેસની સુનાવણી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલત ખાતે ચાલી હતી. સરકાર પક્ષે દલીલો અને વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવતા પીડિતાને ન્યાય મળ્યો હતો. પોક્સો કોર્ટના જજ કે શુક્લએ ચુકાદો આપીને 30,000 રૂપિયા દંડ પણ કર્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
2: મોડાસાની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવેલું અને સરકાર તરફે પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ FSL વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી KK શુક્લ સાહેબની કોર્ટમાં કેસનો ચુકાદો આજરોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એને સજા

0: 30,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલી છે.
1: ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જનકલ્યાણના કુલ 25 કેમ્પ યોજાયા, જેમાં 6,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમ અને જનસુનાવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ, પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ઘોઘલાના મુસ્લિમ સમાજે ઈદ ઉલ જોહારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ જુલુસ કાઢ્યું હતું અને બાદમાં નમાઝ અદા કરી હતી. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હોવાનું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 30મી મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનો સમાચારપત્ર, રજૂઆત કરતા વિપુલ પુરોહિત.
1: પંચમહાલ જિલ્લામાં ગ્રીષ્મ ઋતુમાં પણ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રાકૃતિક જીવનશૈલીના ગુલમહોર સોળે કળાએ ખીલી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાઓ અને સ્થાનિક સ્વરાજ્યની નવી જવાબદારીઓથી રાજકીય પથ પર નવા સુકાનીઓ કાર્યરત થતા જનજીવનને સીધા સ્પર્શતા આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તનો જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લો આજે વિકાસ સાથે વિશ્વાસના સૂત્રને સાર્થક કરતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય અને રાજકીય વિકાસની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાતા ગોધરા નગરપાલિકાના પ્રમુખપદે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખપદે ઈશાંત સોનીની નિમણૂક સાથે શહેરના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત થઈ છે. સાથે જ શહેરા નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના અનેક પદો પર નવા નેતૃત્વની પસંદગી થઈ છે, જે આગામી સમયમાં વિકાસ કાર્યોને ગતિ આપશે તેવો આશાવાદ પંચમહાલવાસીઓએ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો ઉત્સાહ પણ પંચમહાલમાં જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો સહિત સમગ્ર જિલ્લામાં ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો. પંચમહાલમાં આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોમન કેન્સર સ્ક્રીનિંગ અને વહેલા નિદાન માટે વિશેષ તાલીમ કાર્યક્રમ થકી MPHW અને FHW કર્મચારીઓને સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર અંગે તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે 14 વર્ષની દીકરીઓ માટે HPV રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચલાવવામાં આવતા 19,000ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 11,000 દીકરીઓનું રસીકરણ પૂર્ણ કરાયું હતું. આ પ્રયાસ મહિલાઓના આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-31 સ્નાતક અભ્યાસક્રમોમાં કળા, વિજ્ઞાન, વાણિજ્ય અને વ્યવસાયિક ક્ષેત્રના કોર્સમાં પ્રથમ વખત ભરતનાટ્યમ, કથક, સંગીત, નાટ્યકલા, જીઓગ્રાફી, ફિલોસોફી, સ્ટેટિસ્ટિક્સ, IT, કોમ્પ્યુટર સાયન્સ, બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. વર્ષ 2027-થી ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ કોર્સ પણ શરૂ થનાર છે. BCA, BBA અને BSW અને BCOM એકાઉન્ટન્સી જેવા કોર્સ અંગ્રેજી માધ્યમમાં પણ ઉપલબ્ધ રહેશે. યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિક ટ્રેક, ડિજિટલ સ્ટુડિયો અને આધુનિક લાઇબ્રેરી

જેવી સુવિધાઓ સાથે વ્યાજબી ફી અને શિષ્યવૃત્તિનો લાભ પણ આપવામાં આવનાર હોવાથી ઘર આંગણે પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓને લાભ મળશે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની પ્રાથમિક શાળાએ ગુજરાતનું પ્રથમ મેથ્સ પાર્ક તૈયાર કરીને રમતા રમતા શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલમાં ગણિતનો અનોખો બગીચો બનાવતા ચોપડીના પાનાથી મેદાનના પાયા સુધી પહેલ થકી બાળકોને ગણિત વિષય ડરના બદલે મનોરંજક બન્યું છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર અજય દહિયા સહિત વિવિધ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં હાલોલ ખાતે પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝમાં કેન્દ્ર સરકારની પીએમ સેતુ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત હાલોલની આઈટીઆઈને હબ અને જિલ્લાની અન્ય આઈટીઆઈને સ્પોક તરીકે વિકસાવવાના નિર્ણયના પગલે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરી શકાશે. લોન્ચિંગ પ્રસંગે ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અભ્યાસક્રમ સુધારા અને આધુનિક તાલીમ પર ચર્ચા પણ થઈ હતી. આ પહેલથી જિલ્લામાં

0: સ્પોક તરીકે વિકસાવવાના નિર્ણયના પગલે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરી શકાશે. લોન્ચિંગ પ્રસંગે ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અભ્યાસક્રમ સુધારા અને આધુનિક તાલીમ પર ચર્ચા પણ થઈ હતી. આ પહેલથી જિલ્લામાં કૌશલ્ય વિકાસને વેગ મળશે અને યુવાનો માટે રોજગારના નવા અવસર ઉભા થશે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઈ રિક્ષામાં સફર કરી વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ચાંદલગઢથી સહેરા અને ત્યાંથી પંચામૃત ડેરી સુધી ઈ રિક્ષામાં મુસાફરી ભારતમાં બનેલી ઈ રિક્ષાનો ઉપયોગ કરી સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણના વિઝનને સમર્થન આપતા ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લામાં 19-20 મે 2026 બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન અને ત્યારબાદ હાલોલ સુધી એસટી બસમાં મુસાફરી કરી અને ત્યારબાદ તેઓ હાલોલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય કાર્યક્રમમાં સાયકલ ચલાવીને પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ પેટ્રોલિયમ બચત માટે જાહેર પરિવહન અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. ઉપરાંત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીને અક્ષમ્ય ગુનો ગણાવી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી લઈને ટેકનોલોજી આધારિત તાલીમ સુધી અને ઈમાનદારીના ઉદાહરણોથી લઈને પર્યાવરણ જાગૃતિ સુધી પંચમહાલ જિલ્લો સમૃદ્ધ, સુરક્ષિત અને સંસ્કારિત સમાજ તરફ આગળ વધી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સભાની શરૂઆતમાં બરાબર 5 વાગે અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રશાંત કુમાર. कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने आज लोकभवन में राज्यपाल के सचिव को औपचारिक इस्तीफा सौंप दिया है. संवाददाताओं से बातचीत में श्री सिद्धारमैया ने कहा कि उन्होंने राज्यपाल से अनुरोध किया है कि वे नामित मुख्यमंत्री डीके शिवकुमार को पदभार ग्रहण करने के लिए आमंत्रित करें, क्योंकि उनकी सरकार को विधानसभा में 136 से अधिक विधायकों के समर्थन से पूर्ण बहुमत प्राप्त हुआ. राष्ट्रपति द्रौपदी मुर्मू ने सिक्किम पुलिस को आज प्रतिष्ठित राष्ट्रपति पुलिस

कार्यक्रम युववाणी सात वागे आप हिंदी गैर फिल्मी गीतों सांभळशो। सात वागीने 22 मिनिटे ग्रामीण प्रसारण अंतर्गत कार्यक्रम गामनो चौरो। रात्रे 8 वाग्यानो समय रहेशे सूर माधुरी कार्यक्रमनो। 8:30 मिनिटे गुजराती गैर फिल्मी गीतों आप सांभळशो। रात्रे 9:30 मिनिटे विविध भारतीना मुंबई केन्द्र परथी प्रसारित कार्यक्रम आज के फनकार। रात्रे 10 वागे गुजराती गीतों तेमज 10:30 वागे हिंदी फिल्म संगीत आप सांभळशो। मित्रों कार्यक्रमों नी विगतो बाद हवे पोलिस जाहेरात। ગુમ થનાર કૃષ્ણાબેન જીવણલાલ મેઘવાલ, જેઓ પદુવાડી નવાવાસ માઘાપર તાલુકો ભુજથી તારીખ 12/2/2026ના રોજથી ગુમ થયેલ છે, સાથે તેમની દીકરી અંશકા જે 1 વર્ષ અને 6 મહિનાની છે તેમને લઈને ક્યાંક ચાલ્યા ગયેલ છે। કૃષ્ણાબેન ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે અને તેમની ઉંમર 26 વર્ષ છે। જયશ્રીબેન રાણાભાઈ ડાંગર, જેઓ સુમરાસર શેખ તાલુકો ભુજથી તારીખ 22/2/2026ના રોજથી ક્યાંક ચાલ્યા ગયેલ છે, તેમની ઉંમર 30 વર્ષ છે અને તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે। અન્ય ગુમ થનાર રાજવીબેન હીરાલાલ છાંગા, જેમની ઉંમર 24 વર્ષ છે, તેઓ રામનગરી માઘાપર નવાવાસ તાલુકો ભુજથી તારીખ 22/2/2026ના રોજથી ક્યાંક ચાલ્યા ગયેલ છે, તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે। સવિતાબેન ડહ્યાભાઈ કોલી, જેઓ પદ્ધર કોલીવાસ તાલુકો ભુજથી તારીખ 8/3/2026ના રોજથી ક્યાંક ચાલ્યા ગયેલ છે, તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે તથા તેમની ઉંમર 23 વર્ષ છે। મિત્રો જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે। પોલીસ જાહેરાત તેમજ કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા।

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. શ્રોતા મિત્રો, આપને જણાવતા અમને ખૂબ જ આનંદ થાય છે કે વર્ષ 2013માં પ્રસાર ભારતીએ ન્યૂઝ ઓન એર એપ લોન્ચ કરી હતી, જેનાથી ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના કાર્યક્રમો સીધા લોકોના

મોબાઈલ પર સંભળાવા લાગ્યા. આ એપ દ્વારા તમે વિશ્વના કોઈ પણ ખૂણાથી આકાશવાણીની 230થી વધુ ચેનલો લાઈવ સાંભળી શકો છો. આ એપ રમતગમત, વ્યવસાય અને ચૂંટણી જેવા દરેક માહિતીના પાસાને વૈશ્વિક પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજના ટેકનોલોજીના યુગમાં આ એપ એક મજબૂત ઉદાહરણ તરીકે ઉભરી આવે છે. મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં પ્રથમ ગીત આપણે ઝુબિન નોટિયાલ અને નીતિ મોહનના સ્વરમાં સાંભળીએ. ફિલ્મ જોલી LLB 2.

મિત્રો, આપ સૌને ઈદ અલ અધા મુબારક. આજની આ ઈદ તમને અને તમારા પરિવાર માટે શાંતિ, સમૃદ્ધિ અને ખૂબ ખૂબ આશીર્વાદ લાવે. તમારા બલિદાન અને પ્રાર્થનાઓ સ્વીકારાય અને તમારું હૃદય શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ગુલમહોર કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ મોહમ્મદ ઇરફાન, સઈમ ભટ્ટ અને અરિજિત સિંહને. ફિલ્મ મર્ડર 2.

0: मेरे आएंगे
1: चॉकलेट खूब लाएंगे।
0: घर अभी वो आएंगे
1: मैं उनसे

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ સુનિધિ ચૌહાણ અને અસિસ કોર્ને, ફિલ્મ અય્યારી.

0: Hasta de hecho. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આ પ્રથમ વિજય ભરાડના કંઠે પ્રાચીન ભજનો અને ત્યારબાદ બાબુલ બારોટના કંઠે વીર માંગડાવાળો આ લોકવાર્તા સાંભળશો. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, વિજય ભરાડના સ્વરમાં ગોરખનાથની આ રચના સાંભળીએ.

0: અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે વીર માંગડા વાળો આ લોકવાર્તા સાંભળીએ બાબુલ બારોટના કંઠે.
2: હતું ને વિગતાડ્યું જણ જણ જીજવ્યું, જેડા જેડા માનવી પછી કરે એડી એડી વાતડ્યું. જેવો માણા હોય એવી વાત હોય. વાતો તો અનેક પ્રકારની છે, સુરવીરતાની વાતો, દાતારીની વાતો, મર્દાનગીની વાતો. પણ એમાંય ગરવા ગુજરાતની ભાતીગળ ભૂમિકાની માથે જે પ્રેમના પ્રસંગો પડ્યા છે એ તો અદ્ભુત છે બાપ. અમારો કવિ લખે છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, રતિ એક જો સદમે સંચરે પછી સબ તન કંચન હોય. એવો પ્રેમ છેક કૃષ્ણ અને રાધાથી માંડી આજ સુધીના કંઈક એવા પ્રસંગોની માલિપા એવો ઝબકારા મારી રહ્યો છે. પણ આજ જે વાત કરવી છે એ સોરઠની ધરતી માથે એમ કહેવાય કે પ્રેમની કંઈક ગાથાઓ પડી છે. પણ આજ માંગડાનો અને પદ્માવતીના પ્રેમનો જે પ્રસંગ છે એ લોક હૈયાની માલિપા વસી જાય છે ત્યારે અમારો કવિ લખે છે કે એવું ટાણું અંધારી રાત, ઝીણો ઝીણો ઝીણો ઝીણો વરસાદ. એ વરસાદની માલિપા એમ કહેવાય છે કે ધીણા ધીણા ફોરા પડતા હતા અને એમાં કોઈક વચાળે વાત થઈ કે બાપા ગજબ થયો. શું થયો? અરે ચમત્કાર થયો. કેવો ચમત્કાર થયો? કે કટાળે ગોમતીને ઘરે ચારણ આવ્યો તો ચારણ આવી અને એમ કહેવા છે કે એ જેમ માં ભગવતી બોલાવે એ બોલે. પણ જેના ઘેર મહેમાન થયો હતો ને એ મોટા મનનો માનવી એને એમ કહેવા છે કે ભેટ પૂજા કરી, એની પેરામણી કરી અને ઉતાવળે પગલે ચારણ હાલી નીકળ્યો. હાલી નીકળ્યો એટલું નહીં પણ માંગડાના ટીંબે થઈ નીકળ્યો ને એના મનમાં એમ કે હું હામે ગામ બીજી વાર પહોંચી જાઉં. અફણનો બંધાણી અને બંધાણી માણા અફીણ ખૂટી ગયેલું એવા ટાણે એ ચક્કર ખાય અને નાડ્યું મંડી તૂટવાનું પડ્યો હેઠો. પણ એ ટાણે એક સફેદ વસ્ત્રની માલિપા જુવાન બંકડો, આહા હા હા, કાળી રાતની માલિકમાં ધોળા લુગડા એટલો બધો પ્રકાશ પાથરતા હતા એ માણસ આવી અને આમ અફીણના એ ધુમાનો હાથમાં લઈને ચારણને કીધું કે લ્યો ગઢવા, બાપ તમે ક્યાંથી? કટાળેથી ગોમતીએ મોકલ્યો છે. અને એ જ ટાણે ચારણે અહુંબોનો કહુંબો લીધો અને કહુંબો લઈ અને મારતે ઘોડે દોડતે પગે છેક કાંટાળે આવી અને ગોમતને કીધું કે બાપ ધનવા, તારા સિવાય બીજો કયો રાજપૂત એવો હોય કે ચારણને આ કહુંબો પકડ્યો? અને એ ટાણે ગોમતીએ કીધું તું કે બાપ અફીણ આ આખા ગામમાં ક્યાંય ગોતવા જાઓ ને એક કણી જડે નહીં તો તમને મેં મોકલ્યું ક્યાંથી હોય? નક્કી નક્કી નક્કી બાપ એ માંગડાવાળો, બીજું કોઈ નહીં. અને તેની વાત ઉપડી કે માંગડાવાળો કોણ? હે, માંગડા વાળો કોણ? અને તેની વાત નીકળી કે આ માંગડો ઈ જ કે જે આ ધરતીના પટાળની માલિપા, જેની આજ બજારની માલિપા, ગામડાની માલિપા, શહેરની માલિપા જે થોબે થોબે વાતું થાય છે, એ ધાતરવડી નદીને કાંઠે ધાતર

કરીને ગામ, રાજપૂત જેઠા વાળો દીકરો એટલે બાપ માંગડા વાળો, એટલું નહીં પણ વાળા હજુ તો વટલાઈને કાઠી નહોતા થયા એ વખતના ભરજુવાનીના ટાણાની માલિપા જેને પ્રેમ ઘેલો માંગડો ભાલે વિધાણો હતો ને એ માંગડા વાળો. અને એટલું જ નહીં પણ દેવતાની નગરી ધૂમલી એનું મોહાળ, મોહાળની માલિપા માંગડો મહેમાન બન્યો હતો, મહેમાન બન્યો એટલું નહીં પણ એવે ટાણે એમ કહેવાય છે કે એ માંગડા વાળો સૂતો તો આંખ દુખે છે અને એવા ટાણે દેવતાની નગરી ધૂમલીની માલિપા એ કાળવડ ગામનો કાઠી ચાળવો બાયલ ગાયુના ધણને વાળવા માટે થઈને નીકળ્યો હશે. દુશ્મનોનું ગાયું લઈ અને ગાયુના ધણને પાછી વાળવા નીકળ્યો અને તેથી એમ કહેવાય કે મામાના મનમાં એમ થયું કે બાપ હવ વારે ચડજો, ગાયુને બચાવવા દોડજો, માંગડા વાળાને કોઈ જગાડતા નહીં. કારણ કે પારખી થાપોડ કહેવાય, પરોણલો કહેવાય અને પાછો એ ભાણેજડો કહેવાય. આખું ગામ એમ કહેવાય છે કે ધીંગાણાની માલિપા નીકળ્યું હતું અને એવે ટાણે માંગડાની નીંદર ઉડી, માંગડાને ખબર પડી, બહાર આવ્યો, જોયું ગામ ક્યાં, મામા ક્યાં, મોહાળિયા ક્યાં, અને તેથી ખબર પડી કે ગાયુના ધણને બચાવવા માટે થઈ નીકળ્યા છે. અને તેથી ભર જુવાનીની માલિપા રાજપૂતના મનમાં થયું કે હાય હાય હાય બાપ, હું રાજપૂત છું, હું પલગમાં પથારીમાં પડ્યો રહું અને ગાયુને બચાવવા માટે થઈને આખું ગામ જેની ધીંગાણાની માલિપા જાતું હોય તો મારું રાજપૂતાનું પદ લાજે એમ કરી નીકળ્યો, મારો નીકળ્યો, મામી હાથ પાડે ન પાડે. ટાણે તો ઘોડાની માથે રાંગ સડાવી અને માંગડા વાળો બેહી ગયો, એ જાય એ જાય. પણ એમ કહેવા છે કે બાગડતા ધમ્મા ધમ્મા બાગડતા બાગડતા ધમ્મા બાગડતા બાગડતા ધમ્મા કરતો કરતો જેથી એમ કહેવા છે માંગડો નીકળ્યો. પણ પાટણની બજારમાંથી નીકળે, પાટણના વાણિયાની દીકરી ઝરૂખાની માલિપા જોતી હોય, નામ પદ્માવતી, ઉષાને જુવાની હજી આવતીથી રદાતી રૂપાળી ખંગ લાવતીથી છૂટા કેસ કાળા રૂપાળા, એવું ચિત્ર જોયું, હામા હામી આંખ મળી, માંગડો અને પદ્માવતીની આંખ એક મળી અને માંગડા વાળાની સામે જોઈને પદ્માવતીએ એટલું કીધું તું બાપ કે અમે તો વેપારી વાણિયા, તમે રાજાની રીત પણ પૂર્વ જન્મની પ્રીત, આ ભવે મળ્યા માંગડા, માંગડા મળ્યા છે, પૂર્વ જન્મની પ્રીતનો આજ ઝબકારો થયો, એકવાર અટકી જા, રોકી જા અને મારા મેલાતુની માથે પાહા પાથર્યા છે, ચોપાટ માંડી છે અને સોગઠીનો ઘા કરતો જા, પછી જા. પણ માંગડા વાળો રાજપૂત છે એ વાતને ભૂલ્યો નહીં. પદ્મા, પ્રેમ હાચો પણ હું ગાયુની વારે ચડ્યો છું અને ગાયુની વારે ચડેલો બાપ હું આજ પિતળિયા પાસાલી સોગઠા રમવા બેહું ને તો મારું ક્ષત્રિયપણું લાજે, મારી રાહ જોજે, વાટ જોજે, હમણાં ગાયુને બચાવીને આવું છું. આમ કરી અને એમ કહેવા છે કે ઘોડાને મારી મૂક્યો, તેથી રણસિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી થઈક પડે, મર્દોની હાકે ધ્રુજે ધાકે, ધૂડ્યું ફાકે તોય લડે, એ મેદાને મરવા અપ્સર વરવા, મર્દ કસુંબલ રંગ ચડેજી, મર્દ કસુંબલ રંગ ચડે, વો મરદાગીનો માથે રંગ ચડી ગયો તો. અને બરાબર એમ કહેવા છે કે રણ મેદાનની માલિપા જાય, દુશ્મનોના દળવટકની માલિપા, મામા જે ગાયુને બચાવવા માટે ગયા હતા એ જ માર્ગે માંગડો દોડ્યો અને હોનેરણ મૂઠવાળી ઉલટી બછુટી હોનાની મૂઠવાળી જેમ શમશેર ખેંચી અને દુશ્મનોના એમ કહેવા છે કે ઝાટકા મંડ્યો બોલાવા, તેદી બાયલ ચાવડો એમ કહેતો તો ભાણા તું છોકરું છે પાછો વળી જા, હજી તારે મરવાની વેળા નથી થઈ, લડવાની વેળા નથી થઈ, વળી જા પાછો. પણ માને એ માંગડો કહેવાય, માન્યો નહીં બા. રણ મેદાનની માલિપા માંગડો એક એક દુશ્મનને એક એક ઘાર મારી અને ગાયુના ધણને બચાવતો હતો પણ પાછળથી કપટી માણસો આવી અને કંઈક માણસોને ઘાયલ કર્યા અને એવે ટાણે જીવ જરા પદ્માની યાદમાં જા ઘૂસે, એ જ ટાણે માંગડાના હૈયાની માલિપા દુશ્મનનું ભાલું આવીને ભોકાઈ ગયું. ભાલું ભોકાઈ ગયું એટલું નહીં પણ એમ કહેવા છે કે મર્દ માણા આભને ટેકો આપે એવો મર્દ માણા રણ મેદાની માલિપા પડ્યો, એ જા એ જા એ જાય. માંગડો વિધાણો, આખું સૈન ભૂંડે મોઢે પાછું વળ્યું. આ બાજુ ઝરૂખાની માથે પદ્માવતી રાહ જોતી ઊભી છે કે હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે. આ તો હૈયાની માલિપાથી વેદના મંડી થવા બાપ, કંઈક માઢુડા માણસો આવે છે, આ કંઈક સેનાની માલિપા, કંઈક મર્દો આવે છે. પણ એના હૈયામાં જે વાત પડી હતી ને એ પદ્માવતી બોલતી હતી, શું કહેતી હતી કે બાપ પાઘડીઓ વાળા 50 અનિયા માં આયા.

ના ભાણું માંગડો, હે બાપ, પાઘડીઓ વાળા તો કંઈક માણસો આવે છે પણ આટાળી પાઘડી મારા માંગડાની મને દેખાતી નથી. અને એ ટાણે જોયું તો પાછળથી કંઈક માણસો

0: તો નીકળ્યા, પણ એ ઘોડાની માથે માંગડો મરાણો તો એને જોયો ત્યાં તો પદ્માને એમ થયું કે હાય હાય હાય હાય બાપ, માંગડો ગયો. વાત આટલા પૂરી થતી નથી બાપ, પણ માંગડાનો જીવ છે ને એ પદ્માવતીમાં રહી ગયો તો એનો જીવ મોક્ષ ન પામ્યો, એની પ્રીતની રીત અધૂરી રહી. અને એ માંગડામાંથી બાપ ભૂત સર્જાણો, ભૂત સર્જાણો ને એ વડલાની ડાળીની માથે જેદી એમ કહેવા છે કે ઝીણા ઝબકારા કરતો ભૂતડો જેદી એમ કહેવા છે કે પ્રગટ થયો હશે, એની વેદનાને કોણ સમજે? વ્યથાની આગને કોઈ સીમાડા હોતા નથી, આંસુડા પકવવાના ક્યાંય નિભાડા હોતા નથી. એટલે જ અમારો કવિ લખે છે કે જ્યારે દિલ બળે છે ત્યારે એના ધુમાડા હોતા નથી. હે આની વેદના મંડી થવા, આ બાજુ પદ્મા રાહ જોવે માંગડા વગરની એકલી મંડી ઝૂરવા, આ બાજુ માંગડો પદ્માના વિરહની માલિપા, અવગત્યો જીવ થયો, મોક્ષ મળ્યો નહીં, ભૂત સર્જ્યો, હવે બન્યું શું? ઈ ટાણે એક વાણિયાની જાન યાથી નીકળી, વાણિયાની જાન રોકાણી, રોકાણ કર્યું. અરસીવાળા નામનો રાજપૂત એમ કહેવા છે કે વડલાની નીચે આમ તળાવડામાં પાણી પીવા માટે ગયો, આમ પાણીનો ખોબલો ભરે ન ભરે, ખોબલાની માલિપા એને ગરમાવો લાગ્યો, થયું કહો હો આ શું હશે, આટલા શીતળ સાયડાની માલિપા ઢાઢા પાણીમાં આ ઉની વરાળ જેવા આહુડા જેવા આ પાણી આવ્યું ક્યાંથી? આમ ઊંચે જોયું તો બે ધ્રુવના તારા જેવી આંખમાંથી બાપ લોહીના ટીપા પડતા હતા. એરસીવાળાએ એટલું કીધું, કોણ છે? ખબર નથી? હા, અવાજ આપ, પરિચય આપ, ઓળખાણ આપ. રડતા રુધિએ વડલાની માથે ભૂતની અવસ્થામાં માંગડો બોલ્યો, તો બાપ મને ઓળખ નહીં, મારો બાપ થઈ ભૂલી ગયો, કોણ છે મને બાપ કેનાર? અને તેદી માંગડાએ કીધું, તું કહે બાપ, તું બાપ હું તારો બેટો, હે અરસી મને ઓળખ નહીં, હું માંગડા વાળો છું. માંગડા વાળા? તારી આ હાલત, તારી આ દશા કેવી રીતે? અને તેદી માંગડા વાળો પોતાના બાપને એમ કે છે, કાકાને એમ કે છે, કાકા રણ મેદાનના એની માલિપા ગાયું ને બચાવવા માટે ગયો તો, અને તેદી એમ કહેવા છે કે મારા હૈયાની માલિપા ભાલો ભોકાઈ ગયો, હું એમ કહેવા છે કે રણ મેદાનમાં પડી ગયો, પણ મારો જીવ પદ્માની પાસ પાસ ફરે છે, કાકા બચાવી લે કાકા, આ મર્યા પછી મને મોક્ષ મળતો નથી, આ મેળવવા હાટુ થઈને તારી મદદની જરૂર છે, ક્યાં જાજ? અને તેદી કીધું, તું કાકા એક તમે પાટણ જાય છે, પદ્માવતીની આ જાન છે, વાણિયા છે. અને તેદી માંગડે કાકલું દે કરી હતી, કાકા હું હાથ જોડી પ્રાર્થના કરીને ભૂત થઈ તને પ્રાર્થના કરીને કહું છું કે એકવાર મારી મોક્ષ માટે થઈ અને મને મારા ઉપર રહેમ કર, રહેમ કર, રહેમ કર, શું કરું? તો કે કાકા એક માર્ગ છે, શું? કે પદ્માનો આ ભૂરતીઓ વર લાડો છે ને એ કદરૂપો છે, એક કામ કર, એની ભેળા મને લઈ જા અને પદ્માની સાથે મને ખાલી ચાર ફેરા ફેરવી દે, પછી હું પાછો વળી જઈશ. અને તેદી કાકાએ કીધું કે બેટા માંગડા આ તો વાણિયા છે, વાણિયા એટલે ખાલી ભૂતની વાત.
1: મિત્રો, લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 સિંધીમાં સમાચાર અપાશે.

0: રક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
4: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

નમસ્કાર યુવાગણ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને જેની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા એવો આપનો ચહીતો કાર્યક્રમ યુવાણી એકવાર ફરી લઈને આવી છું હું, આપની રેડિયો મિત્ર દીપા. મિત્રો, આજના કાર્યક્રમમાં મારે આપની સાથે એક અલગ જ વિષય પર વાત કરવી છે. એક ઘટના જે આપણા સૌની સાથે બની ચૂકી છે, બની રહી છે અને આવનારા દિવસોમાં બનવાની છે. એક વસ્તુ જેની કિંમત આપણે સૌ જાણીએ છીએ, છતાંય ઘણીવાર તે આપણા માટે સાવ સસ્તી બની જાય છે અથવા આપણે એનું મૂલ્ય ભૂલી જઈએ છીએ. એક જોડાણ જે આપણા જન્મ સાથે આપણને જકડી લે છે, પરંતુ મૃત્યુ બાદ પણ આપણને છોડતું નથી. તમને થતું હશે કે દીપા આજે શું ગોળ ગોળ વાતો કરી રહી છે, સીધી વાત કરને. તો ચાલો સીધી

વાત કરું. આપણે સૌએ પેલું ભજન સાંભળ્યું છે, જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા. આ તો 100% સાર્થક છે જ, પણ આધુનિક યુગમાં આ લાઈન કંઈક આવી બને, જીતે ભી કાગઝ મરતે ભી કાગઝ દેખ તમાશા કાગઝ કા. અને આમાં હજી એક લાઈન એડઅપ કરીએ તો કંઈક આવી બને કે મરને કે બાદ ભી કાગઝ. બદલાતા જતા સમયની સાથોસાથ અહીં પણ અપડેટ્સ આવી છે. સ્ત્રી જ્યારે ગર્ભવતી બને અને બાળકનો જન્મ થાય તે પહેલાં જ તે કાગળોથી બંધાઈ જાય છે. આ દુનિયામાં આવતાની સાથે જ જન્મનું પ્રમાણપત્ર અને તેને આપવામાં આવતી અવનવી રસીઓની ફાઇલો, આધાર કાર્ડ, તેના અન્ય ઓળખપત્રો અને પછી તેના ચરિત્રને સર્ટિફાઈડ કરતી તેના સ્કૂલની માર્કશીટ. બીજા કેટલાય પ્રમાણપત્રો હોય છે જે માણસની ઓળખ અને તેની કાબેલિયત બતાવતી જાય છે, પરંતુ માર્કશીટ તેમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. આજની ટ્રેન્ડિંગ ભાષામાં કહું તો માર્કશીટ કોઈને જજ કરવા માટેનું ખૂબ જ અગત્યનું પાસું બની ગયું છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે એ વાત પર કે માણસ સર્ટિફિકેટથી ઓળખાય છે કે સર્ટિફિકેટ માણસથી. વિવિધ કચેરીઓમાં કામ કઢાવવા માટે તો માણસ કરતાં જે તે કાગળનું મૂલ્ય વધુ અંકાય છે, અહીં આ પ્રમાણપત્રની કિંમત ખરેખર સોના કે ચાંદી કરતાં પણ વધારે છે. જ્યારે ખરા ટાણે એકાદ સર્ટિફિકેટ મિસિંગ થઈ જાય ને, ત્યારે તેની પાછળ થતી અઢળક મુશ્કેલીઓ સામે લડવું પડે છે, અને ત્યાં તો પીછેહટ પણ ન કરી શકાય, અને ત્યારે એ એક કાગળની ખરી વેલ્યુ સમજાય છે. જીવતો જાગતો હયાત માણસ નજર સમક્ષ હાજર હશે તોય તેને પોતાની જાતને ખરી સાબિત કરવા માટે કે પોતે જે તે નામ ધરાવે છે, જે તે સરનામે રહે છે વગેરે જેવી બાબતોની સાબિતી આપવા માટે અમુક ચોક્કસ આંકડાઓ કે આર્ટિકલ્સ ધરાવતા કાગળની જરૂર પડશે. વારસાઈના કે અન્ય કાગળો પર જ્યારે જે તે હોદ્દેદારની સહી થઈ જાય ત્યારે તો ભાઈ એ કાગળની શું કિંમત બની જાય છે ને, એ વાતથી તમે અને હું ક્યાં અજાણ છીએ. એ એક કાગળના કારણે કે તેના હક માટે જીવ આપવા લેવા સુધીની ઘટનાઓ પણ આપણે જોઈ છે, વાંચી છે કે સાંભળી છે. આ તો થઈ હયાત માણસની વાત, જે દેખાવ માત્ર પૂરતું સીમિત છે, પરંતુ જે તે વ્યક્તિના મૃત્યુ બાદ પણ એની ગેરહાજરી તે વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર નક્કી કરે છે. તેની હયાતી કે બિનહયાતી એક કાગળ દ્વારા નક્કી કરવામાં આવે છે. આવો જ એક અચરજ પામે એવો કિસ્સો થોડા જ દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બહેનના મૃત્યુ બાદ તેની હયાતી સાબિત કરતા કે તેના મૃત્યુને પુરવાર કરતા કોઈ જ પુરાવા ન હોવાથી એક ભાઈ પોતાની બહેનનું કંકાલ લઈને બેંક પહોંચી જાય છે. આવી જ રીતે બેંકમાં ખાતેદાર પોતે હાજર હોય પરંતુ તેની પાસે લાગતા વળગતા ઓળખપત્ર ન હોય તો તેની હાજરીને સાવ નકારી દેવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાના વ્યવહારોની મંજૂરી માત્ર એક કાગળ નક્કી કરે છે. મિત્રો, મારી આટલી વાત પછી આપ સૌને આ કાગળ અને સર્ટિફિકેટના મૂલ્યો તો ખબર પડી જ ગઈ હશે. તો હું આશા રાખું છું કે આપ સૌ હવેથી આ તમામ કાગળિયાઓને સાચવીને રાખશો, જેથી ભવિષ્યમાં અવનવી મુશ્કેલીઓ ન વેઠવી પડે.

0: મેં ગુજરાત કા હું ગુજરાતી છું એમ તો જોવા જઈએ તો, કારણ કે અહીંયા જ આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ. પણ મારી મધર ટંગ જે છે એ મરાઠી છે, તો ઘરમાં મરાઠી ગીતોને એવી રીતે સાંભળવામાં આવતું હતું. તો તમને કદાચ ખબર હશે, ગીત રામાયણ કરીને એક કાર્યક્રમ થતો હતો મહારાષ્ટ્રમાં, તો સુધીર ફડકેજી, હા, તો એ ગીતો ઘરમાં રિપીટમાં, એટલે જ્યારે પણ એ વાગે તો એની વેટ કરતા ઘરે કે ક્યારે વાગશે, અને પછી એ રીતે રેડિયો ઓન કરીને ઘરે બધા એની ત્યાં બેસી રહે. તો મારી એ યાદ છે. અને સવારમાં પણ આઈ ગેસ સન્ડેના મરાઠીનો પ્રોગ્રામ આવે છે, ઇવન ગુજરાતી પણ અમે સાંભળીએ છીએ, કારણ કે ઓફકોર્સ, તો એવો એક કનેક્શન છે આકાશવાણી સાથે.
1: બહુત બહુત હી અચ્છા લગા આપ દોનો સે બાત કરકે કે આપ લોગો કા આકાશવાણી કે સાથ ઇતના જુડાવા હૈ ઓર આપને અપની ફિલ્મ મે વો એક સીન ભી ડાલા હૈ ઓર મેં આપકો યહાં બતા દું કે કૃષિ આધારિત કાર્યક્રમ હૈ વો આજ ભી હોતા હૈ હર સ્ટેશન સે હોતા હૈ હર દિન હોતા હૈ
0: જી જી
1: તો યે તો મુજે બહુત અચ્છા લગા આપ દોનો સે મુલાકાત કરકે ઓર આપ કુછ અગર સંદેશ દેના ચાહે આકાશવાણી કે માધ્યમ સે તો જરૂર કહે.
2: મેં આકાશવાણી કે સભી શ્રોતાઓ કો પહેલે તો નમસ્કાર કરતા હું, ધન્યવાદ દેતા હું कि आज हमें सुन रहे हैं. और मैं आपको ये बताना चाहूंगा कि ड्रॉपआउट 29 मई को सिनेमाघरों में रिलीज हो रही, आप लोग जरूर देखिए. मैं आपको प्रॉमिस करता हूं कि आप देख के जैसे अंदर गए होगे वैसे नहीं वापस आओगे. और आप हमें जरूर बताइएगा फीडबैक, आपको कैसी लगी फिल्म.
1: श्योर. और
0: जी मैं भी सभी से यही अपील करना चाहूंगा कि आप लोगों को पसंद आएगी, आप लोगों को अगर क्लैरिटी चाहिए जीवन में, लाइफ में, तो आपको क्लैरिटी भी मिलेगी. और इसी के साथ बस यही संदेश है कि कभी भी क्विट मत करिए.
1: बिल्कुल सही कहा आपने, वो मुझे एक कविता की पंक्तियां याद आ रही हैं. कौन कहता है कि आसमां में सुराख नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यारों, दुष्यंत कुमार जी की कविता है. आप दोनों का हार्दिक धन्यवाद, आप लोग यहाँ पर आए हैं, आपकी पूरी टीम यहाँ पर आई है. ऑल द वेरी बेस्ट. और मैं चाहूंगी कि जो आपकी कामना रही है वो भी पूरी हो. थैंक यू.
2: थैंक यू सो मच फॉर इनवाइटिंग अस. थैंक यू.

મિત્રો, ગીત બાદ એકવાર ફરી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારી 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશે, વર્લ્ડ નો ટબેકો ડે. તમાકુ એક એવી વસ્તુ છે જે તમને ધીરે ધીરે કરીને મારે છે, છતાં તેને તમે સામેથી અવકારો છો. વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા સ્થાપિત વાર્ષિક વૈશ્વિક પહેલનો હેતુ તમાકુના ઉપયોગના ગંભીર સ્વાસ્થ્ય જોખમો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પાન, મસાલા, ગુટખા, તમાકુ વગેરે જેવી વસ્તુઓનું વેચાણ કરતી જે તે કંપનીઓ તેના પેકિંગ પર સ્પષ્ટ રીતે લખે છે કે આ વસ્તુ જાનલેવા છે, છતાં તેનું સેવન થાય છે અને એમાં આ બેલ મુજેમાર જેવી પરિસ્થિતિનું નિર્માણ આપણે જાતે જ કરીએ છીએ. દરેક સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાની સાથે અથવા ફિલ્મના મધ્યાંતરના ભાગમાં તમાકુ નિષેધની એડ્સ પણ બતાવવામાં આવે છે. વિવિધ જાહેરાતો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના અવનવા પ્રયાસો ઘણી સંસ્થાઓ અને ઘણા NGO દ્વારા કરવામાં આવે છે અને તેને છોડવા માટે પણ ઘણી સંસ્થાઓ મદદરૂપ થાય છે. જ્યારે વાત વ્યસન મુક્તિની આવે ત્યારે જો તમે ખરેખર વ્યસનથી છૂટવા માંગતા હોય તો તમારા માટે અનેક દ્વાર ખુલી જાય છે જે તમારી સમક્ષ મદદનો હાથ લાંબો કરે છે.

મિત્રો, જ્યારે વાત આવે છે મદદની, ત્યારે આપણી સુપ્રીમ કોર્ટની નાલસા ક્યારેય પીછેહટ નથી કરતી. નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, જેના દ્વારા ડોન સ્કીમ, ડોન યોજના તૈયાર કરવામાં આવી છે. હવે શું છે આ ડોન યોજના, તેના વિશે જાણીએ. ડોનનો મતલબ થાય છે એક નવી સવાર, અને તેની સાથે જ ડોન શબ્દમાં ડી એ ડબલ્યુ એન, જેમાં ડી એટલે કે ડ્રગ્સ, એ એટલે કે અવેરનેસ,

ડબલ્યુ એટલે વેલનેસ અને એન એટલે નેવિગેશન. આમ આ ચાર શબ્દો જ તેનો આખો અર્થ સમજાવે છે. એક ખૂબ જ સુંદર ઉદાહરણ દ્વારા આ વાતને સમજાવવામાં આવી છે કે જ્યારે આપણે તળાવમાં પથ્થર ફેંકીએ છીએ ત્યારે તેના દ્વારા પાણીમાં ઉત્પન્ન થતી વમળો તળાવના કિનારા સુધી પહોંચે છે. એટલે એક નાનકડો પથ્થર ફેંકવાથી આખા તળાવના શાંત પાણીને અસર થાય છે. એવી જ રીતે નશો કરનાર વ્યક્તિના કારણે આખા દેશને નુકસાન થાય છે. જે તે વ્યક્તિ નશો કરીને પોતાના સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે જ છે અને સાથે સાથે પોતાના પરિવારને પણ તકલીફ આપે છે, અને એના પરિવારને તકલીફ થવાથી તેમના તરફથી પરિવાર, સમાજ કે દેશ માટે થતું કામ અટકે છે. નાલસા દ્વારા આના નિવારણ અર્થે નશા પીડિતોના પુનર્વસન અને કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે. તેના દ્વારા જીવનનું પુનર્નિર્માણ કરી તેમના સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે મદદ કરવામાં આવે છે. ડોન યોજનાનો મુખ્ય હેતુ છે નિર્માણનો, ટુવર્ડ્સ અ હેલ્ધીયર, સેફર એન્ડ ડ્રગ ફ્રી ઇન્ડિયા. મિત્રો, આજના આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ફરી મળીશું નવી વાત, નવા વિષય સાથે. આપ સાંભળી રહ્યા હતા યુવવાણીનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, રેડિયો મિત્ર દીપા.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 7 થયા છે. સાંભળીએ હિન્દી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: કાર્યક્રમમાં પ્રથમ ગઝલ સાંભળીએ જગજીત સિંહના સ્વરમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને

0: અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં અનુરાધા પૌડવાલ અને પંકજ ઉધાસને સાંભળીએ.

0: મિત્રો, હિન્દી ગઝલ આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નક્સલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયાકિનારે પહોંચ્યું. અને દેશની સૌ પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નક્સલવાદનો સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં દેશની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા નક્સલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે.
0: શ્રી શાહ આજે નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાહીબાગ ખાતે

0: ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સોનીપુર ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું, વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029 ની ચૂંટણી પહેલા ગાંધીનગરના બે મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે.
0: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.
2: વડોદરા મહાનગરપાલિકાના મેયર પદ માટે ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની નિમણૂક કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી જણાયો હતો, જેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો દુરૂપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000ની રકમની ઉચાપત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે, ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
3: મને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાન થી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે, એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે, એ માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
0: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે LPG સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે LPGનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મે ના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર

0: આ મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય ગોવ ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35 લાખને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરજસ્ત સફળતા મેળવ્યા પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એખલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: डे वन और डे टू में ड्राइवर तक प्रवेश करेगा और दिल्ली से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म रहने का पूर्वानुमान है. जो डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेन पड़ की वार्निंग है वो डिस्ट्रिक्ट में अरावली, मंदसौर, दाहोद डे 4 के लिए और डे 5 के लिए मंदसौर, दाहोद और छोटा उदयपुर और डे 6 के लिए नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट.
0: અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું. બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને નવું જીવનદાન મળ્યું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થતી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે LPG સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ
1: રામ
0: રામ.
1: રામ.

0: રામ
1: રામ
0: રામ રામ.
1: રામ. મિત્રો, આપણો દેશ એ વિવિધતાથી ભરપૂર છે. મોટે ભાગે આપણા દેશના લોકો ગામડામાં વસે છે અને ખૂબ મહેનત કરે છે. મોટે ભાગે આપણા દેશમાં વસતા લોકોનો વ્યવસાય ખેતી છે અને ખેતી સાથે સંકળાયેલા બીજા આનુષંગિક વેપાર ધંધાઓ કરે છે. પરંતુ આપણા દેશના લોકોનો ક્રમ એટલે કે સવારના જાગે અને પછી પરમાત્માના નામથી શરૂ થાય અને આખા દિવસની મહેનત પછી જ્યારે સાંજ પડે ત્યારે ફરી પરમાત્માનું નામ લઈ ઈશ્વરનું સંકીર્તન કરી અને પછી જ સુવાનું થાય, એટલે કે આપણો દેશ આસ્તિક છે. પછી ગમે એ ભાષા બોલાતી હોય, ગમે એ પ્રાંતમાં વસતા હોય અને ગમે એ સંપ્રદાય સાથે સંકળાયેલા હોય, પરંતુ ઈશ્વરના ભજનથી જ દિવસનો પ્રારંભ થાય અને ઈશ્વરના જ ભજનથી દિવસનો અંત પણ થાય. એ રીતની દિનચર્યાથી ભારત દેશના લોકોનું ઘડતર થાય છે. અને આપણે તો વાત કરીએ આપણા ગામના ચોરાના સંદર્ભમાં, તો આપણે પણ એક ક્રમ છે કે નિયમ છે જે સ્વયંભૂ સ્વીકારેલો છે કે જેમાં કાર્યક્રમની શરૂઆત ભજનથી થાય, પછી મુખ્ય વાત થાય જે ગામડાના લોકોને મદદરૂપ થતી હોય કે એમના હિતમાં હોય. તો આવો આજે પણ ગામનો ચોરો કાર્યક્રમની શરૂઆત કરીશું આ ભજનથી અને પછી સાંભળીશું મહત્વની વાત.

0: મિત્રો, કાર્યક્રમની શરૂઆત આપણે ભજનથી કરી, ઈશ્વરને યાદ કર્યા, પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કર્યું અને કાર્યક્રમની શરૂઆત કરી. હવે અગાઉ કહ્યું એ રીતે કાર્યક્રમમાં વાત કરશું ખૂબ જ મહત્વની, જે છે પ્લાસ્ટિક વિશેની. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે રોજબરોજ કરીએ છીએ અલગ અલગ સ્વરૂપે, અને પ્લાસ્ટિક આપણા જીવનમાં વણાઈ ગયું છે. પણ કુદરત જે વસ્તુનું સર્જન કરે છે અથવા પ્રકૃતિની જે દેન છે, એ વસ્તુ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવે છે અને એમાં જ સમાઈ જાય છે, એટલે પ્રકૃતિને કોઈ પણ રીતે હાનિકારક નથી. પરંતુ પ્લાસ્ટિક એ માનવ સર્જિત છે, અને આ પ્લાસ્ટિક આપણા માટે ઉપયોગી પણ છે અને એનો નાશ નથી થતો, માટે તે પ્રકૃતિ સાથે સંતુલન સાધવામાં મુશ્કેલી પડે છે અને તેથી જ પ્રદૂષણ થાય છે અને કુદરતનું જે ચક્ર છે તે બાધિત થાય છે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ, જરૂરિયાત પૂરતો થવો જોઈએ, વધારે ઉપયોગ ન થવો જોઈએ, જેથી પર્યાવરણનું સંતુલન સાધી શકાય અને પર્યાવરણને બચાવી શકાય. તો આજે એવી જ મહત્વની વાત આપણે સાંભળીશું, જે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ અને પર્યાવરણને બચાવીએ. એ વિશે ઉપયોગી એવો વાર્તાલાપ શ્રીમતી પ્રિયંકા જોશી ભટ્ટ પાસેથી, તો આવો સાંભળીએ.
1: આપણે સૌ પ્લાસ્ટિક વાપરીએ છીએ, ખરું ને? ઘરમાં એક મોટો પ્લાસ્ટિકનો થેલો હોય જેની અંદર આપણે ડૂચો વાળીને બીજી ઝીણી ઝીણી ઝીણી ઝીણી પ્લાસ્ટિકની કોથળીઓ મૂકી હોય. આવું તમારા ઘરે છે ને? સાચી વાત છે, આવું બધાના ઘરે એકાદી વખત તો થયું જ હશે. હવે આજે આપણે પ્લાસ્ટિકની વાત કરીએ. સવારે ઉઠીએ ત્યારથી આપણને બ્રશ કરવા માટે પ્લાસ્ટિક જોઈએ છે. રાતના સૂઈએ ત્યાં સુધીમાં આપણે કેટલી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીએ છીએ. પ્લાસ્ટિકનું બ્રશ, પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની બોટલ્સ, પ્લાસ્ટિકના ડબ્બાડૂબી, દરેક જગ્યાએ પ્લાસ્ટિક. અરે, દૂધ પણ પ્લાસ્ટિકમાં આવે છે, સાચું ને? તો આટલું બધું આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ ત્યારે આપણને મનમાં એક પ્રશ્ન થાય કે આટલું બધું પ્લાસ્ટિક વાપરીએ છીએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ઉદ્ભવ કેવી રીતના થયો હશે? 1860ની સાલમાં માનવ સર્જિત પ્લાસ્ટિકની શોધખોળ થઈ. 1920ની આસપાસ આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાનું ચાલુ થયું અને 1950ની આસપાસ 1.7 મિલિયન ટન્સ એવરેજ પ્રોડક્શન થવા માંડ્યું. વર્ષે 2018 સુધીમાં તે 300 મિલિયન ટન્સ જેટલું એવરેજ પ્રોડક્શન થવા માંડ્યું વર્ષે. હવે આ તમે ગ્રોથ જુઓ તો 8.7% પર યર, એટલે કે એન્યુઅલી ગ્રોથ થઈ રહ્યો છે. તમે જુઓ તો 1990 પછી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીએ એ કૂદકેન ભૂસકે વધતી એક ઇન્ડસ્ટ્રી છે, અને આટલું બધું જ્યારે ઇન્ડસ્ટ્રી વધી રહી છે ત્યારે આપણને પ્રશ્ન થાય ને કે આટલું બધું પ્લાસ્ટિક આપણે શા માટે વાપરીએ છીએ? ચોક્કસ, તો આપણે આજે પહેલાં વાત કરીએ કે પ્લાસ્ટિકના અમુક સારા ગુણધર્મો છે અને જેના કારણે આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ. પ્લાસ્ટિક ખૂબ જ મજબૂત છે, તે આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે, એટલે કે વજનમાં હળવું છે, તે પ્રાઇસ એટલે કે કિંમતમાં પણ થોડું સસ્તું છે. તેના કારણે તેમાં કોઈ વસ્તુ ભરવામાં આવે તો કન્ટામિનેશન નથી થતું, અને મેડિકલમાં તો તેનો ખૂબ બધો ઉપયોગ થાય છે. આ બધા કારણો અને આવા બીજા ઘણા બધા તેના સકારાત્મક પાસાઓના લીધે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ખૂબ ગ્રોથ થઈ રહ્યો છે. હવે આટલું સરસ એનો જ્યારે ગ્રોથ થઈ રહ્યો છે તો તેના વિશે થોડી વધુ ચર્ચા કરી લઈએ. ધારો કે તમે ઘરની બહાર શોપિંગ કરવા જઈ રહ્યા છો,

અને ઘરેથી તમે કાપડની થેલી લઈ જવાનું ભૂલી ગયા છો, તો શું થાય છે? તમે શાકભાજી લેવા જઈ રહ્યા છો અને ઘરેથી કાપડની થેલી લઈ જવાનું પણ ભૂલી ગયા, તો તમે કદાચ બજારમાંથી પ્લાસ્ટિકની થેલી લેશો. હવે ધારો કે તમે એક દિવસમાં એક પ્લાસ્ટિકની બેગ ખરીદી છે, અને આવું દરરોજ થાય છે, એટલે મહિનાના 30-30 દિવસ થાય છે, તો તમારી જોડે રોજની એક પ્લાસ્ટિકની બેગ આવતી જાય, એમ 30 પ્લાસ્ટિકની બેગ થાય છે. બાપરે. અને જ્યારે આવા 12 મહિનાઓમાં આ આદત તમારી કન્ટિન્યુ રહે, તો 30 × 12 કરો તો કેટલા થાય? 360 પ્લાસ્ટિકની થેલીઓ એક જ વ્યક્તિના વપરાશમાં થઈ રહી છે. આ જે આખી ગણતરી છે એ એક જ પ્લાસ્ટિકની થેલી માટે આપણે ગણતરી કરી છે. હવે ધારો કે આ એક જ વ્યક્તિની આ એક જ પ્લાસ્ટિકની બેગ જો વર્ષે 360 પ્લાસ્ટિકની બેગ થઈ શકતી હોય, તો તમે જરા ભારત દેશની જનસંખ્યા માટે વિચાર્યું છે કે કેટલી બધી પ્લાસ્ટિકની બેગ્સ થાય? અને વિશ્વની જનસંખ્યા માટે તો રહેવા દો. હવે આપણે પ્લાસ્ટિકને ઓળખવાનું છે. પ્લાસ્ટિકને કેવી રીતના ઓળખી શકાય? તો પ્લાસ્ટિકને ઓળખવા માટે ચોક્કસ કોડ છે. આપણે પહેલાં તે કોડ વિશે વાત કરીએ. સોસાયટી ઓફ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીએ 1988 સાલમાં ગ્રાહકો અને રિસાયકલર કરવાવાળા દરેકને પ્લાસ્ટિકને ઓળખવા માટે એક ચિહ્ન આપેલું છે, જેને રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ કહેવામાં આવે છે. તમે જ્યારે પણ કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હાથમાં લો, તેના તળિયામાં ત્રિકોણની અંદર એક નંબર આપે, અને એ નંબરના આધારે તમને પ્લાસ્ટિકની ઓળખાણ થઈ શકે. આ પ્લાસ્ટિક કયા પ્રકારના રસાયણથી બનેલું છે તે તમને તેના આધારે જ ખબર પડે. એટલે આજ પછી જ્યારે પણ કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની હાથમાં લો, ત્યારે સૌ પ્રથમ તેનો રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ જોવાનું ભૂલતા નહીં. ધારો કે આવા કોઈ પણ કોડ ચેક કરીને તમે જ્યારે પ્લાસ્ટિક વાપરતા હશો, તો તેના તમે ફાયદા અને ગેરફાયદા વિશે વધુ સારી રીતના સમજી શકશો. કુલ 7 પ્રકારના પ્લાસ્ટિક છે. આવો એના વિશે વારાફરતી વાત કરીએ. ટાઈપ 1 પ્લાસ્ટિક, જે PET કહેવામાં આવે છે. PET એટલે પોલીઇથાઇન ટેરાફિટેટ. આ પ્લાસ્ટિક મોટા ભાગે પીણાની બોટલોમાં, પાણીની બોટલોમાં, કેચઅપમાં, આ બધે જ તમને જોવા મળે છે. આ પ્લાસ્ટિક જે છે એ એક વખત વપરાયા પછી તેને મોટા ભાગે નાશ કરી દેવામાં આવે છે. પછી ટાઈપ 2 પ્લાસ્ટિક, ત્રિકોણની અંદર જો 2 લખેલું હોય તો એ ટાઈપ 2 પ્લાસ્ટિક છે, અને જેનું નામ છે HDPE, એટલે કે હાઈ ડેસ્ટિનેશન પોલીઇથિલિન. આ પ્લાસ્ટિક જે છે એ તમને ડબ્બા ડુબ્બી જે પણ કન્ટેનર હોય છે એની અંદર જોવા મળે છે. પ્લાસ્ટિકના ઝબલા, પ્લાસ્ટિકની બેગ્સ, એની અંદર ટાઈપ 2 પ્લાસ્ટિક હોય છે. ટાઈપ 3 પ્લાસ્ટિક વિશે વાત કરીએ હવે. ટાઈપ 3 પ્લાસ્ટિક એટલે PVC, પોલિવિનાઇલ ક્લોરાઇડ. આ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે, એ જે મોટા ભાગે આપણા દરેકના ઘરમાં પાઇપના સ્વરૂપમાં હોય છે. હવે વાત કરીએ ટાઈપ 4 પ્લાસ્ટિક, LDPE. LDPE પ્લાસ્ટિક જે છે એનું ફૂલ ફોર્મ જે છે લો ડેસ્ટિની પોલીઇથિલિન. આ પ્લાસ્ટિક જે છે એ પણ પેકેજિંગ માટે યુઝ થાય છે. ટાઈપ 5 પ્લાસ્ટિક વિશે વાત કરીએ, PP, પોલીપ્રેપિલિન.

આ પ્લાસ્ટિક જે છે એ ખાવા પીવાના જે કન્ટેનર્સ હોય છે, ડબ્બા, એની અંદર એ યુઝ થાય છે. જ્યારે પણ હવે કોઈ પણ તમારો ડબ્બો તમે લો તો એની નીચે ખાસ જોજો, ત્રિકોણની અંદર 5 અથવા પીપી લખેલું હશે જ. હવે વાત કરીએ ટાઈપ 6 પીએસ પોલિસ્ટાયરીન. એટલે તમે જુઓ તો ઘણા બધા પ્લાસ્ટિકના ગ્લાસ હોય, પ્લેટ્સ હોય, આ બધા જે છે એ પોલિસ્ટેરેન ટાઈપના હોય છે અને આ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે. કારણ કે જ્યારે આની અંદર કોઈ ગરમ પદાર્થ ભરવામાં આવે તો આ પ્લાસ્ટિક તેની સાથે ભળી જાય છે અને તેનાથી કેન્સર જેવા બીમારીઓ થાય છે. તો હવે જો ટાઈપ 6 વાળી વસ્તુમાં તમે ખાતા પીતા હો તો જરા ચેતજો. છેલ્લો પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં ત્રિકોણની અંદર 7 અથવા ત્રિકોણની અંદર ઓ લખેલું હોય, જેને અધર કહેવાય. આ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે. આ રીયુઝેબલ વોટર બોટલ્સની અંદર હોય છે અને બીજી ઘણી બધી પ્રકારની અંદર પ્લાસ્ટિકમાં આ જોવા મળે છે. આપણે જે કંઈ પણ અત્યાર સુધી પ્લાસ્ટિકના ટાઈપ વિશે વાત કરી એમાં ટાઈપ 2, 4, અને 5 એ થોડા ઓકે ટાઈપના પ્લાસ્ટિક છે, જ્યારે ટાઈપ 1, 3, 6, 7 એ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે. હવે તમે એક વસ્તુ તો ખબર હશે કે હીરા હે સદા કે લીએ, એવી રીતના પ્લાસ્ટિક પણ છે સદા કે લીએ. ઘણી વખત આપણને ટીવી ન્યૂઝ ચેનલ્સના માધ્યમથી આપણને એક વસ્તુ વારંવાર જણાવવામાં આવે છે કે પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતું નથી, તેને નાશ કરવા માટે, તેનું વિઘટન થવા માટે વર્ષોના વર્ષો લાગી જાય છે. તો આપણે આટલું બધું વર્ષોના વર્ષ લાગી જાય તો આવો કચરો આપણે પૃથ્વીને શું કામ ભેટમાં આપવો છે એ વિચારવું જોઈએ. આપણને ખબર છે કે ડિસ્પોઝેબલ ડાયપર્સ હોય કે પાણીની બોટલ હોય એને 450 વર્ષ થાય છે ડિસ્પોઝ થતાં. હવે વિચાર કરો કે આપણે જ્યારે ઘરેથી એક પાણીની બોટલ લઈ જવાનું ભૂલી જઈએ છીએ અને બજારથી એક બોટલ લઈએ છીએ અને કચરામાં ફેંકી દઈએ છીએ, પણ એ કચરામાં ફેંકી દઈએ ત્યારે એવું વિચારીએ છીએ કે આ પ્લાસ્ટિકનું વિઘટન થવામાં 450 વર્ષ થશે અને આ પ્લાસ્ટિકને હું કચરામાં નાખું છું, પણ એનું છેલ્લે અંતે સ્વરૂપ શું થશે એવું તમે ક્યારેય વિચાર્યું છે? સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણી બધી એવી ઇમેજીસ જોઈ છે કે જેમાં પ્રાણીઓના શરીરના ફરતે પ્લાસ્ટિક વીંટળાયેલું હોય, પ્રાણીઓ વનસ્પતિના બદલે પ્લાસ્ટિક ખાતા હોય, નદીઓમાં પાણીના બદલે પ્લાસ્ટિકનો કચરો ઉભરાતો હોય. શું આપણે આવું કરવું છે? આવું નથી કરવું ને, કારણ કે હવે પ્લાસ્ટિક આપણા શરીરની અંદર ઘૂસી ગયું છે. કેવી રીતના? આપણે જે પણ ખાઈએ પીએ છીએ એ ધીમે ધીમે પ્લાસ્ટિકના કન્ટેનરમાં આપણે ખાતા હોઈએ તો ધીમે ધીમે તે આપણા શરીરમાં ભળતું જાય છે આપણા ખોરાકની સાથે અને તેના કારણે ઘણી બધી બીમારીઓ થાય છે, જેવી કે કેન્સર, બર્થ ડિફેક્ટ, ઇન્ફર્ટિલિટી, ઇમ્યુન સિસ્ટમ પ્રોબ્લેમ, ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ ઇશ્યુઝ, પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન્સ, હાર્ટ એન્ડ બ્રેઇન એન્ડ લીવર ડિસીઝ, ડાયાબિટીસ એન્ડ મચ મોર. હવે આટલા બધા નામ સાંભળીને પણ આપણને ગભરામણ થાય, ખરું ને? તો હવે આજ પછી ક્યારેય પણ પ્લાસ્ટિકને ખરીદતા પૂર્વે આપણે થોડું વિચારવાનું કે આ પ્લાસ્ટિકને ખાલી એક જ રીતના વાપરી શકાય છે અને જો આ વાપરીને આપણે ફેંકી જ દેવાનું હોય તો આ પ્લાસ્ટિક લેવું જરૂરી છે? જો જરૂરી ના હોય તો પછી તેને લેવાનું ટાળીએ. થોડાક આર આપણે ધ્યાનમાં રાખીએ જેના કારણે આપણે પ્લાસ્ટિક્સના આલ્ટરનેટિવ્સ આપણે ધ્યાનમાં રાખી શકીશું, જેમ કે રીથિંક, રીયુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ એન્ડ રિટર્ન. રીથિંક, જ્યારે પણ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે વિચારવાનું છે કે આ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક છે કે મલ્ટીપર્પઝ યુઝ પ્લાસ્ટિક છે, આનો નાશ કેટલા રીતના થઈ શકે.

લાગશે અને આ હું કેવી કેવી રીતના વાપરી શકીશ. રીયુઝ, આ પ્લાસ્ટિકને હું પુનઃ વાપરી શકીશ કે નહીં વાપરી શકું. રિડ્યુસ, અગર જો એવું લાગતું હોય કે હું આ પ્લાસ્ટિકને પુનઃ નહીં વાપરી શકું તો તેની ખરીદારી રિડ્યુસ કરી દો, કાં તો નહિવત કરી દો. રિપેર, રિપેર એટલે આપણે એક થઈ ગયું છે કે જે વસ્તુ લઈએ એ વાપરો ત્યાં સુધી વાપરો, બાકી પછી એને ફેંકી દો.

0: આપણે એક થઈ ગયું છે કે જે વસ્તુ લઈએ એ વાપરો ત્યાં સુધી વાપરો, બાકી પછી એને ફેંકી દો. જો અગર એ રિપેરેબલ ન હોય તો તેને લેશો જ નહીં. આ બધું એક વખત જો વાપરીને ફેંકી દેવાનું જે થાય છે એ બધું સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે. કુલ કચરામાં 50% કચરો એ માત્ર ને માત્ર પ્લાસ્ટિકનો હોય છે, અને જેની અંદર એ 50%ની અંદર 60% કચરો એ માત્ર ને માત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે, જે રિપેરેબલ નથી હોતું. અને જેમ આપણે અગાઉ વાત કરી એમ હીરા હે સદા કે લીએ, એવી રીતના પ્લાસ્ટિક હે સદા કે લીએ. જો એને આપણે વિઘટન ન કરી શકતા હોઈએ તો એનો ઉપયોગ જ ન કરીએ. રિસાયકલ, એક સ્વરૂપમાંથી એનું બીજું સ્વરૂપ આપીએ, જેની કરીને આપણે આપણી પોતાની ક્રિએટિવિટી પણ એમાં વાપરી શકીએ, અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ ને વધુ કરીને બીજું ખરીદી કરતું પ્લાસ્ટિક આપણે અટકાવી શકીએ. રિટર્ન, જો તમે એવું લાગતું હોય કે હવે આ પ્લાસ્ટિક મારા કામનું કશું જ નથી, તો તમારા કામનું ના હોય એવું કોઈક બીજું તો હશે જ તમારી આસપાસ કે જેને એ પ્લાસ્ટિકની જરૂર હોય, તો એ પ્લાસ્ટિક તેમને આપી દો જેથી કરીને તેઓ એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકે. આવા નાના નાના મુદ્દાઓ મેં આજે તમારી સાથે શેર કર્યા છે. તમારી જોડે પણ જો આવું જ કંઈક પ્લાસ્ટિકની માહિતીઓ હોય તો જરૂરથી શેર કરો. આપણે વધુ ને વધુ લોકોને માર્ગદર્શન આપવાનું છે, અને વધુ ને વધુ લોકોને ઇકો ફ્રેન્ડલી લાઇફસ્ટાઈલ વિશે સમજણ આપવાની છે. કારણ કે પ્લાસ્ટિક એક એવો રાક્ષસ છે કે જેને હવે નાથવો જ પડશે. જો નહીં નાથીએ ને તો આવનારી ભવિષ્યમાં આપણે પ્રકૃતિ કરતાં પ્લાસ્ટિક જ જોવાના છે. માટે આજ પૂરતું આટલું જ, ફરી મળીશું, આવજો.
1: પ્રિયંકા જોશી ભટ્ટ પાસેથી આ ઉપયોગી વાર્તાલાપ આપણે સાંભળ્યો. શ્રોતા મિત્રોને ઉપયોગી થયો હશે તેવી આશા પણ રાખીએ છીએ. અને હવે ચોરાના અંતમાં સાંભળીશું આ ગીત.

0: આ ગીત આપણે સાંભળ્યું અને આ સાથે આજના ગામના ચોરા કાર્યક્રમનો સમય પૂરો થાય છે. તો લેશું મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના ઝાઝા કરીને રામ
2: રામ
1: રામ
2: રામ
1: રામ રામ
2: રામ
1: રામ
2: રામ.
1: રામ.

ગામનો ચોરો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. 7:50 ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે મધ્યપ્રદેશમાં અવસાન. અને રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન અને ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 340 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે આ વાત કહી.
1: ઘુસપેટીએ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજીને એક ડેમોગ્રાફી ચેન્જ કમિશન કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. એ હાઈ પાવર કમિટી દેશ ભર મે જનસંખ્યાકી કા જો કૃત્રિમ બદલાવ હુઆ હૈ ઉસકે કારણો ઓર ઉપાયો કી ભી ચિંતા કરેગી ઓર ઇસકે લિયે કોઈ કાનૂન બનાને કી જરૂરત હૈ તો ઇસકી ભી ચિંતા કરેગી.
0: શ્રી શાહે એક સપ્તાહમાં સરહદ સુરક્ષા દળ BSFને 600 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની પ્રશંસા કરી. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી શાહે માતૃભૂમિ પ્રત્યે તેમના સર્વોચ્ચ બલિદાન સમર્પણ અને અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં નવનિર્મિત ઉમિયાધામ છાત્રાલય પરિસરના લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રાષ્ટ્રીય સુરક્ષામાં અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. દેશે એક દાયકામાં નક્સલવાદ અને આતંકવાદ નાબૂદ કર્યો હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શાહ આગામી ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ અને વિશ્વ પોલીસ તથા અગ્નિશમન રમતો માટે માળખાકીય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરવા અતિથિગૃહમાં એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ બંગાળ સરકાર બંગાળને ગેરકાયદે ઘૂસણખોરોથી

મુક્ત કરાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતા જ ઘૂસણખોરોને અંકુશમાં લાવવા શોધો દૂર કરો દેશ નિકાલ કરોની નીતિ લાગુ કરી છે. આ યોજના હેઠળ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલાઈ રહ્યા છે. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘૂસણખોરોને અટકાયત કેન્દ્રમાં રખાય છે. ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગરમાં આજે હકીમપુર ચેકપોસ્ટ પર લગભગ 50 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ તેમના ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જણાયું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે દેશના મહેનતી ખેડૂતોના અથાગ પ્રયાસથી દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે આ વર્ષે દેશમાં અંદાજિત અન્ન ઉત્પાદન 376 કરોડ ટનથી વધુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.3% વધારે છે. શ્રી સિંહે 2 દિવસનું આ સંમેલન ખરીફ કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. આ ટ્રેનોને દેશભરમાં ઓછા અંતરની યાત્રા માટે દોડાવાશે. શ્રી વૈષ્ણવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે આજે કાઝીપેટ રેલવે નિર્માણ એકમને શરૂ કરવાની યોજનાઓની સમીક્ષા કરી. આ ટ્રેન સામાન્ય રીતે લગભગ 300 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને દરેક મુસાફરીમાં સ્ટોપ હશે. આ ટ્રેનો લોકોને ઇન્ટરસિટી યાત્રાનો એક નવો વિકલ્પ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેનો સ્થાનિક લોકોને મોટાપાયે ટ્રેનોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવશે. રેલવેની આટલી મોટી શરૂઆતથી દેશભરમાં હરિયાળી અને સ્વચ્છ પરિવહન ક્ષમતામાં વધારો થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET UG 2026 પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશપત્ર જાહેર કર્યા. NTAના જણાવ્યા મુજબ હવે 31 મે, 6 અને 7 જૂને આ પરીક્ષા યોજાશે. ઈદ ઉલ અઝાના કારણે આજે યોજાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી. NTAએ જણાવ્યું કે રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ CUET.NTA.NIC.in પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે, જ્યારે આગામી 6 અને 7 જૂને યોજાનારી પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પસાર થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર ઉપર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે લોકભવનમાં રાજ્યપાલના સચિવને તેમનું ઔપચારિક રાજીનામું સોંપ્યું. શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું, તેમણે મુખ્યમંત્રી તરીકે DK શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે, કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે. શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી, જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કહેતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે. હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદ્રનું આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 91 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે 7 વાગે ભોપાલ ટોકીદ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. બશીર બદ્ર લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા. બશીર બદ્રએ ઉર્દુ કવિતાને એક નવી ઓળખ આપી. તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી. તેમની ગઝલોમાં પ્રેમ, એકાંત, સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે.
भारत कोरिया व्यापक आर्थिक भागीदारी

0: કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાદ્ય સ્વીકારી હતી, જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે, અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી. રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી. તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ રંજનના નેતૃત્વમાં એક વિશેષ પોલીસ દળે અમૃત હોરોને પકડી પાડ્યો. તે રાંચી, ખૂંટી અને આસપાસના જિલ્લાઓમાં જબરદસ્તી, ખંડણી વસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હતો. પોલીસ અન્ય ઉગ્રવાદીઓ અને સંગઠનના નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા માટે અમૃત હોરોની પૂછપરછ કરી રહી છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને પીવી સિંધુ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેકી રેડ્ડીની પુરૂષોની ડબલ્સ જોડી તથા ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની મિશ્ર ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુનો આગામી મુકાબલો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે અવસાન. રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહને, ફિલ્મ હેપી ન્યૂ યર. ઇરશાદ કામિલની આ ગીત રચનાને સંગીત આપ્યું છે વિશાલ શેખરે.

હવે ઇરશાદ કામિલની આ ગીત રચના સાંભળીએ. સંગીતે મળ્યું છે પ્રીતમે, સુનિધિ ચૌહાણ અને શાહિદ માલિયાના સ્વરમાં જબ હેરી મેટ સેજલ ફિલ્મનું આ ગીત.

એઆર રહેમાન, જાવેદ અલી અને મોહિત ચૌહાણના સ્વરમાં સાંભળીએ રોકસ્ટાર ફિલ્મનું આ ગીત. ગીતકાર છે ઇરશાદ કામેલ અને સંગીતકાર એ આર રહેમાન.

અરિજિત સિંઘના સ્વરમાં સાંભળીએ એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મનું ગીત. અમિતાભ ભટ્ટાચાર્યની ગીત રચના અને સંગીત પ્રીતમનું.

0: તો મિત્રો, તમાશા ફિલ્મના ગીત સાથે જ આજનો સુર માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, 8:30 થઈ છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયારી કરી સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સુરેશ દલાલની આ રચના, સ્વર પ્રગતિ વોરા.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 મિનિટે સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, 26 મે 2014 દેશ માટે આ તારીખ ઘણી મહત્વની અને ઐતિહાસિક રહી છે. કારણ કે આ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પદભાર સંભાળ્યા બાદથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક નીતિ નિર્માણ અને તેના અમલીકરણમાં ભારત પ્રથમના દ્રષ્ટિકોણને રજૂ કરવાના તેમના સંકલ્પ પર અડગ રહ્યા છે. દેશમાં નવા વિચાર અને નવી દિશા સાથેની મોદી સરકારને આ વર્ષે 26 મેના રોજ 12 વર્ષ પૂર્ણ થયા. આ સમયગાળો સમાવેશક, પ્રગતિશીલ અને સતત વિકાસ લાવવા પર સમર્પિત રહ્યો છે. ત્યારે આજના વિશેષ અંકમાં આપણે ગત 12 વર્ષમાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં શું પરિવર્તન આવ્યું તેના પર નજર કરીશું. આ પહેલા શ્રી મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા તે દિવસને યાદ કરતા તેમણે શું કહ્યું તે સાંભળીએ.
1: સાલ 2014 મે આજ કે હી દિન પહેલી બાર મેને પ્રધાનમંત્રી કે તોર પર શપથ લી થી.
2: શ્રી નરેન્દ્ર દમોદરદાસ મોદી.
1: મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું કે દેશ કે કોટી કોટી જનોને ભી મુજે આશીર્વાદ દેને મે કોઈ કમી નહીં રખી. આપકે ઇસ આશીર્વાદ કી શક્તિ સે મે દિન રાત દેશવાસીઓ કી સેવા મે જુટા રહા. ઇન વર્ષો મે દેશને વો ફૈસલે લિયે જો અકલ્પનીય થે અભૂતપૂર્વ હૈ. ઇન વર્ષો મે દેશને દશકો પુરાની પેઢીઓ કો તોડા હૈ. દેશ હર સેક્ટર મે આગે બઢા હૈ. આજ દેશ નિરાશા કે અંધકાર સે નિકલ કર વિશ્વાસ કે ઉજાલે મે તિરંગા ફહરા રહા હૈ. આજ હમ 140 કરોડ ભારતીય મિલકર અપને દેશ કો વિકસિત ભારત બનાને કે લિયે જી જાન સે જુટે હૈ. દેશ કી તરક્કી કે લિયે જો કુછ ભી ચાહિયે વો હમ ભારત મે હી બનાએ. યે આજ કે સમય કી માંગ હૈ. ભારત આજ તેજ ગતિ સે મેન્યુફેક્ચરિંગ કી દુનિયા મે આગે બઢ રહા હૈ. દેશ કી જરૂરત કે સામાન કા નિર્માણ હો યા ફિર દુનિયા કે અલગ અલગ દેશો મે હમારે દેશ કે બની હુઈ ચીજો કા એક્સપોર્ટ યે સારા લગાતાર બઢ રહા હૈ. આજ હમ

0: गाड़ियां, खिलौने, सेना के अस्त्र शस्त्र, दवाएं, ऐसा बहुत सारा सामान दुनिया के देशों में निर्यात कर रहे हैं। इतना ही नहीं, आज भारत रेल, मेट्रो और इसके लिए जरूरी टेक्नोलॉजी खुद बनाता भी है और दुनिया में एक्सपोर्ट भी करता है। भारत माता की, भारत माता की।
1: હાલ રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં જાહેર સભાને સંબોધતા મોદી સરકારના 12 વર્ષમાં થયેલા કામોનો ઉલ્લેખ કર્યો.
2: આ સાવરકરજી કી જન્મતિથિ હૈ, મે મનપૂર્વક સાવરકરજી કો બહોત બહોત શ્રદ્ધા સે પ્રણામ કરના ચાહતા હું. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ ને જો યાત્રા, વિકાસ કી યાત્રા ગુજરાત સે શરૂ કી, આજ 12 સાલ હો ગયે ઇનકી સરકાર કો. 12 साल में गुजरात के विकास के मॉडल को श्री नरेंद्र मोदी ने कश्मीर से कन्याकुमारी और गंगा सागर से सोमनाथ तक फैलाने का काम किया है और उसका परिणाम देखिए, आज देश के 80% भूभाग पर भारतीय जनता पार्टी का शासन है. अब उत्तराखंड के गंगा सागर से लेकर गंगा सागर तक समग्र माँ गंगा के पथ पर आज भारतीय जनता पार्टी का भगवा लहराने का काम हमारे नेता नरेंद्र मोदी और भारतीय जनता पार्टी ने किया.
1: मोदी सरकार ने अनेक महत्वाकांक्षी योजनाओं थी सामान्य में सामान्य लोगों ना जीवन में घणु परिवर्तन आवी छे. तेमाथी एक योजना आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य PMJY योजना पण छे. 23 सप्टेम्बर 2018 रोज शुरू करायेली विश्वनी सौथी मोटी जाहिर आरोग्य योजना अंतर्गत लाभार्थी परिवारों ने 5 लाख रूपया सुधीनो आरोग्य वीमो मळी रह्यो छे. राज्यमां वर्ष 2025 सुधीमां 13,900 करोड़ रूपयाथी वधुनी रकमना क्लेमनो लाभ नागरिकोने मळ्यो छे. આવી યોજના અનેક લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ડાંગ જિલ્લામાં મહેશભાઈ બાગુલ તેનું જીવંત ઉદાહરણ છે. તેમણે PMJY યોજનાનો લાભ મેળવી કેન્સર જેવી જીવલેણ બીમારીને માહાત આપી છે. તેમના સિવાય જિલ્લામાં અત્યાર સુધી આ યોજનાનો કેટલા લોકોએ લાભ લીધો તે અંગે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા અધિક આરોગ્ય અધિકારી હિમાંશુ ગામિત.
3: મારું નામ ડોક્ટર હિમાંશુ ગામિત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આહવાડાંગ. અત્રેના આહવાડાંગ જિલ્લા ખાતે PMJY અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 2,38,000 જેટલા લાભાર્થીઓને PMJY કાર્ડ આપવાનો થાય છે, જે અંતર્ગત કુલ 1,50,000થી પણ વધારેને PMJY નો કાર્ડ કાઢી આપવામાં આવેલા છે તથા બાકીનાની પણ એમને કાર્ડ કાઢવાની કામગીરી ઓલરેડી ચાલુ છે. NFHS કાર્ડ ધારકને પણ કાર્ડ કાઢી આપવામાં આવનાર છે અને કુલ 4,800 જેટલા લાભાર્થીઓએ 11.25 કરોડ જેટલી માતબાર રકમની સારવાર દરેક હોસ્પિટલમાંથી અને ખાનગી હોસ્પિટલની પણ એની સારવાર લેવામાં આવેલી છે.
1: પંચમહાલ જિલ્લામાં પણ અત્યાર સુધી 8 લાખ લોકોને PMJY કાર્ડ કાઢી અપાયા છે. આ અંગે પંચમહાલના અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર BK પટેલે વધુ માહિતી આપી.
4: હું ડોક્ટર BK પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલ. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની નેશનલ હેલ્થ ઓથોરિટી અંતર્ગત PMJY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં કુલ 8,49,000 જેટલા વ્યક્તિઓને PMJYના કાર્ડ કાઢવામાં આવ્યા છે, જેનો ટાર્ગેટ પંચમહાલ જિલ્લામાં 11,50,000 જેટલો છે. આ યોજના અંતર્ગત SECC ક્રાઇટેરિયા ધરાવતા વ્યક્તિઓ, NFSA ક્રાઇટેરિયા ધરાવતા વ્યક્તિઓ, 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ અને ગવર્મેન્ટ હોલ્ડર જે છે એમને કાર્ડ આપવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનો લાભ મળે છે અને આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વર્ષ 2025-26માં કુલ 7,500 જેટલા દર્દીઓને 15 કરોડ રૂપિયા જેટલી ના ક્લેમ ચૂકવવામાં આવેલા છે.
1: હવે આયુષ્યમાન ભારત યોજનાના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના લાભાર્થીનો પ્રતિભાવ સાંભળીએ.
5: મારું નામ રાણી ડેન કાનજી. મેં પત્રીનું ઓપરેશન કરાયું સંભૂતિમાં આયુષ્યમાન કાર્ડ માંથી, એટલે સરકાર તરફથી મારા ખિસ્સાના પૈસા બચી ગયા.
1: ખેડૂતોની આવક વધારવા અને તેમના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા 1 ફેબ્રુઆરી 2019 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકાઈ છે. તે અંતર્ગત ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરાવાય છે. તાપી જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થતી આ યોજના અંગે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા શું કહે છે તે સાંભળીએ.
6: ચેતન ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી, તાપી. ભારત સરકાર શ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન

0: યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2000 રૂપિયાના એક હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડ થી પણ વધારે સહાયની રકમ ભારત સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે. આ યોજના ઉપરાંત ભારત સરકાર શ્રીની નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન, આત્મનિર્ભર કઠોળ યોજના, નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના અંતર્ગત વિવિધ પાકોના પ્રમાણિત બિયારણો તેમજ ક્લસ્ટર નિદર્શન માટેની સહાયની યોજનાઓનું અમલીકરણ થઈ રહેલ છે.
1: હવે જનધનની વાત કરીએ. મોદી સરકાર દ્વારા 28 ઓગસ્ટ 2014 ના રોજ શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે 50 કરોડથી વધુ લોકોના બેંક ખાતા શરૂ કરાયા. દેશની સ્વતંત્રતાના 67 વર્ષ બાદ પણ દેશની વસ્તીના વિશાળ હિસ્સા સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી શકી ન હતી, પરંતુ આ યોજનાના કારણે સામાન્યમાં સામાન્ય નાગરિક પણ બેંક ખાતાથી નાણાકીય વ્યવહાર કરતો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા આ યોજનાના હેતુ અંગે માહિતી આપી હતી.
2: ભાઈઓ બહેનો, આઝાદી કે પર્વ પર મેં એક યોજના તો બહુ તેજ આગે બઢાને કા સંકલ્પ કરને કે લિયે આપકે પાસ આયા હું. એક પ્રધાનમંત્રી જનધન યોજના. ઇસ પ્રધાનમંત્રી જનધન યોજના કે માધ્યમ સે હમ દેશ કે ગરીબ સે ગરીબ લોગો કો બેંક એકાઉન્ટ કી સુવિધા સે જોડના ચાહતે. આજ કરોડો કરોડો પરિવાર હૈ જિસકે પાસ મોબાઈલ ફોન તો હૈ લેકિન બેંક એકાઉન્ટ નહીં હૈ. યે સ્થિતિ હમે બદલની હૈ. દેશ કી આર્થિક સંસાધન ગરીબ કે કામ આયે इसकी शुरुआत यहीं से होती है. यही तो है जो खिड़की खोलता है. और इसलिए प्रधानमंत्री जनधन योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा और डेबिट कार्ड के साथ हर गरीब परिवार को 1 लाख रुपया का बीमा सुनिश्चित कर दिया जाएगा ताकि उसके जीवन में कोई संकट आया तो उसके परिवारजनों को 1 लाख रुपये का बीमा मिल सकता है.
1: ડાંગ જિલ્લામાં પણ અત્યાર સુધી આ યોજના હેઠળ 1,38,500 જેટલા લોકોએ બેંક ખાતા ખોલાવ્યા. લાભાર્થીઓ માટે કરાયેલી વ્યવસ્થા અંગે બેંક સખી રૂપમ ભોએ વધુ માહિતી આપી રહ્યા છે.
3: મારું નામ રૂપમબેન શૈલેષભાઈ ભોએ, ગામ બોરખેત. મારું CSP સેન્ટર બોરખેતમાં છે, લિંક બ્રાન્ચ SBI આહવા. હું 2020 થી CSPમાં કામ કરું છું. હાલ જનધનના ખાતાઓ પણ ખોલી રહ્યા છીએ અમે. એમાં જનધનના ખાતામાં 18 થી 40 વર્ષ વાળા લોકો 436 નો વીમો પણ લઈ શકે છે અને 18 થી 60 વર્ષ વાળા હોય એ લોકો 20 રૂપિયા વાળો વીમો પણ કરાવી શકે છે. એમાં અકસ્માત થાય તો પછી વારસદારને 2 લાખનો વીમો મળી શકે છે અને જનધનના ખાતામાં બીજા જે PM કિસાન લોકોને મળી શકે છે આ જનધનના ખાતામાં. ત્યારબાદ જનધનના ખાતામાં લોકોને સારી એવી સુવિધા, ગામની પબ્લિક લોકોને શહેરી તરફ એ લોકોને એટલું દોડી જવા નથી પડતું, ગામમાં ગામમાં બધી સુવિધા મળી શકે છે. અમે CSP પંચાયત વાઇઝ બધા ડાંગ જિલ્લામાં છીએ એટલે 6-6, 7-7 ગામોમાં પંચાયત જે વહેંચાયેલી છે એમાં અમે CSP તરીકેનું કામ કરીએ છીએ તો લોકોને સારી એવી પૈસાની સુલભતા પ્રાપ્ત થાય છે.
1: ગામડાઓની જેમ શહેરોમાં પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. રાજ્યના શહેરોમાં પરિવહનને મજબૂત કરવા મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સલામત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. હાલ મેટ્રોના દૈનિક મુસાફરોની સંખ્યા 4 ગણી વધીને 1.5 લાખ સુધી પહોંચી છે. આ અંગે એક મુસાફરનો પ્રતિભાવ સાંભળીએ.
4: મેટ્રોમાં ટ્રાફિકની કોઈ ઝંઝટ નહીં. છેક યુનિવર્સિટીથી આવું છું હું, ગુજરાત યુનિવર્સિટીથી, છેક વસ્ત્રાલ જવાનું છે, વિધિન 20 મિનિટમાં પહોંચી જઈશ. આમ બસમાં કે ઓટોમાં જાઉં તો 1.5-2 કલાક થાય, એટલે ટાઈમની બચત જ બચત. અને એકદમ એસીમાં બેસવાનું, એકદમ ફ્રેશ થઈ શાંતિથી જઈએ, અમેઝિંગ એક્સપિરિયન્સ.
1: કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને લખપતિ દીદી બનાવવા વિશેષ મદદ કરવામાં આવી રહી છે, ત્યારે નવસારીમાં આત્મનિર્ભર બનેલા એક લખપતિ દીદીની પ્રતિક્રિયા સાંભળીએ.
5: તાલીમો લઈને અમે કાચી વેફર્સની નવી ટેકનોલોજી દ્વારા વેફર બનાવવાની કામગીરી હાથ ધરી છે. આજે અમારા યુનિટમાં વિવિધ પ્રકારની કાચી વેફર્સ જેવી કે બટાકાની છે, ટામેટાની, કેળાની, ચીઝની, બીટની, લસણની, એમ વિવિધ પ્રકારની કાચી વેફર્સ બને છે તથા પાપડ અને પાપડી પણ બનાવીએ છીએ. સરકારની જે PMEGP યોજના છે એની યોજનાનો લાભ લઈને અમે 25 લાખ રૂપિયાની લોન 35% સબસિડી સાથે મળી અને અમે નવી મશીનરી ખરીદી અને અમારું પ્રોડક્શન વધાર્યું છે. અને આજે અમારી પ્રોડક્ટ જે છે તે મોટા સ્ટોર્સમાં આજે વેચાતી થઈ છે.
1: વર્ષ 2014 થી અત્યાર સુધીમાં અંતરિક્ષથી લઈ છેવાડાના ગામડા સુધી

0: તમામ જગ્યાએ વિવિધ યોજનાઓ અને સરકારના નિર્ણય થકી દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી. ઐતિહાસિક નિર્ણયો અને યોજનાઓ પર નજર કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કે જે અંતર્ગત દેશના અંદાજે 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ અપાય છે, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ આર્થિક રીતે નબળી મહિલાઓને નિઃશુલ્ક LPG જોડાણ અપાયા છે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, મુદ્રા અને સ્ટેન્ડઅપ યોજના, કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, સ્વચ્છ ભારત યોજના, સૌભાગ્ય યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓથી સામાન્ય લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સાથે જ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા અંગેનો વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા ગુરુવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયા, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, બરાબર 9:30 અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર આપ સાંભળશો.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આજ કે ફનકાર. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે અને હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ભાસ્કર ભટ્ટની આ રચના. ગાયક કલાકાર છે નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચા.

તો મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો અને રાત્રિના 10:30 થઈ છે. તો શ્રોતા મિત્રો, હવે હિન્દી ફિલ્મ સંગીત સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત ઋષિ કપૂર, કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં છે. ફિલ્મ કર્ઝ

यही है साहिबान कहानी प्यार की। किसी ने जान ली, किसी ने जान

મિત્રો, હમણાં જ આપે આશા ભોંસલે અને શૈલેન્દ્ર સિંહને સાંભળ્યા. ફિલ્મ હતી જમાને કો દિખાના હૈ. કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ અમર અકબર એન્થની ફિલ્મનું આ ગીત. સ્વર આપે છે કિશોર કુમાર અને લતા મંગેશકરે.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે

0: cuet.nta.nic.in. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય મુખ્ય કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા જોઈએ. આવતીકાલે સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 અમૃતધારાનો વિષય છે વગર બોલે કામ કરીએ, જેના વક્તા છે તેજની મહેતા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન પ્રસારિત થશે. 7:00 સદાબહાર ગીત. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ આપ સાંભળશો. 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે. 10:02 સિંધી કાર્યક્રમમાં સુરહાણ. 10:45 સુગમ સંગીત સાંભળશો. હિન્દી ગીતો 12:02. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં વર્ષા અડાલજા લિખિત નાટક સાંભળશો. વાત જાણે એમ છે આ નાટકના રજૂઆત કરતા દક્ષા દવે. 1:10 હંસા દવેના સ્વરમાં સુગમ સંગીત પ્રસારિત થશે. ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30. 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર પ્રસારિત થશે. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં હંસાબેન પરમારના કંઠે પ્રાચીન ભજનો તેમજ કનુભાઈ કેવલના કંઠે લોકગીતો આપ સાંભળશો. 6:30 સાંજે યુવવાણી. 7:22 ગામનો ચોરો. 8:00 કાર્યક્રમ પ્રસારિત થશે સૂરમાધુરી. ગુજરાતી ગીતોનો સમય રહેશે 8:30. 9:15 સ્પોટલાઇટ. 9:30 અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળશો. આ હતા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અને હવે સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 28.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 54% નોંધાયું છે. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામશે. સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે સવારે 5:50. અમારી DTH સેવાનું પ્રસારણ આપ થોડી જ વારમાં સાંભળી શકશો. અત્યારે અમે આપની રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, વિગતો આપીએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે દલસુખ પ્રજાપતિ, બાલકૃષ્ણ વૈષ્ણવ અને જગદીશ જોશી. મધ્યરાત્રિ 12 વાગ્યા હશે. ગુજરાતી નાટક અવતાર દ્રોણાચાર્યનું, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ અઝીઝ અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક બાલ્કનીમાંથી દેખાતું આકાશ, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું અમી પરીખ, કલ્યાણી કૌઠાલકર, સીમા ત્રિવેદી, દિવ્યાંગ અંજારિયા અને સાથી કલાકારોના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો અનુરાધા પૌડવાલ અને ચંદન દાસના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટર હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું ગુજરાતી નાટક અવતાર દ્રોણાચાર્યનો, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ અઝીઝ અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક બાલ્કનીમાંથી દેખાતું આકાશ, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું અમી પરીખ, કલ્યાણી કોઠાલકર, સીમા ત્રિવેદી, અભયરાજ ભદ્રાણી અને દિવ્યાંગ અંજારિયાના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો અનુરાધા પોડવાલ અને ચંદનદાસના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટર હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક અવતાર દ્રોણાચાર્યનો.
1: અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. અવતાર દ્રોણાચાર્યનો. ડોક્ટર શંકર શેષના મૂળ હિન્દીમાં નાટક એક ઓર દ્રોણાચાર્યનું ગુજરાતીમાં શ્રાવ્ય નાટ્ય રૂપાંતર અને રજૂઆત રમેશ ભટ્ટ.

0: कौन? ओहो यदु भाई, आबो आबो।
1: केम छो लीला भाभी? अरविंद
2: एक खास बात पूछवा आव्यो छु।
1: पूछो।
2: हूँ एम पूछू छु के सवारे जे कई बन्यु ते
0: शू? मने तो एमने कई गयुं ज नथी।
2: अरे शू कहू भाभी, हूँ अक्करमी आजे सवारे कॉलेज जई ना शक्यो अने आने साला मुसीबत उभी करी दीधी।
0: शेनी?
2: आ आदर्शवादी छे ने, एने प्रेसिडेंट ना छोकरा ने परीक्षा मां चोरी करता पकड़ो।
0: राजकुमार ने?
2: हा, गाम ना एक नंबर ना गुंडा ने। अरविंद बधुं जाणवा छतां तारी अक्कल केम बेर मारी गई?
1: सामे चप्पू राखीने चोरी करतो हतो, पछी छोड़ाय?
2: ना जोयो होय तो मोटो सत्यवादी हरिश्चंद्र, सुखेथी रहेवानुं नसीबमां लख्युं होय तो ने।
1: યદુ છતી આંખે
0: તે હે યદુ ભાઈ, હવે શું થશે?
2: શું થશે? શું ભારે થવાની,
0: અને એનો આખો ટોપલો અમને માથે। તમને આટ આટલું સમજાવ્યા છતાં તમે સમજતા કેમ નથી? આ તમારી ભાઈ બહાદુરી દેખાડવાની છે।
2: લીલા ભાભી, તમે હવે શું સમજાવવા બેઠા છો? આખી જિંદગી તો આના નખરા થયા, મૂર્ખતાપૂર્ણ એના આદર્શ સુધી ફૂલ્યા ના સમયા, તો હવે શું કામ ગભરાવ છો?
0: મારું તો એમણે સાંભળ્યું છે જ ક્યારે,
2: તો એનો વિરોધ કરવો હતો ને, પણ તમે તે ફિશારી આંકવામાંથી ઊંચા આવો
1: ત્યારે મારું કોઈ કઈ સાંભળશો?
2: કાન પાકી ગયા તારું સાંભળી સાંભળીને। તો મને તો એમ હતું કે એકાદ વર્ષમાં તું પ્રિન્સિપાલ બનીશ તો હું વાઇસ પ્રિન્સિપાલ, પણ તે પહેલા તો તે આ બધા બખડ જંતર શરૂ કર્યા। ભલા ભાઈ, પહેલા પોતાનું સંભાળવું જોઈએ, પછી બીજું બધું સમજો।
1: યદુ, મારી જગ્યાએ તું હોત તો તું શું કરત?
2: હું? મેં તો એને બીજી સપ્લિમેન્ટરી આપીને કહ્યું હોત કે કરો કરો, આરામથી ચોરી કરો બેટમજી, મારા બાપાનું શું જવાનું છે?
1: તું આવું વિચારે છે યદુ?
2: વિચાર તો હું કરતો જ નથી, એથી ફાયદો પણ શું? નાની નાની વાતોનું પિંજણ કરવાનું તને સોંપ્યું, નર્યા આદર્શોમાં રાજ તો મધ્યમ વર્ગી જીવ, તને પૂછે છે જ કોણ?
1: અન્યને માટે આ વાત નાની હોઈ શકે યદુ, પણ આપણા જેવાઓને માટે તો આ જીવન મરણનો સવાલ છે, આપણી વ્યવસાયિક નીતિનો સવાલ છે।
2: પ્લીઝ મારે ભાષણ નથી સાંભળવું, કોણ જાણે પેલા વિમલેન્દુનું દ્રોણાચાર્ય નાટક તે ભજ્યું છે, ત્યારથી તારું મગજ ફરી ગયું છે। અરવિંદ જો, આદર્શ ફાદર્શ નું પૂછડું છોડી દે અને પેલા પ્રેસિડેન્ટ ને સમજાવી પટાવી, જરૂર પડે પગે પડીને પણ કેસ હતો ન હતો કરાવી દે।
1: યદુ?
2: હા, હોસ્પિટલમાં માં કેન્સરથી રિવાય છે, વિધવા બેન દર મહિનાની પહેલીએ તારા મનોરની રાહ જુએ છે, તારા દીકરા સુદીપ ને મેડિકલમાં મોકલવાનો છે, અને આ લીલાભાભી નો પણ વિચાર કર। અરવિંદ ખરું કહું છું, છોડી દે, છોડી દે આ સિદ્ધાંત વિદ્ધાંતી બેવકૂફી।
0: યદુ ભાઈ, અમને સમજાવવા એટલે ભીખ સાથે માથું અફાળવા જેવું છે? સમજદારી ને એમને બાપે માર્યા વેર છે, અમને આ મળતી જિંદગી તો પૂરી એ થઈ ગઈ।
2: અરવિંદ, તે રાજકુમાર નો રિપોર્ટ કરી દીધો છે?
1: હા।
2: પ્રિન્સિપાલ શું કે છે?
1: એ તો રિપોર્ટ દબાવી દેવા માંગે છે, રિપોર્ટ પાછો ખેંચી લેવા માટે મારા પર દબાણ લાવ્યા છે।
0: એમ તો પછી રિપોર્ટ પાછો જ ખેંચી લો ને?
1: અશક્ય।
2: તો માર ભાભી, એ તો પેલો પ્રેસિડેન્ટ એને ઘેર બેસાડશે ને ત્યારે જ એની અક્કલ ઠેકાણે આવશે।
1: યદુ, પ્રેસિડેન્ટ

0: મને ઘેર બેસાડશે તે વેળા બીજા પ્રોફેસર તો શું શાવ મૂગા બેસી રહેશે.
1: લોકો અલે અરવિંદ, તને ખબર નથી કે તારો એક એક સાથી તને ગાળો દે છે?
0: કઈ કારણ?
1: એ જ કે તે પ્રેસિડેન્ટને નાખુશ કર્યા છે. બધા એક જ વાત કરે છે કે હવે તો વધેલું ડીએ પણ હાથથી ગયું.
0: એટલે મને કોઈ સાથ નહીં આપે?
1: ના, વિમલેન્દુને સાથ આપ્યો હતો કોઈએ? બધા જ બિક્કણ બનીને બેઠા રહ્યા. ગુંડાઓએ ચાર રસ્તા પર વિમલેન્દુનું ખૂન કર્યું. શું થયું? એને પણ એક મોટા માણસના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો હતો, પણ સાક્ષી આપવા માટે આવ્યું કોઈ આગળ? બધા જ સાલા ડરપોકની જેમ આંખો બંધ કરીને બેસી રહ્યા.
0: તું મને બીક બતાવે છે? ભલે મને કોઈ સાથ ના આપે, હું રિપોર્ટ પાછો નહીં જ ખેંચું.
1: તું એકલો કરીએ શું શકીશ? અરવિંદ, મારું માન, હજી એ સમય છે. ખરું કહું છું, રિપોર્ટ પાછો ખેંચી લે, નહીં તો
0: ક્યાં જાય છે યદુ?
1: તપાસ કરવા. છોકરાઓએ ચોક્કસ કઈક યોજના ઘડી હશે, એની આપણને ખબર પડવી જ જોઈએ. અને હા, મારી વાતને વ્યવસ્થિત રીતે વિચારી જોજે, કારણ કે તને કોઈ સાથ નહીં આપે. ડુ નોટ ટ્રસ્ટ એનીબડી.
2: અરવિંદ, હું તમને એમ પૂછું છું કે આ દુનિયાને સુધારવાનો ઈજારો શું તમે એકલાએ જ રાખ્યો છે?
0: મેં એવું ક્યારે કહ્યું?
2: તો પછી તમે વિચારતા કેમ નથી? આ તમારી ઉંમર હવે રખડપટ્ટી કરવાની છે. પરણ્યા 20 વર્ષ વીત્યા છતાંય છે કે વાતનું ઠેકાણું? ખરું કહું છું અરવિંદ, કે મહેરબાની કરીને એટલું તો જોજો જ કે નસીબમાંથી નોકરી છીનવાઈ ના જાય.
0: લીલા, હું તો કેટલાથી ડરતો દબાતો ફરું, કારખાનાની જેમ કોલેજ ચલાવતા પેલા પ્રેસિડેન્ટથી, કાળા અક્ષરને કુહાડે મારનાર કમિટીના સભ્યોથી, ચાડિયા સાથીઓથી, પેલા કાણિયા કુબડા ઢીમચા જેવા પ્રિન્સિપાલથી, વિદ્યાર્થીઓથી. ના ના લીલા, શું જિંદગી આખી આમ દબાતા ડરતા જ રહેવાનું?
2: કોઈનો શું ભરોસો? કોઈને ક્યાંય સાથ આપ્યો છે કોઈએ? ક્યાંક વિમલેન્દુની જેમ તમને પણ? હું તો કહું છું કે તમે શા માટે આ ઉપાધિમાં પડો છો?
0: સિગરેટ પણ ખલાસ. લીલા, હું સિગરેટ લઈ આવું.
2: પણ તમે અત્યારે બહાર ના જશો? ગયા. હે ભગવાન, આ કાગળિયા અને ચોપડીઓ અને સિગરેટના ઠૂંઠા અને આપ પ્રિન્સિપલ સાહેબ? આપ?
3: હા,
2: પણ એ તો હમણાં જ આપે એમને જોયા નહીં?
3: જોયા ને?
2: તો પછી રોક્યા કેમ નહીં?
3: એમને કોણ રોકી શક્યું છે? ઓહો હો, શું સમો આવ્યો છે.
2: તો શું આપને એમની સાથે વાત
3: કરવી હતી ને? પણ ક્યાં કોઈ સાંભળે છે? કઈ અર્થસર તો હોય તો બોલું કામનું, પણ એ તો એમ જ ચાલે. સયા વિના કઈ છૂટકો છે?
2: તો પછી આપ?
3: તમે કદાચ પ્રોફેસર અરવિંદને સમજાવી શકો.
2: હું?
3: હા, તમે જુઓ ને, આમ તો જાણે બધું બરાબર ચાલતું હતું. પ્રેસિડેન્ટ સાહેબ પણ ખુશ હતા, નિયમિત પગાર પણ મળતો હતો, ડીએ આપવાનું પણ વિચારતા હતા, પણ ત્યાં તો પ્રોફેસર અરવિંદે નકામી મુસીબત ઉભી કરી દીધી. બુરો સમો તે આનું નામ, શું સમજ્યા? એટલે તમે જો.
2: પણ સાહેબ, મારું એ માને છે જ ક્યાં?
3: તો પછી તમે સ્ત્રી છે ના, તમે જ કહો. ચોરી પકડવી એ તો જુનિયરોનું કામ, સિનિયરોને શોભે, પણ તોય હવે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે એને સુધારવું તો પડશે ને.
2: તેની હું ક્યાં ના પાડું છું, પણ તેઓ માને તો ને?
3: હવે તમને શું કહું, ભારે ધાંધલ ધમાલ થશે. અરે, છોકરાઓએ તો મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
2: આપને?
3: હા, મને, આ ઘરડાને. પણ શું થાય, નોકરી કરવી હોય તો બધું સહેવું પડે, લાતોય ખાવી પડે.
2: પરંતુ રાજકુમારે પરીક્ષામાં ચોરી કરી
3: તો એમાં કોઈનું બગડ્યું એ શું? સૌ સૌના પાપ સૌની સાથે, એમાં આપણે શું?
2: તો પણ.
3: ઓહો, તમે સમજતા નથી. ચોરી બંધ થાય કે ના થાય, પણ કોલેજ તો બંધ થઈ જ જશે. ભાઈ, પ્રેસિડેન્ટ સાહેબ આખરે માલિક છે, અન્નદાતા છે, કોલેજ એમની ને મરજી પણ એમની. એટલે તો કહું છું કે નોકરી કરવી હોય તો આંખ કાન બંધ કરો, મો ખુલ્લું રાખો, પણ તે ખાવા માટે, બોલવા માટે નહીં.
2: સાહેબ, આપને ચોક્કસ ખાતરી છે કે પ્રેસિડેન્ટ કોલેજ બંધ કરી દેશે?
3: નહીં તો બીજું શું? જરા વિચાર તો કરો, બધા જ બચરવા છે, જશે ક્યાં? અને બધા કઈ થોડા જ મહાન બની શકે છે.
2: પણ અરવિંદ તો હંમેશા સિદ્ધાંત અને ન્યાયની જ વાત કરે છે.
3: હવે આમાં ન્યાયની વાત જ ક્યાં રહી? હવે તો પ્રશ્ન છે 40 કુટુંબોના ભરણ પોષણનો. શું સમજ્યા? બુરો સમો તે આનું નામ.
2: તે લોકો શું વિરોધ નહીં કરે?
3: અરે, શું વાત કરો છો, જલ્લાદનો તે કઈ વિરોધ થતો હશે? અને મને તો બસ આખો દિવસ ભાડા જ કરે છે, ગધેડો, ઉલ્લુનો પઠ્ઠો, એવું બધું. પણ શું થાય, સાંભળી લઉં છું અને મો પર રાજીપો દેખાડતો ફરું છું. ભાઈ, મારી વાત તો સમજ્યા જાણે, પણ તમારો તો કઈ વિચાર કરો. નોકરી જતા હેરાનગતિ કોને થશે? સહન કોને કરવાનું? તમારે. ઘર કોણ ચલાવે છે? તમારે પાછલી અવસ્થાને ઓશિયાળી બનાવવી છે? અરે, હું કહું છું કે ભાઈ એ જવા દો, જીવતો નર ભદ્રા પામે.

0: એટલે જીવ તો વહાલો કરવો જ પડશે. અરે રે, શું સમો આવ્યો છે! માસ્તર નો જીવ પણ જોખમમાં.
1: તો શું વિમલેન્દુની જેમ?
0: કઈ જ કહેવાય નહીં. જુઓ ને, મારી જ નાખ્યો ને બિચારાને. એની વિધવા પત્નીની હાલત તો જોઈ જતી નથી. ના ના, તમે જ કહો. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો, એવું તો કઈ થતું હશે
2: નહીં જ વળી. હું એમને સમજાવીશ, કોઈ પણ રીતે સમજાવીશ.
0: હા, આ થઈ વ્યવહારિક વાત. માત્ર સ્ત્રી જ પુરુષ ને સમજાવી શકે. એમને કહેજો કે નોકરી કરતા શીખે. આ જુઓ ને, મેં 30 વર્ષ નોકરી કરી. ટોલ નાકાની કારકુની માંથી વધતો પ્રિન્સિપાલ બની ગયો. લડ્યો હોત તો શું થાત? માટે જ કહું છું કે લડો નહીં, નમો. વિચારવાનું તો નામ જ ન લો. હા જી હા કરો, સમજ્યા? તો અરવિંદ ને સમજાવજો. લો બસ, ત્યારે હું જાઉં હવે.
3: પેલો ડીમચો પ્રિન્સિપાલ શું કામ આવ્યો હતો?
1: ચખ મારવા.
3: શું કેતો તો એ?
1: મને સમજાવી.
3: તને?
1: મને નહીં તો શું તમને?
3: શું વાત કરી એને?
1: સમજવાની. પણ સમજને ને તમારે તો બાપે માર્યા વેર છે ને.
3: શું વાત કરી એને?
1: રિપોર્ટ પાછો ખેંચી લેવાની. જાઓ રિપોર્ટ પાછો ખેંચી લો. જુઓ, એમાં જ બધાનું ભલું છે.
3: એટલે તું તું પણ મને ખોટું કરવાનું કહે છે?
1: અરવિંદ, વિચાર તો કરો. 20 વર્ષના આપણા લગ્ન જીવનમાં મેં ક્યારે તમને અણગમતી વાત કરી છે?
3: ના.
1: તો પછી બસ આજે મારું કયું માનો?
3: લીલા,
1: હું મોશું પાડો છું. ચલા વિચારો તો ખરા, આ ઘરમાં એકલું કોણ જીવ્યું? તમે, માત્ર તમે. અમને અમારા અસ્તિત્વનો ક્યારેય ખ્યાલ આપવા દીધો નહીં. પણ હવે એમ નહીં બને.
3: લીલા, લીલા.
4: સર.
3: કોણ? ચંદુ તું? લીલા તું અંદર જાતો. બોલ ચંદુ, કેમ આવું થયું?
4: શું કરું સાહેબ, આવું પડ્યું.
3: વળી પાછું શું પરાક્રમ કર્યું?
4: સાહેબ, પરાક્રમ તો મારા પ્રોફેસર્સ કરે છે.
3: ખોટું. ચોરી કરતા તને શરમ ના આવી? તારી જગ્યાએ બીજો કોઈ હોત તો ડૂબી મરત.
4: સાહેબ, મેં ચોરી કરી નથી.
3: એમ? કાગળ કોના હાથમાં હતો?
4: મારા હાથમાં સાહેબ, પણ મેં ચોરી નથી કરી. સાહેબ, રાજકુમાર પાસેનો કાગળ ઉડીને મારી પાસે આવ્યો. મેં એ કાગળ હાથમાં લીધો. હજુ તો વિચાર કરું છું કે આ કાગળ મિશ્રા સાહેબને સોંપું. ત્યાં તો તેમણે આવીને સીધો મને જ પકડ્યો. સાચી વાત સમજાવવાનો મેં ખૂબ પ્રયાસ કર્યો, પણ તેઓ માન્યા જ નહીં અને મને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. ત્યાં પ્રેસિડેન્ટ સાહેબ પણ બેઠેલા. એમણે તો મારી તરફ એક શિકારીની નજરે જોવા માંડ્યું.
3: પછી પછી શું થયું?
4: મારી વિરુદ્ધની ફરિયાદ યુનિવર્સિટીમાં મોકલવામાં આવી. સાહેબ, આપ જ કહો, મેં ક્યારે ચોરી કરી છે ખરી? તોય સાહેબ, નાહકનો હું દંડાઈ ગયો.
3: ચંદુ, એ લોકો શું તારા દુશ્મન છે કે જાણી જોઈને તને દંડ દે?
4: સાહેબ, વાત જાણે એમ છે કે મારા ફાધર ને આપણા પ્રેસિડેન્ટ સાહેબ પરસ્પર વિરોધી છે. આગામી ચૂંટણીના તેઓ બંને ઉમેદવાર છે. એથી આમાં મને બલી બનાવવામાં આવ્યો છે. માટે સાહેબ, હું આપના પાસેથી ન્યાયની અપેક્ષા રાખું છું.
3: એટલે હું કઈ સમજ્યું નહીં.
4: જુઓ સાહેબ, આજે આપે રાજકુમારને ચોરી કરતા પકડ્યો છે, એની વિરુદ્ધ રિપોર્ટ પણ કર્યો છે, પણ એ દબાઈ જવાનો છે. માટે આપે એ રિપોર્ટ યુનિવર્સિટી પહોંચી એમ કરવાનું છે.
3: પણ તમે લોકો એમ કેમ માની લો છો કે રિપોર્ટ દબાવી દેવામાં આવશે?
4: સાવ સીધી વાત છે સાહેબ. રાજકુમાર પ્રેસિડેન્ટનો દીકરો છે, જે પ્રોફેસરોને પોતાના બાપના નોકરો સમજે છે અને કોલેજને બાપી કી મિલકત. એટલે સાહેબ, આપે અમારા પક્ષે રહેવું પડશે. તો સાહેબ, સૌના સમક્ષ કહેશો ને કે રાજકુમારે ખુલ્લા ચાકુ સાથે પરીક્ષામાં ચોરી કરી છે?
3: પણ તમે એમ કેમ માનો છો કે હું ન્યાયને પક્ષે નહીં રહું?
4: માણસ મોટે ભાગે અણીના સમય ફરી જતો હોય છે. માટે
3: બીજાઓની સાથે તું મને
4: એમ નહીં સાહેબ. પણ જુઓ, આપના પર સામ દામ ભેદ ને દંડની નીતિ અપનાવવામાં આવશે. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે તો પણ નવાઈ નહીં.
3: ધમકીઓથી હું ડરતો નથી
4: સાહેબ, કેવળ આપના પર જ ભરોસો છે. કાલથી અમે ધરણા ને હડતાળ શરૂ કરીશું. રિપોર્ટ નહીં થાય તો પરીક્ષાનો બહિષ્કાર. પણ આપ
3: આવ લીલા. બોલ બોલ ચંદુ, શું કહેતો હતો?
4: પણ આપ જો ફરી ગયા ને સાહેબ, તો યાદ રાખજો, અમે આપને પણ નહીં છોડીએ.
1: આવા લોકો માટે તમે મુસીબત ભરવાના છો?
3: તો શું ખોટું બોલું?
1: પણ હું એમ કહું છું કે તમને ન્યાયાધીશ બનાવ્યા કોણે? કેટલી વાર કહ્યું કે તમે એમની ઝંઝટમાં ના પડો, પણ
5: પ્રોફેસર અરવિંદ,
3: આપ પ્રેસિડેન્ટ સાહેબ, આપ અત્યારે
5: હા તમે નહીં આવ્યા એટલે પછી હું જ આવ્યો. પ્રોફેસર અરવિંદ, પછી તમે રિપોર્ટ અંગે શું નિર્ણય લીધો?
3: રિપોર્ટ પાછો તો નહીં જ ખેંચો.
5: શાબાશ, તમારી આ ઈમાનદારી માટે મને માન છે. વારું મને એ કહો કે અપરાધીને સજા થવી જોઈએ કે નહીં?
3: આપની શું ઈચ્છા છે?
5: એ જ કે અસલ ગુનેગારને શોધીને કડકમાં કડક શિક્ષા કરવી જોઈએ.
3: આપ રાજકુમારને અસલ ગુનેગાર નથી માનતા?
5: હોય શકે, પણ અસલી નહીં.
3: તો પછી કોણ છે?
5: તમે.
3: હું.

0: એટલે કે તમે બધા છેલ્લા 3 વર્ષથી એ ચોરી કરે છે તો પછી એને પકડ્યો કેમ નહીં?
1: પ્રેસિડેન્ટ સાહેબ, તમે અજાણ્યા હોવાનો ડોળ શા માટે કરો છો? ચંદુનો કેસ આપી યુનિવર્સિટી શા માટે મોકલ્યો? તમે જાણતા જ હતા કે એને કશો ગુનો કર્યો જ નથી, તો પણ આવી મળેલી તક તમે ઝડપી લીધી ચંદુના બાપની, તમારા હરીફની ઇમેજ બગાડવા માટે.
0: મિસ્ટર અરવિંદ, તમે હવે હાથ વટાવો છો.
1: આપ રાજકુમારનો રિપોર્ટ યુનિવર્સિટીને મોકલી આપો, એમાં જ ભલાઈ છે.
0: તો તમે રિપોર્ટ પાછો નહીં જ ખેંચો એમ ને?
1: ના.
0: તમારી આ જીતનું પરિણામ કઈ સમજાય છે?
1: ખૂબ સારી રીતે.
0: તો મારો પણ આક્ષેપ છે કે તમે છોકરાઓને મારી વિરુદ્ધ ઉશ્કેરીને શહેરની શાંતિને વ્યવસ્થાને ભયમાં મૂકી રહ્યા છો. તમે બદમાશ છોકરાઓની નેતાગીરી લાદી છે.
1: પ્રેસિડેન્ટ સાહેબ, આ તમારો આક્ષેપ કેટલો જૂઠો છે તે તો તમે સારી રીતે જાણો જ છો.
0: મિસ્ટર અરવિંદ, કાલ સુધીમાં રિપોર્ટ નહીં બદલો તો હું કોલેજ બંધ કરી દઈશ.
1: ભલે એમ કરજો.
0: મિસ્ટર અરવિંદ, કોલેજ બંધ કરવાથી તો વાત વણસી જશે.
1: કોલેજ બંધ કરવાની ધમકી તો આપે જ આપી છે.
0: ચાલો રાજકુમારની વાત જવા દો, પણ મારો તો વિચાર કરો, એથી તમારી પબ્લિક ઇમેજ ને આંચાવશે, ચૂંટણી માટેની હાથમાં આવેલી ટિકિટ પણ જતી રહેશે.
1: તમે તમારી રીતે સાચા હશો, પણ હું
2: લો ચા તૈયાર.
0: તમને ખબર છે આખા સ્ટાફમાં મને તમારા પ્રત્યે જ માન છે. હું તો એમ વિચારું છું કે હાલના પ્રિન્સિપલ ને પાણી છું પકડાવી દઉં, મારીને કોલેજનો સત્યાનાશ વાળી નાખ્યો. આની જગ્યાએ તમને.
1: મને?
0: હા.
1: અચ્છા, તો આપ મને ખરીદવા માંગો છો?
0: મિસ્ટર અરવિંદ, વિચારી જોજો આપણે ક્યાં ઉતાવળ છે, પણ હા, જે હોય તે કાલે સવાર સુધીમાં જણાવી દેજો. આશા તો
2: સાહેબ આજા
0: અત્યારે નહીં, કાલે. મિસ્ટર અરવિંદ નો નિર્ણય જાણ્યા બાદ. ઓકે, ગુડ નાઇટ.
2: શું વિચારમાં પડી ગયા?
1: કઈ જ નહીં લીલા.
2: પ્રિન્સિપાલ નથી બનવું.
1: મૂલ્ય શું તે જાણે છે?
2: મૂલ્ય ચૂકવ્યા વિના તે શું મળે છે?
1: એટલે શું મારી સચ્ચાઈને નેવે ચડાવી દઉં? પેલા ચંદુ ને દગો થતા સેંકડો વિદ્યાર્થીઓ મારું લોહી પી જશે, મારા નામ પર થૂકશે.
2: એ તો પ્રેસિડેન્ટે બધાને પહોંચી વળશે, તમને રક્ષણ આપશે, પ્રિન્સિપલ બનાવી દેશે. જ્યારે આ છોકરાઓ તો તમને રસ્તા ઉપર ઉભા રાખીને તમાશો જોશે, એમને સાથ આપવાથી શું ફાયદો?
1: અરે યદુ, શું થયું?
3: અરે અરે, ગજબ થઈ ગયો.
2: શું કઈ ગરબડ થઈ?
3: થઈ નથી તો થશે. ચડાવો પેલા ચંદુડિયાને માથે ચડાવો. અલે આ તારું નામ લઈને છોકરાઓને ચડાવે છે, કાલે કોલેજની સત્યાનાશી થયા વિના રહેવાની નથી. ઇન્કલાબ જિંદાબાદ ના નારા લગાવે છે. સૌના મોએ એક જ વાત છે કે તે છોકરાઓને બેકાવ્યા છે, અને આ વાત ઉપર તો આખો સ્ટાફ તારા ઉપર નારાજ છે.
2: હું નહોતી કહેતી કે કોઈ સાથ નહીં આપે, સૌને પોતપોતાની પડી છે. યદુભાઈ, હવે શું થશે?
3: પેલી બાજુ રાજકુમાર અને એના સાથીઓમાં તારા પ્રત્યે રોષ છે. રાજકુમાર ને તે પકડીને એને ચેલેન્જ આપી છે, અને આ બાજુ ચંદુ ને સાથ આપીને તું પેલાની સત્તા જ ખતમ કરી દેવા માંગે છે.
1: કે છે કે હું ચંદુ ને સાથ આપું
3: એવું એ લોકો માને છે. જો રિપોર્ટ પાછો નહીં ખેંચે તો આજે નીને કાલે તને એ લોકો જાનથી મારી નાખશે.
1: યદુ, તું મને ડરાવે છે?
3: આમાં ડરાવાની વાત જ ક્યાં છે? આ લોકો જો વિમલેન્દુ નું ખૂન કરાવી શકતા હોય તો તારું કેમ નહીં? તારી બધી જ બાજી ઊંધી પડી રહી છે, જા રિપોર્ટ પાછો ખેંચી લે.
2: અરે પ્રેસિડેન્ટ સાહેબ, તો અમને પ્રિન્સિપાલ બનાવવાની વાતો કરતા હતા.
3: તો જા પ્રિન્સિપાલ બની જા, અને મારા માટે વાઇસ પ્રિન્સિપાલ બનવાનો માર્ગ મોકળો કર. તું જો પ્રેસિડેન્ટ ને સાથ આપીશ તો એ પણ તને સાથ આપશે. હવે રહી ચંદુ અને એના સાથીઓની વાત, પણ એને તો એ પોતે જ પહોંચી વળશે. પણ હા, રાજકુમાર તને જીવતો નહીં છોડે.
1: બંધ કર તારો બકવાસ.
3: આને તું બકવાસ કહે છે? અરે રિપોર્ટ પાછો ખેંચવા સિવાય તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. રાજકુમાર નો વિરોધ કર્યો તો મોત, અને ચંદુ નો વિરોધ કર્યો તો સામાજિક મોત. આમ મોત થી તું નહીં બચી શકે.
1: બકવાસ બંધ.
2: મને એમ હતું કે તમે એક વાર તો મારું માનશો, પણ ના, તમે તો માત્ર તમારા માટે જ જીવો છો, સ્વાર્થી નહીં. તો હવે તો તમારા માટે હું નહીં કા તો
1: ચૂપ રહો. અત્યારે મારું મગજ યદુ, યુ ગેટ આઉટ ફ્રોમ હિયર. આઈ સે યુ ગેટ આઉટ.

0: તારી માનસિક પરિસ્થિતિ કેવી હતી?
1: હા, બલિદાન આપતી વેળાએ તું શું વિચારતો હતો?
0: મૂર્ખ, બલિદાન શબ્દનો ઉપયોગ ના કર. હું કઈ તારા વર્ગમાં બેઠેલો વિદ્યાર્થી નથી કે મોટા મોટા શબ્દોની અસરે માયાવી દર્પણમાં મારી જાતને જોયા કરું.
1: પણ તારું તો બલિદાન હતું, આત્મત્યાગ, આદર્શ.
0: બંધ કર, આ બકવાસ ખૂબ સાંભળ્યો. ચિતા પર મારી લાશ ચડાવીને તમે લોકો ભાષણબાજી કરતા હતા. એમાં એક જ સૂર હતો કે હું એમનો જીગરજાન દોસ્ત હતો. મારામાં જે હતું નહીં તે ઉભું કરી કરીને તેની પ્રશંસા કરતા હતા. પણ મનોમન બધા જ મારી બેવકૂફીની દયા ખાતા હતા. હરામીઓની વચ્ચે હરીફાઈ જામી હતી. અરે, એમાંના એકે તો મારા સ્વર્ગસ્થ પિતાને ક્રાંતિકારી, તપસ્વી અને ત્યાગી તરીકે વર્ણવ્યા. પણ એ લબાડોને ક્યાં ખબર હતી કે મારો બાપ તો એક નંબરનો ગંજેરી સટોડિયો હતો. સમજાય છે? કઈ મરનાર મરે અને સાલાઓ પોતાની પબ્લિસિટી કરે.
1: એટલે તું તારા મૃત્યુથી દુઃખી છે?
0: નહીં તો શું. અલે, મારી તે કઈ મરવાની ઉંમર હતી? 3 વર્ષ પર લગ્ન થયા. ફૂલ જેવી મારી દીકરી, પત્નીના પ્રેમનો ઉછળતો મહાસાગર, નાટ્ય ક્ષેત્રે ખ્યાતિ પામવાની મહેચ્છા, આ બધું જ જ્યાંનું ત્યાં રહી ગયું.
1: તો પછી તે ચોરી પકડી શું કામ?
0: બસ આવી ગયો જુસ્સામાં અને કરી બેઠો બેવકૂફી. મને ક્યાં ખબર હતી કે એની સજા મોત હશે.
1: પણ અમે તો તારા આત્મ બલિદાનની પ્રશંસા કરીએ છીએ.
0: એ તો જીવો છો ને, માટે એકવાર મરો પછી ખબર પડશે કે જીવન શું ચીજ છે.
1: પણ ચોરી?
0: અરે, ચોરીની એસી તેસી. સાલા મધ્યમ વર્ગીય લોકો નાની નાની વાતોને ગ્લોરીફાઈ કરવામાંથી ઊંચા જ નથી આવતા. બુદ્ધો, મારી પત્ની વર્ષ આખું નોકરી માટે ફાંફા મારતી રહી. બધાએ આશ્વાસન આપ્યું નોકરી નહીં. નર્યો બકવાસ.
1: એટલે તો શું કહેવા માંગે છે?
0: તારું આંતરમન જે સાંભળવા ઉત્સુક છે તે.
1: એટલે
0: જા, પ્રેસિડેન્ટ સાથે સમાધાન કરીને પ્રિન્સિપાલ બની જા.
1: સમાધાન હું નહીં કરું.
0: જોઈશું. મારા નાટકનો દ્રોણાચાર્ય પણ આમ જ કહેતો હતો.
1: એ તો ખૂબ જ શક્તિશાળી હતા. હું તો એક મામૂલી માણસ, ક્ષુલ્લક ક્ષુલ્લક સ્થાનો પર લડું છું.
0: પેલા દ્રોણાચાર્યનો દાવો પણ તારા જેવો જ હતો. એને સમજ તો તારા પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળી જશે. એને યાદ કર, યાદ કરે.

0: अश्वत्थामा, तू नहीं माने?
1: मारे दूध पीजे दूध आपने।
0: ओ, दूध क्या थी लाऊ? तारा पिताश्री की गाय रोटी पानी रखी।
1: दूध नहीं आप तो ले ले।
0: अरे अरे अरे नाना, ना मारे दीकरा, उभर रहे उभर रहे। आप छो हमने जा पूछो हमने जा।
2: શું થયું? કેમ રુદન કરે છે? માએ તને માર્યો કે શું? શું થયું?
1: મારે દૂધ પીવું છે.
2: પણ આપણે ત્યાં ગાય ક્યાં છે દીકરા?
0: આવી ગયા તમે? જુઓ ને, અશ્વત્થામાં દૂધ માટે હાથ લઈને બેઠો હતો. લે દીકરા, લે પી લે. હવે જો રોઈશ ને તો હઠી લો કહી નો. દૂધ કેવું લાગ્યું દીકરા?
1: બહુ સરસ માં.
2: અરે પણ ક્યાં જાય છે?
1: પેલા રાજકુમારો પાસે જઈને એમને કહું કે અમારે ત્યાં પણ દૂધ છે. તેઓ આપણે ભિક્ષુક બ્રાહ્મણ કહેતા હતા.
0: હા તો કહો દ્રુપદે શું કહ્યું? ઘણા સમય બાદ ના આપના દર્શન થી તેઓ ખૂબ જ આનંદિત થયા હશે. નહીં
2: લાવ એ પાત્ર મને આપતો કૃપી.
0: લ્યો, શું શું આપ્યું એમણે? 100 થી ઓછી ગાયો તો નહીં જ આપી હોય?
2: અસત્ય વધે છે.
0: હા તો પછી દ્રુપદે શું કહ્યું? આપનું સ્વાગત શી રીતે કર્યું? તમારા માનમાં રાજસભા પણ ભરી હશે નહીં?
2: આ પાત્રમાં શું હતું?
0: દ્રુપદી શું કહ્યું? શું આપ્યું?
2: આ પાત્રમાં શું હતું?
0: ઓ, સાંભળી શકશો?
2: દ્રુપદને ત્યાંથી પાછા ફર્યા બાદ કોઈ વાત સહ્ય રહી નથી.
0: આ પાત્રમાં દૂધને બદલે પાણીમાં ખોળેલો લોટ હતો.
2: બાળક સાથે કપટ કરતા તને શરમ ના આવી?
0: શરમ થી મારી બેસી રહી હોત ને તો એને માથું પટકી પટકીને પ્રાણ ત્યાગ કર્યો હોત.
2: પણ એને એ લોટનો ગોળ પીધો શી રીતે?
0: ન પીએ તો જાત ક્યાં? ધાવણ છોડાવ્યા બાદ ક્યારે એને દૂધ પીધું હોત તો એનો સ્વાદ ને યાદ રહ્યો હોત? દૂધ ના નામે વિષ પણ આપ્યું હોત ને તો પણ.

0: પી લેત.
1: એને દૂધ ક્યારેય પીધું જ નથી.
0: એની હવે તો જાણ થઈ ને
1: વિશ્વાસ બેસતો.
0: ક્યાંથી બેસે? ક્યારે દીકરા હૃદય પર દ્રષ્ટિ માળી છે? પાસળીઓ ગણાય છે. લોકો એને ભિક્ષુક નો દીકરો કહે છે. બે ટંકની ભોજન ની વ્યવસ્થા શી રીતે કરું છું મને પૂછો.
1: આટલું અધમ જીવન આપણું
0: કોણે બનાવ્યું? મેં કે તમે? બોલતા કેમ નથી? ક્યાં ગયું તમારું અભિમાન? મોટા આચાર્ય થવાથી કઈ અન્ન વસ્ત્ર મળતા નથી
1: એટલે તું કહેવા શું માંગે છે?
0: એજ દ્રુપદને ત્યાં તમને મોકલતા પહેલા કહ્યું હતું એજ.
1: પણ ખબર છે કે દ્રુપદે શું આપ્યું?
0: કઈક તો આપ્યું હશે.
1: હા, કચ્છ કચાવીને લાત દીધી મારા મસ્તક પર. સેવકો દ્વારા મને ધક્કા મરાવીને બહાર હડસલી દીધો. અપમાનની તો કલ્પના પણ નહીં કરી શકે. એને મને અભિમાની, ગમંડી, દરિદ્ર, ડોંગી, પાખંડી કહ્યો. એનો એક એક શબ્દ બરછીની જેમ મારા હૃદયને છેદે છે.
0: પણ અપમાનની ઘડી આવા શા માટે દીધી તમે?
1: કૃપી મેં?
0: તમે નહીં તો શું મેં? તમે અભિમાન યુક્ત વર્તાવ કર્યો જ હશે. પોતાની વિદ્વતા અને આચાર્યત્વ પર લાંબુ સંભાષણ કર્યું છે.
1: ના કૃપી, ના, મેં એવું કશું જ નહોતું કર્યું. જીવનમાં ક્યારેય ના વાપરી હોય તેવી સમર્પણના ભાવથી યુક્ત ભાષાનો મેં ઉપયોગ કર્યો તો પણ હું અપમાનિત થયો. કૃપી, મારા રૂએ રૂએ અગ્નિદાહ થઈ રહ્યો છે. ક્રોધ તો એટલો ચડે છે કે એક જ બાણ એનો શિર છેદ કરી નાખ.
0: તમે શું બદલો લેવાના હતા? પોતાના એક ના એક દીકરા માટે જે દૂધ તું એક ટીપુ એ મેળવી ન શકે એના મુખે બદલાની ભાષા નવી વાચા.
1: તું મારી શક્તિને જાણતી નથી કૃપી. હવે હું એક એવી પેઢી તૈયાર કરીશ કે જે યુદ્ધની ભાષા ઉચ્ચારશે.
0: પણ શિક્ષણ કોને આપશો?
1: એટલે તારા કહેવાનો ભાવાર્થ શું છે?
0: એજ કે અપ્પાનો ગુંટળો ગળી જાઓ. બદલો જરૂર લો પણ ઉતાવળે નહીં. એને માટે યોજના કરો. દ્રુપદનો નાશ એના માણસો દ્વારા.
1: કોણ હશે?
0: કોઈ રાજપુરુષ લાગે છે.
1: અરે, આ તો ભીષ્મ. આશ્ચર્ય!
0: જરા વિવેકથી વર્તજો. સત્તા સામે ચાલીને આવી છે. શક્ય છે કે તમારો સંકલ્પ સફળ થાય.
2: પ્રણામ આચાર્ય દ્રોણ.
1: આપ
2: અહીં આપ સમાચાર્યના દર્શનાર્થે અને આપની ધનુર્વિદ્યાનો ચમત્કાર તો મારી કલ્પનામાં પણ બેસતો નથી.
0: ઓહ, કેવો ચમત્કાર!
2: આચાર્ય દ્રોણે બાણથી કુવામાં પડેલા દડાને કાઢેલો તે વાત પાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રોએ કરી તે જાણીને હું તો આશ્ચર્યમાં પડી ગયો.
1: પરંતુ એ તો સાવ સહજ વાત છે ભીષ્મ.
2: આપના એ ચમત્કારથી હું આપનો પ્રશંસક બન્યો છું આચાર્ય. આપ રાજધાનીમાં પધારીને રાજપુત્રોના આચાર્ય પદને શોભાવો.
1: રાજપુત્રોનો આચાર્ય હું? મારે જરા
0: આપની વાત એમને સ્વીકાર્ય છે
2: તો હું નિશ્ચિંત. આચાર્ય, હું જઈને આપના સ્વાગતની વ્યવસ્થા આદરું.
1: ભીષ્મ, પણ હું
0: આપ એ બધું મારા પર છોડી દો. તેઓ ગુરુ પૂર્ણિમા સુધી તો રાજધાનીમાં જરૂર આવી પહોંચશે.
2: હા, દીક્ષા માટે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ જ ઉત્તમ. તો આચાર્ય દ્રોણ, આપને લેવા માટે રથ આવશે. હું આપની પ્રતીક્ષા કરીશ.
1: પરંતુ ભીષ્મ,
0: એ તો હવે ગયા.
1: કૃપી, તે મને કઈ વિચાર પણ ના કરવા દીધો.
0: હા, કારણ કે વિચાર કર્યા પછી તમે હા નથી પાડતા.
1: આનું પરિણામ
0: જાણું છું. અન્ન વસ્ત્રનો પ્રશ્ન હંમેશ તે માટે ઉકલી જશે. ગૌરવથી રહી શકીશું. આ દેશના ભાવિ શાસક હવે તમારા શિષ્ય બનશે અને એમના સૈન્યથી તમે દ્રુપદને નષ્ટ ભ્રષ્ટ કરી શકશો.
1: કૃપી, હું તૈયાર છું.

0: ગુરુદેવ, ત્યાં કૂતરા વસ્યા, હરણોનું ટોળું એ બાજુ.
1: ધ્યાન પૂર્વક નિશાન સાધ અર્જુન.
0: અરે, કૂતરાઓ વસતા બંધ થઈ ગયા, જાણે કોઈએ બાણથી એમનું મોં જડી દીધું ના હોય.
1: એવું તે કોણ હશે અહીં? ચાલો શોધ હાથ ધરીએ. કોણ છે તું?
0: ગુરુદેવ, આપ, હું એકલવ્ય, આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ.
1: પણ હું તો તને પ્રથમ વાર જ જોઉં છું.
0: ના ગુરુદેવ, બીજી વાર. આજથી 10 વર્ષ પહેલા હું આપને મળ્યો હતો શિષ્ય બનવા માટે, પણ આપે મારી વિનંતીનો અસ્વીકાર કરેલો.
1: હા, બરાબર છે. શાસ્ત્રાનુસાર મારી વિદ્યા માત્ર બ્રાહ્મણો અને ક્ષત્રિયો માટે છે.
0: પરંતુ ગુરુજી, યોગ્યતા અને પ્રતિભા.

0: કરતા વ્યવસ્થા મોટી વાત છે.
1: ગુરુજી, આપને આ વ્યવસ્થામાં વિશ્વાસ છે?
0: જે વ્યવસ્થાને તોડી જ ન શકાય તેમાં વિશ્વાસ રાખીને જ જીવાય. પણ તું આટલી બધી વિદ્યા શીખ્યો ક્યાંથી? આટલી વિદ્યા તો મારા પ્રિય શિષ્ય અર્જુનને પણ નથી આવડતી.
1: આ બધી આપની કૃપા છે ગુરુદેવ. મેં આપની એક મૂર્તિ બનાવી, એના ચરણોમાં બેસીને અભ્યાસ કરતો રહ્યો.
0: ધન્ય છે તને એકલવ્ય, ધન્ય છે.
1: આપની પ્રેરણા અને આશીર્વાદથી મારી વિદ્યા કૃતાર્થ થઈ. મેં આપને ગુરુ માન્યા છે, તો હવે આપના શિષ્ય પાસેથી ગુરુદક્ષિણા માંગો ગુરુદેવ. આપ મારી ગુરુદક્ષિણા નહીં સ્વીકારો ગુરુદેવ.
0: તું આપી શકશે?
1: ગુરુદેવ, હું વ્યાધરાજનો પુત્ર. આપ માંગશો તો મારું આખું રાજ્ય આપના ચરણોમાં ધરી દઈશ.
0: મારે ધન નથી જોઈતું.
1: તો
0: મારી ગુરુદક્ષિણા તારે માટે અતિ કષ્ટદાયી નીવડશે એકલવ્ય.
1: પ્રાણથી વિશેષ તો કઈ નહીં હોય ને ગુરુજી.
0: તો તારા જમણા હાથનો અંગૂઠો મને આ.

0: આપે આ શું માંગ્યું? અંગૂઠા વિનાનો હું? ગુરુજી, આપ આશીર્વાદ આપો છો કે પછી શ્રાપ?
1: મેં તો તને ચેતવ્યો હતો.
0: ગુરુ દક્ષિણા તો હું આપીશ જ આચાર્ય, પરંતુ એક પ્રશ્ન પૂછું.
1: શાનો પ્રશ્ન?
0: આપ ક્યારે આ અર્જુન પાસે એનો જમણો હાથ માગી શકશો? ભીમની ભુજા માગી શકશો? આપ માગશો ને તો પણ નહીં મળે, તો પછી આપે મારી પાસેથી શા માટે અંગૂઠો માગ્યો? એથી આપ આપના શિષ્યની હત્યા નથી કરતા?
1: તો ના આપીશ. હું કઈ તારા પર દબાણ તો કરતો નથી.
0: એ વાત નથી, ગુરુ દક્ષિણા તો હું આપીશ જ. પૂજાની સામગ્રી લઈને આવ્યો જ સમજો. આ તો અન્યાય છે ગુરુદેવ, આપે તો એક મહાન પ્રતિભાને ઉગતી જ ડામી દીધી.
1: હા, ડામી દીધી. શા માટે એને મારા અહંકારને પડકાર્યો?
0: શેનો પડકાર?
1: એમ સિદ્ધ કરવા માંગતો હતો કે મારી સહાય વિના પણ એ મહાન ધનુર્ધર બની શકે છે. ઇતિહાસ કાલે મારી અપૂર્ણતા પર હસત.
0: ઇતિહાસ તો કાલે પણ હસશે જ, જ્યારે પણ પ્રતિભાને જાતિ અને વ્યવસ્થાને નામે ડામવામાં આવશે ત્યારે લોકો તમને જ યાદ કરશે. ઇતિહાસ આપને ક્યારેય માફ નહીં કરે ગુરુદેવ. હજુ પણ સમય છે, એકલવ્યને ના કહી દો. હું આ પાપનો સાક્ષી બનવા નથી ઈચ્છતો.
1: ચૂપ રહે, જો એકલવ્ય આવે છે.
0: ગુરુદેવ, આ આપની ગુરુદક્ષિણા. ગુરુદેવ, આ રહી આપની ગુરુદક્ષિણા.

0: કેમ છો લીલા ભાભી? અરવિંદ
1: હમણાં જ આવ્યા, આ બેઠા.
0: શું થયું છે યાર? પ્રિન્સિપાલ થયા પછી બસ જયારે જુઓ ત્યારે તારો તોબરો ચડેલો જ હોય છે.
2: તમે લોકોએ મને પ્રિન્સિપાલ બનાવીને ક્યાંય નો રહેવા નથી દીધો.
0: કેમ, શું થયું? કહેતો ખરો.
2: રાજકુમારે અનુરાધા પર બળાત્કાર કરવાની કોશિશ કરી કોલેજમાં.
1: ઓ માં, આટલો બધો નીચ!
2: હું તો બોલીશ જ નહીં, તારે કારણે જ આજે આ રાજકુમાર કોલેજમાં છે.
0: પણ આ બન્યું કેવી રીતે? માન્યા જ નથી આવતું.
2: આજે લગભગ 4 ના સુમારે કોલેજની પાછળના બગીચામાં એક છોકરીની ભયાનક ચીસ સંભળાઈ. હું દોડ્યો, જઈને જો છું તો રાજકુમાર અનુરાધા પર પેલી બચવા માટે તરફડતી હતી. મેં બૂમ મારી ને રાજકુમાર ભાગી ગયો સાલો.
0: આ તો ઘણું જ ખોટું કહેવાય, પણ પેલી છોકરી બગીચામાં એકલી શું કરતી હતી?
2: કોઈકની પ્રતીક્ષા,
0: કદાચ એના પ્રિયતમની રાહ જોતી હશે.
2: એમાં કયું મોટું પાપ થઈ ગયું? એનો અર્થ એ તો નહીં કે એના પર રેપ કરવામાં આવે.
1: પણ આમાં તમારી જવાબદારી ક્યાં આવી?
2: તને નહીં સમજાય, આ આખી એક ઘટનાનો સાક્ષી એકલો હું જ છું. કાલે ન્યાય તોડવા પણ મારે જ બેસવાનું છે.
0: અનુરાધાએ લેખિત ફરિયાદ કરી છે?
2: હા તો.
1: એટલે આ વાત શું લાંબી થશે?
2: અરે આમાં તો ઘમસાણ મચી જશે. કાલ સુધીમાં તો વાત વિદ્યાર્થીઓમાં ફેલાઈ જશે. રાજકુમારને સખતમાં સખત શિક્ષા કરવાની માંગણી કરશે. પોલીસ કેસ પણ થાય, અને જો ચંદુ શહેરમાં હશે તો પાછલો હિસાબ ચૂકતે કરવામાં પાછો નહીં પડે.
0: પણ એ કોલેજમાં છે જ ક્યાં?
2: ભલે એ નથી, પણ એના સાથી તો છે ને. ખબર છે ને, એ છોકરાઓને આપણે પોલીસના દંડા ખવડાવ્યા હતા, એમના અગ્રેસરોને કોલેજમાંથી કાઢી મૂકેલા. હવે એ લોકો શું હાથ પર જોડીને બેસી રહેશે? હું જાહેરમાં જૂઠું બોલ્યો હતો, તે બધા શું મને માફ કરશે?
0: અરવિંદ, રિપોર્ટ દબાવી દે.
2: અશક્ય, હવે હું જૂઠું નહીં બોલી શકું.
0: ભલે, પણ તું એ છોકરીને સમજાવ કે વાત ફેલાશે તો બદનામી એની જ થશે, અને આમ જો પતતું હોય તો વાતનું વતેસર કરવાની શી જરૂર?
1: હા, તમારે જૂઠું બોલવું નહીં પડે ને આફત ટળી જશે.
2: પ્લીઝ, તું છું પ્રે.
3: મિસ્ટર અરવિંદ, મારે તમારી સાથે જરા વાત કરવી છે.

0: President Sahib, आप
1: यदु प्लीज।
2: हाँ हूँ जाऊ।
3: हाँ तो मिस्टर अरविंद, कॉलेज में भी अनाथकारी घटना बनी ने तमे मने खबर सुधा ना आपी। तमारे कॉलेज से सीधा मारे ते आऊं जीतो तो ने। हाँ पण तमे तो एनी पासे फरियाद लखावा में लागे रहा था ने।
1: प्रेसिडेंट साहेब, तमारी छोकरी पर बलात्कार की कोशिश थई होत।
3: मिस्टर अरविंद,
1: लीला तो अंदर जा।
3: राजकुमार सामे तमे पगला लेवाना छे?
1: ऑफ कोर्स, ना लऊं तो छोकरा मने फाड़ी ज खाए।
3: मिस्टर अरविंद, तमने खबर तो छे ज हूँ मारा छोकरानी हरकतों थी दुखी छो।
1: तो पछी एने ना कर्मों ना फल भोगववा दो।
3: बीजा कोई समय में आपरी वात मानी होत, अत्यारे ए शक्य नथी। कारण के खरू कहू, मंत्रिमंडल में मने लेवानी वात चाले छे, एटले मारी इमेज बगड़वी ना जोईए।
1: एम तो राजकुमार ने रस्टिकेट करावी दो, आपनी इमेज में और उमेरो थशे।
3: कदाच तमने खबर नहीं होय, पण जाहिर में गुनानी कबूला तो पॉलिटिक्स में आत्महत्या गणाय छे।
1: तो शू जाहिर में जूठू बोलवू ए मारे माटे आत्महत्या समान नथी?
3: पण एवुं थवा शा माटे देवो? कई केवो विचारो ने के जेमां तमारे कोई कई बोलवू ज ना पड़े?
1: नहीं जी, आ वक्ते तो हूँ साचू ज बोलीश।
3: तमारो धर्मराज फरीथी जागृत थयो लागे छे, पण मने खातरी छे के तमे मारी इच्छा मुजब ज करशो।
1: ए तमारो भ्रम छे।
3: आम पण काले तमे जे बोलवाना एना पर विश्वास कोण करशे?
1: केम?
3: कारण के त्यां सुधी में तो तुम पुलिस कस्टडी में आशो।
4: पर एमनो कई वाक गुनो?
3: विरोध, मात्र विरोध। ओके मिस्टर अरविंद, हवे थोड़ी वार पछी हूँ फोन करीश, ये दरमियान तमे मारी वात मानी जाओ तो सारी बात छे।
4: पर तमे एवुं तो शुं कर्युं छे के जेल में जवा वारो आव्यो?
1: जेल में तो एनो बाप पण मने मोकली शके एम नथी। भले नौकरी लई ले।
4: नौकरी जाय एटले शुं ए कई समझाय छे?
1: समझू छू ने, આ બંગલો, ટેલિફોન, નોકર બધું જતું રહેશે અને તું પ્રિન્સિપાલની પત્ની નહીં કહેવાય, પણ આજે તો તારું કશું સાંભળવાનું નથી
5: સર.
1: અનુરાધા, તું અત્યારે કેમ?
5: સર, આપ ચોક્કસ એક્શન લેવાના છો કે નહીં?
1: તારા ફાધર મધરને તે વાત જણાવી?
5: હા.
1: શું કહે છે?
5: તેઓનું મંતવ્ય છે કે આ ઝંઝટમાં પડવું ના જોઈએ, ચૂપચાપ કોલેજ છોડી દેવી, કેમ કે કાલે પ્રેસને ખબર પડે, છાપામાં છપાય અને લોકો તેની ઘૃણિત રીતે મજા માણે. જે થયું નથી તે પણ મારે માથે ઠોકી બેસાડે, રેપના પ્રયત્નને એબોર્શન સુધી પહોંચાડી દે.
1: તો હવે
5: એક્શન.
1: તારા પેરેન્ટ્સ ની મરજી વિરુદ્ધ?
5: જી, મારી ઈચ્છા વિરુદ્ધ જીવીને પણ હું શું કરું?
1: તું એકલી લડી શકીશ?
5: શું આપ સાથ નહીં આપો?
1: હા હા, શું કામ નહીં.
5: સર, આપને ખબર છે, પેલા ગુંડાઓએ મારા ફાધરને ધમકી આપી છે. રાજકુમાર જે ન કરી શક્યો તે ગુંડાઓ દ્વારા પૂરું કરવામાં આવશે ને મારા ફાધરને જાનથી મારી નાખશે.
1: છતાં તું એક્શન ઈચ્છે છે?
5: જી, ગમે તે થાય એક્શન તો લેવાવું જ જોઈએ. રાજકુમાર આ વખતે બચવો ન જોઈએ. હું તે કઈ એની રખા જ છું, એના બાપની મિલકત છું.
1: રાઈટ, પણ બદનામી થતા તને સ્વીકારશે કોણ?
5: મને સ્વીકારનાર પણ કોઈ છે.
1: કોણ છે?
5: બગીચામાં હું જેની પ્રતીક્ષા કરતી હતી તે. અચાનક બારગામ જવાનું થતા તે આવી શક્યો નહીં. જો એ હોત ને તો પેલાના આંતરડા બહાર કાઢીને મૂકી જાઓત.
1: ઠીક છે, કાલે જો રાજકુમારને કોલેજમાંથી રસ્ટિકેટ કરી દઈશ.
5: ચોક્કસ.
1: કેમ, તને શક છે?
5: ના, એમ તો નહીં, પણ સર 3 વર્ષ પહેલા ચંદુને પણ આપે આમ જ કહ્યું હતું. એ તમારા વિશ્વાસે રહ્યો અને થયું શું?
1: મેં એને કશું કહ્યું જ નહોતું.
5: આપે એની પડખે રહેવાનું આશ્વાસન આપ્યું હતું, જેના ભરોસે લડતો રહ્યો, દંડા ખાધા અને કોલેજમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો, ને બદલામાં આપ પ્રિન્સિપલ બની ગયા.
1: તું મારા પર વિશ્વાસ
5: રાખું તો છું સર, પણ ક્યાંક આપ ફરી બેઠા તો હું ક્યાંય નહીં લઈ રહું.
1: અનુરાધા, હું તારી સાથે છું, પછી ભલે મારી નોકરી જાય.
5: સર, આમાં તમે જ એક સાક્ષી છો, જો કઈ આડું અવળું થયું તો એ પણ મારી ઘૃણા કરશે.
1: તું નિશ્ચિંત રહે, હવે તારી લડાઈ એ મારી લડાઈ છે. હેલો. જી જી, હું પોતે જ. હા જી, વિચાર કરી લીધો, કાલે રાજકુમારને રસ્ટિકેટ કરું છું. શું રિપોર્ટ અનુરાધાની સામે જ ફાડી નાખું? એના ફાધર આપને ત્યાં જ છે? ના જી, એક્શન લેવાશે જ. શું શું? પોલીસને ફોન કરો છો? 15,000ની ગોલમાલ, પરંતુ આપે તો એટલે આપ નહીં સાહેબ, આપ કહો છો એમ જ થશે. હાજી સાહેબ, હાજી હાજી.
5: સર,

0: પ્રેસિડેન્ટ સાહેબે શું કહ્યું?
1: ખાસ કઈ નહીં, કોલેજમાં ક્લાર્કે 15,000 નો ગોટાળો કર્યો છે એટલે પોલીસમાં. આ તો કોલેજની બાબત છે. હા અનુરાધા, રિપોર્ટ આગળ ના જાય એમ તારા ફાધર ઈચ્છે છે.
0: એમ સર, તમે એક્શન લેશો કે નહીં, મને સાથ આપશો કે નહીં, મને સ્પષ્ટ કહો.
1: તારા ફાધર નો વિચાર કરતા કદાચ હું તને સાથ ન પણ આપું.
0: ચોખ્ખું કેમ કહેતા નથી કે નોકરીનો વિચાર કરતા તમે મને સાથ નહીં આપો? આપી તો મને ક્યાંય નહીં ના રહેવા દીધી. મારો બધો જ ભ્રમ ભાંગી ગયો. ચંદુ સાચું જ કહેતો હતો. કાંઈ નહીં, કાલે કદાચ કોઈ જ સવાલ નહીં રહે.
2: હેલો
0: જી.
2: હા છે ને અરવિંદ?
1: હેલો. હા હું. હે, શું કહ્યું? એક્સિડન્ટ?
0: હા,
1: ટ્રક નીચે. અનુરાધા,
0: શું? અનુરાધા,
1: મારી વીરુ તાયાનો ભોગ લીધો લીલા.

0: કેમ રાજીનામું લખે છે અરવિંદ? તારી જગ્યાએ હું હોત તો હું પણ રાજીનામું જ લખત, પણ થોડી વાર પછી ફાડીને ફેંકી દે, ફાડી નાખ તારું રાજીનામું. અનુરાધાની આત્મહત્યા માટે કઈ તું એકલો જ જવાબદાર નથી?
1: તો વિમલેન્દુ કોણ છે?
0: પ્રેસિડેન્ટ, છોકરીનો બાપ, અને પછી તું.
1: પણ વિશ્વાસઘાત, દગો તો મેં જ કર્યો છે ને.
0: પણ કેમ, જરા સમજ. પ્રેસિડેન્ટે તને પોલીસની ધમકી ના આપી હોત તો તું તારો નિર્ણય બદલત? ના, અનુરાધાના બાપે પોતાના વિરોધને 5,000 રૂપિયામાં વેચી દીધો છે એ તું જાણે છે. તું નાહકની જવાબદારી તારે માથે ઓઢી લે છે.
1: પણ મારો અંતરાત્મા?
0: નર્યો બકવાસ, સત્ય તો કેવળ શરીર છે. તને ખબર છે મારી જુવાન વિધવા પત્ની?
1: એને શું થયું?
0: કઈ જ નહીં, સામાન્ય નોકરી કરીને મા દીકરી પેટ ગુજારો કરે છે. ક્યારેક મારી યાદમાં રોઈ લે છે. લોકો પણ એને ક્યાં સુખેથી રહેવા દે છે? એક નવો સાહેબ 60 પહોંચેલો મારી પત્ની પર નજર માંડી બેઠો છે, પ્રમોશનની લાલચ બતાવે છે. કે હવે છે ક્યાંય આત્મા? શરીર, કેવળ શરીર. માટે જ કહું છું અરવિંદ કે ઠાઠથી નોકરી કર, પ્રેસિડેન્ટને સાથ આપ. તારે માટે તો એ ઘણો કામનો માણસ છે, એટલે જ કહું છું રાજીનામું ફાડીને ફેંકી દે.
1: ના, મને પ્રાયશ્ચિત કરવા દે. અનુરાધાએ મારે કારણે આત્મહત્યા કરી છે, માટે
0: પ્રાયશ્ચિત કરવું હોય તો તું કરને આત્મહત્યા. પણ ના, એની જરૂર નથી. સ્ત્રીનું અપમાન એ કોઈ નવી વાત નથી. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન નહોતું થયું, દ્રોણાચાર્ય ત્યાં જ હતા, તો એ કેમ ચૂપ રહ્યા? યાદ કર, નાટક યાદ કર.
2: અશ્વત્થામાં શા વિચારમાં છે?
3: હું વિચારું છું માં કે ભર દરબારમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું તો પણ અન્ય તો ઠીક, હું ચૂપ કેમ રહ્યો? મારા સંસ્કારોમાં એવી રીતે કઈ ઉણપ કે મારું લોહી ના ઉકળ્યું.
2: તારા પિતાજીને પૂછજે.
3: માં, બાલ્યકાળથી જ અન્યાય અને અત્યાચાર સામે વિરોધ કરતા કેમ ન શીખ્યું? માં, તું મને કહે કે વનવાસ માટે જતા પહેલા પાંડવો પિતાજીને મળવા કેમ ના આવે?
4: શું કામ આવે?
3: કેમ, એ આપના શિષ્ય નથી?
4: પણ હું એમનો ગુરુ ક્યાં છું?
3: સંસાર તો આપને મહાન આચાર્ય સમજે છે.
4: સંસારને તો શું નથી સમજાવી શકાતું.
3: પિતાજી, દરબારમાં કાલે દ્રૌપદી રક્ષણાર્થે આપની સમક્ષ આવી, છતાં પણ આપ ચૂપ કેમ રહ્યા?
4: ઉશ તારી માને જવાબદાર એ છે.
2: તમારા મૌન માટે હું જવાબદાર? અરે, તમારું આચાર્યત્વ કેવળ એક લવ્યનો અંગૂઠો કાપી દેવા અને સુતપુત્ર કહીને કર્ણનું અપમાન કરવા પૂરતું સીમિત હતું? તમારા શિષ્યોને અનર્થ કરતા રોકવા એ તમારો નૈતિક અધિકાર નહોતો? તમારી કાયરતા ઢાંકવા મને શા માટે દોષ દો?
4: આવેશ તો તર્કહીન હોય છે કૃપી, જરા પોતાની તરફ જો.
2: શું જો? એમ કહો ને કે શત્રુ દ્રુપદની દીકરીને અપમાનિત થતી જોઈને પાશવી આનંદ માનતા હતા?
4: પણ ત્યાં તો કૃપાચાર્ય, વિદુર, ભીષ્મ પણ હતા.
2: એ લોકો આચાર્ય નથી. તમે ચૂપ રહીને આચાર્ય, શિક્ષકને અન્યાયો ગળી જવાની પરંપરા.

0: ભવિષ્યમાં ઇતિહાસ તમને ભાણશે.
1: ચૂપ
0: કર, તું કેમ ના બોલ્યો? દુર્યોધનના ભાઈ વિકર્ણે વિરોધ કર્યો તો તું કેમ ચૂપ રહ્યો? તારું આધ્યાત્મ ચિંતન બ્રહ્મ જ્ઞાન બધું જ દંભ છે. કહેતો કેમ નથી કે દ્રૌપદીના વસ્ત્રહીન દેહને નિરખવાની તને ચીસો પાડવાની જરૂર નથી. બહુ બહુ તો કૌરવોએ મળીને તમારો વધ કર્યો હોત. એ અવસ્થામાં હું પણ આજના જેટલી દુઃખી

0: એ દિવસથી જ ભૂખ મારા સિદ્ધાંત કરતા મોટી બની. વૈર ભાવે વિવેક ને જીત્યો, તે મને ફડકાવીને દાસત્વમાં ધકેલ્યો. તારે અશ્વત્થામા માટે દૂધ અને તારે માટે વસ્ત્ર અને પ્રતિષ્ઠા જોઈતી હતી. એ દિવસે તે મને કેમ રોક્યો નહીં? બોલ, શા માટે સમાધાન અને દાસત્વ તરફ જવા વિવશ કર્યો?
1: પિતાજી, પણ હજુ તમે એકે છોડતા નથી.
0: બેટા, અવસ્થાએ હવે પરિવર્તન શક્ય નથી. હવે તો મારે મારા અન્નદાતાને જ સાથ આપવો પડશે.
1: પણ પિતાજી, દ્રૌપદીના અપમાનનું પરિણામ?
0: યુદ્ધ, સર્વનાશ. મેં શીખવેલી વિદ્યા હજારોનું બલિદાન લેશે, કારણ કે મેં એમને શસ્ત્ર વાપરતા જ શીખ્યું છે. એવું તો કશું જ નહીં કે જે માણસને માણસ બનાવે છે. અશ્વત્થામા, ભડકે ભળતું ભવિષ્ય મને ફાસે છે. દિશાઓને બધીર કરી દેનાર યુદ્ધનો કોલાહલ મને સંભળાય છે, અને ભાળું છું ઢગલે ઢગલા શબો મારા શિષ્યોના. મારા દારિદ્ર્યનો બદલો લેવાની હિંસક ભાવના મને જ ગ્રસી રહી છે.
2: શું વિચારે છે અરવિંદ? કાલે અદાલતમાં શું થશે એ જ ને?
3: વિમલેન્દુ, તું જાણે છે કે માત્ર સાંયોગિક પુરાવાના આધારે મારા પર આ કેસ ચાલે છે, અને એ પણ જાણે છે કે પ્રેસિડેન્ટને એ ટેકરી પરથી મેં ધક્કો નહોતો માર્યો.
2: પણ ગઈ સાલ એ જ ટેકરી પરથી પડીને એક માણસે આત્મહત્યા કરેલી, ત્યારે જગ્યા જોવા તું ગયેલો ને? એ જગ્યા જોઈને પ્રેસિડેન્ટે ધક્કો મારીને એની હત્યા કરવાનો વિચાર નહીં આવેલો?
3: હા, આવેલો.
2: ત્યારબાદ એ બીમાર પડ્યો, બ્લડ પ્રેશર, અને પછી ડોક્ટરોએ એને સવાર સાંજ ફરવા જવાની સલાહ આપી. તું સાથે જવા માંડ્યો, લોકોમાં એ ખુશામત ગણાય, પણ તારા મનમાં તો પેલો પાપી વિચાર પાંગરવા માંડ્યો. પાંગરેલો કે નહીં?
3: હા.
2: ધીરે ધીરે તું એને ટેકરી તરફ લઈ જવા માંડ્યો, અને પ્રેસિડેન્ટને શક પણ ના આવ્યો. એ સાંજે ટેકરીની તળેટીમાં મેળો ભરાયો હતો, તે જોવા માટે તેને છેક દારે બોલાવ્યો.
3: પણ મેં એને ધક્કો નહોતો માર્યો.
2: પણ પાપી વિચાર તો તારા મનમાં આવ્યો જ ને? અને ભાગ્યે તને સાથ આપ્યો. પ્રેસિડેન્ટે સમતુલા ખોઈ અને પડ્યો કેમ?
3: હા, એ એના મોતે મર્યો. હું નિર્દોષ છું. જબરજસ્તીથી મારા શત્રુઓ મને ફસાવે છે.
2: કોણ છે તારા શત્રુ?
3: હવે કોના કોના નામ લઉં?
2: પોલીસ રિપોર્ટમાં અકસ્માત અંગે તે વિગતવાર વાત જણાવી તો પણ કોઈને વિશ્વાસ ના બેઠો. લોકોએ તપાસની માંગણી કરી. જાણે છે કોણ છે એ લોકો?
3: ના.
2: એ લોકો એ તારા સહયોગીઓ, જેમને તું પ્રેસિડેન્ટના કહેવાથી પૂરા પગાર પર સહી લઈ ઓછો પગાર આપતો હતો.
3: પણ એ તો પરંપરા છે.
2: પણ એ લોકોની અપેક્ષા હતી કે એ પરંપરાને તું તોડી.
3: એમની એવી અપેક્ષા માટે હું જવાબદાર?
2: તું હંમેશા શોષણ અને અન્યાય વિરુદ્ધ ભાષણ કરતો હતો, માનવીય અધિકારનો ઝંડો લઈને ફરતો હતો કે નહીં? લોકોને તારી પાસેથી આશા હતી, તે એમને દગો દીધો. જયારે તે પ્રેસિડેન્ટ સાથે ફરવાનું શરૂ કર્યું ત્યારે એમને ખાતરી થઈ ગઈ કે તું હવે એમનો માણસ રહ્યો નથી.
3: પણ મેં એમને ક્યારેય મારા સાથીઓને સતાવ્યા નથી,
2: ને એમને માટે તે કઈ કર્યું પણ નથી. હવે તું એક જ વાતથી વ્યગ્ર છે કે કાલે ચંદુ અદાલતમાં શું કહેશે.
3: ચંદુ સાચું જ બોલશે
2: તો તારો ગુનો સિદ્ધ થશે.
3: ચંદુ મને બચાવશે વિમલેન્દુ. મારો એની સામે વિરોધ છે, મેં એને અન્યાય કર્યો છે, બધું સાચું. તો પણ એ મારો વિદ્યાર્થી છે, એ મને જરૂર બચાવશે.
2: વિદ્યાર્થી હોવું પૂરતું નથી, એ માણસ છે. તારા કેસમાં એ ઘટનાને નિહાળનાર સાક્ષી છે.
4: મિસ્ટર ચંદુ, તમે અનુરાધા નામની છોકરીને જાણો છો?
5: હાજી.
4: કેવી રીતે?
5: તે મારી પ્રેમિકા હતી.
4: તમને કોલેજમાંથી કાઢી મૂકે તે પછી પણ તે તમને પ્રેમ કરતી હતી?
5: હાજી, છેલ્લા શ્વાસ સુધી તેણે મને પ્રેમ કર્યો છે.
4: એની સાબિતી?
5: એનો પત્ર મારી પાસે છે.
4: અનુરાધાએ આત્મહત્યા કરી ત્યારે તમે ક્યાં હતા?
5: દાદાનું મૃત્યુ થવાને કારણે હું મારે ગામ ગયેલો.
4: એને આત્મહત્યા કરવાનું કારણ?
5: પ્રોફેસર અરવિંદ.
4: એ કયા આધારે?
5: આધાર તો અનુરાધાએ લખેલો છેલ્લો પત્ર.
4: શું લખ્યું છે એમાં?
5: એને લખ્યું છે કે બરાબર 4 વાગે કોલેજના બગીચામાં હું તારી રાહ જોતી હતી, એટલામાં રાજકુમાર આવ્યો. એને પેલા મારી છેડછાડ કરી, વિરોધ કરવા જતા તેને મારા પર બળજબરી કરવાની કોશિશ કરી.
4: પછી
5: એ જ સમય સદભાગ્ય પ્રિન્સિપાલ સાહેબ આવી ગયા. એમણે મને બચાવી અને મારી પાસે રિપોર્ટ લખાવડાવ્યો. એમણે કહેલું કે હું રાજકુમાર સામે એક્શન લઈશ. મારે એના નાલાયક બાપ પાસેથી ઘણી વાતોના હિસાબ ચૂકવવાના છે.
4: પછી
5: બા બાપુજીને હું આ બાબત આગળ ચલાવું તે પસંદ નથી, છતાં હું લડીશ. લડવું એ હું તારી પાસેથી શીખી છું, અને ખબર છે કે પ્રિન્સિપાલ પર દબાણ આવશે. હું પ્રિન્સિપાલને ત્યાં જાઉં છું એ જ પૂછવા કે તેઓ મને સાથ આપશે કે નહીં. દબાણ વશ થઈને તેઓ મને સાથ નહીં આપે તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. માટે જલ્દી આવી જા. બસ
4: આવીને આ પત્ર તમે પોલીસને કેમ ના બતાવ્યો?
5: પ્રિન્સિપાલ જ ફરી ગયા પછી શું થાય? અનુરાધાના મૃત્યુથી મને સખત આઘાત લાગ્યો. હું ગાડા જેવો થઈ ગયો હતો. જીવનમાં હવે મને કઈ રસ રહ્યો નથી.
4: યોર ઓનર, અનુરાધાના પત્રમાં એક વાક્ય ખૂબ જ નોંધપાત્ર છે. પ્રોફેસર અરવિંદે રિપોર્ટ લખાવતી વખતે કહ્યું હતું કે મારે રાજકુમારના નાલાયક બાપ પાસેથી ઘણી વાતોનો હિસાબ ચૂકવવાના છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રેસિડેન્ટ માટે પ્રોફેસર અરવિંદને નફરત હતી. એમની વિરુદ્ધ મળતી પ્રત્યેક તકનો લાભ ઉઠાવવા માંગતા હતા.

0: હા, પણ તમે એ દિવસે પેલી ટેકરી પર શું કામ ગયેલા?
1: આપઘાત કરવા.
0: તો પછી તમે આપઘાત કેમ ના કર્યો?
1: હું ટેકરી પરથી કૂદી પડવા જતો હતો ત્યાં જ મેં અવાજ સાંભળ્યો, તેથી હું જાડીમાં સંતાઈ ગયો.
0: અવાજ કોનો હતો?
1: પ્રોફેસર અરવિંદ અને પ્રેસિડેન્ટ નો.
0: એ લોકો શું વાત કરતા હતા?
1: પ્રોફેસર અરવિંદ ટેકરી ની ધારે થી પ્રેસિડેન્ટ ને મેળો જવાનો આગ્રહ કરતા હતા.
0: પછી
1: આગ્રહ ને વશ થઈ પ્રેસિડેન્ટ ટેકરી ની ધારે પહોંચ્યા.
0: પછી
1: પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ની પીઠે એક હાથ રાખીને બીજા હાથે તળેટી માનો મેળો તેમને દેખાડતા હતા.
0: તે પછી
1: પ્રેસિડેન્ટ નું શરીર અડબડ્યું, ખાઈને ટેકરી પરથી નીચે પડ્યું.
0: પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો મારેલો? બોલો, પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો મારેલો?
1: શક્ય છે.
0: પછી શું થયું?
1: પછી પ્રોફેસર અરવિંદે ગભરાઈને નાસવા માંડ્યું. મેમને બૂમ પાડી.
0: પછી થોભ્યા?
1: નાજી, તેથી હું પાછળ દોડ્યો.
0: તેઓ ક્યાં ગયા?
1: પ્રેસિડેન્ટ બંગલે.
0: કેમ?
1: કદાચ ફોન કરવા.
0: તમે કેવી રીતે જાણો?
1: હું પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે એમનો ફોન આવી ગયેલો.
0: યોનર, આમાં ખરી મજાની વાત એ છે કે પ્રોફેસર અરવિંદે પોલીસને ફોન કર્યો, એમાં ઘટના સ્થળ પર જ ચંદુની હાજરી હતી, તેનો તો ઉલ્લેખ જ નહોતો. યોનર, આથી સાબિત થાય છે કે તેઓ આ વાતને છુપાવવા માંગતા હતા.
2: સાક્ષી ને કોઈ બીજા સવાલો પૂછવા છે?
0: નો યોનર.
2: સો નાઉ ધ ડિફેન્સ કાઉન્સિલ મે ક્રોસ એક્ઝામિન ધ વિટનેસ.
3: શું વિચારમાં છે
4: વિમલેન્દુ? ચંદુ સાચું કેમ ના બોલ્યો?
3: પણ એ ખોટું એ ક્યાં બોલ્યો છે? એને તો માત્ર શક્ય છે એટલું જ કહ્યું હતું.
4: પણ એને ખબર હતી કે મેં પ્રેસિડેન્ટને ધક્કો નહોતો માર્યો, છતાં એ ખોટું કેમ બોલ્યો?
3: બિલકુલ આવો સવાલ મરતા મરતા દ્રોણાચાર્ય પૂછ્યો હતો. યાદ કર, મારા નાટકમાંના મહાભારતના 15મા દિવસને દ્રોણાચાર્ય પોતે સેનાપતિ હતા. ભયંકર યુદ્ધ, એને ભયાનક પદ્માકર વ્યૂહ ગોઠવ્યો હતો. એ લડતો હતો, પાંડવોની સેનામાં હાહાકાર મચી ગયો હતો. ત્યાં જ
4: અશ્વત્થામા મરાયો. શું આ સત્ય હશે કે પછી પાંડવોની ચાલ? અરે, આ યુધિષ્ઠિર જ આવતો જણાય છે. યુધિષ્ઠિર!
5: આજ્ઞા ગુરુદેવ.
4: યુધિષ્ઠિર, મને કઈ સમજાતું નથી, તું તો સત્ય જ બોલીશ ને?
5: હું ક્યારેય અસત્ય બોલ્યો છું ગુરુદેવ?
4: એટલે તો હું તને પૂછું છું, મારે ગુરુદક્ષિણા જોઈએ.
5: અહીં કુરુક્ષેત્રે?
4: હા, ગુરુદક્ષિણા રૂપે મને એ કહે કે કોણ મરાયો, અશ્વત્થામા નામનો હાથી કે પછી મારો દીકરો?
5: ગુરુજી, હું એટલું જ જાણું છું કે અશ્વત્થામા મરાયો.
4: પણ એ નર હતો કે કુંજર? બોલ, જલ્દી બોલ.
5: અશ્વત્થામા મરાયો, પણ તે નરોવા કુંજરોવા?
4: ઓહ, એટલે મારો દીકરો અશ્વત્થામા જ મરાયો. હવે હું જીવીને પણ શું કરવાનું? હું હવે યુદ્ધ નહીં કરી શકું, નહીં કરી શકું.
6: અરે ઓ દૃષ્ટ દ્યુમ્ન, જોયા શું કરે છે? એ વૃદ્ધની ગર્દન ઉતારી તારા પિતાના અપમાનનો બદલો લઈ લે. પિતાજી, પિતાજી, હું અશ્વત્થામા.
4: અશુ, તું જીવતો છે? અશુ, તો પછી ધર્મરાજે અસત્યવાણી કેમ ઉચ્ચારી? ગુરુ દક્ષિણા મતે અસત્ય કેમ બોલ્યો? કેમ?
5: ગુરુદેવ,
4: યુધિષ્ઠિર, તે યોગ્ય જ કર્યું, હું એને જ લાયક હતો. સત્ય અને ન્યાય જાણવા છતાં તેની વિરુદ્ધ લડ્યો, મહારાજ શિષ્યોની વિરુદ્ધ, તે યોગ્ય જ કર્યું. આ સમયે અસત્ય બોલું એ જ તારો ધર્મ હતો. સારું કર્યું તે, સારું કર્યું.
3: મળી ગયો ને જવાબ તારા પ્રશ્નનો.
4: ચંદુની ધર્મરાજ સાથે તુલના કરવી યોગ્ય છે?
3: એ તો તું જાણે. એન અવર ઓફ કન્ફેશન ઇઝ અપ્રોચિંગ. પણ તું સત્ય સ્વીકારવા તૈયાર નથી. સાચું કહેજે, ચંદુને જુઠ્ઠું બોલવાનું કોણે શીખવ્યું?
4: કોણે? મેં?
3: હા, તું ક્યારે એના માટે સાચું બોલ્યો? એક શિક્ષકને નાતે જીવનમાં ઉપયોગી એવું તેને શું આપ્યું?
4: રહી રહીને દોષ મારા માથે ઢોળે છે તું. પણ એ જરા કહીશ કે મને જુઠ્ઠું બોલતા કોણે શીખવ્યું?
3: વ્યવસ્થા, અકળામણ પેદા કરનારી સીમિત ગોઠવણે, વિરોધ માત્ર થી હચમચી જનાર સ્થિતિએ.
4: હું પહેલેથી જ નકામો માણસ હતો, મારામાં આક્રોશ નહોતો, વ્યાકુળતા નહોતી.
3: તેની મેં ક્યાં ના પાડી?
4: તો પછી પેલા પ્રેસિડેન્ટને દોષિત કેમ નથી ઠેરવતો તું?
3: કારણ કે એની પાસે શક્તિ હતી, વ્યવસ્થા એને શાબાશી આપનાર હતી. શક્તિને કારણે તારું ભાગ્ય નક્કી કરવાનો એની પાસે અધિકાર હતો. સવાલ માત્ર એ જ છે કે એને નક્કી કર્યા પ્રમાણે તું કેમ વર્ત્યો નહીં? યાદ છે, તે વિરોધ કર્યો અને સત્તાએ તારા પર હુમલો કર્યો, ક્યારેક પ્રલોભન આપીને, ક્યારેક ભય પમાડી. માટે જ કહું છું કે વિરોધ છોડ, વિરોધ માત્ર બકવાસ છે. વ્યવસ્થા શક્તિ તમને પોતાને ઈશારે નચાવવા માંગતી હોય તો તેમ કરો, પણ પેલા ચંદુ અને યુધિષ્ઠિરને તમારામાં ઉગવા જ ન દો. રાજકુમાર અને દુર્યોધનને ઉભા થવા દો.
4: વિમલેન્દુ, તારા બલિદાનનો આજ નિષ્કર્ષ છે?
3: ભારે ખમ શબ્દો ના વાપર, એના અર્થો જ બુઠ્ઠા થઈ ગયા છે.

0: મારું આત્મ બલિદાન? મૂર્ખા, મારી પત્ની ક્યાં છે તે જાણે છે?
1: ના,
0: શહેર છોડી ગઈ. પેલા વૃદ્ધ અધિકારીની લોલુપ નજર ને ટપકતી લાલથી બચવા માટે. છતાં તું આત્મ બલિદાનની ભાષાનો વ્યભિચાર કરે છે? શરમ નથી આવતી?
2: ના ના, આહાર તો જુઠ્ઠાણું છે.
0: ના, આજ સત્ય છે.
2: પણ
0: ચૂપ બોલ, તું કોણ છે?
2: હું કોણ છું?
0: તું દ્રોણાચાર્ય છે. વ્યવસ્થા અને સત્તાના કોડા વડે પીટાયેલો દ્રોણાચાર્ય, ઇતિહાસના પ્રવાહમાં વહેતા એક લાકડાના ટુકડા જેવો, વર્તમાનના ઊંચા કિનારાઓ સાથે ચીટકી ગયેલો, સડીને પચપચી ગયેલો દ્રોણાચાર્ય. વ્યવસ્થા રૂપી દીવાદાડીના પ્રકાશમાં માર્ગ શોધતા તૂટેલા જહાજ જેવો દ્રોણાચાર્ય.
2: દ્રોણાચાર્ય નથી, અરવિંદ છું, પ્રોફેસર અરવિંદ.
0: તું દ્રોણાચાર્ય છે, ગૌરવોનું ઈચ્છું બોલનાર, યુદ્ધમાં પણ એમને સાથ દેનાર. તું વળી શેનો પ્રોફેસર? તારો તો અવતાર જ દ્રોણાચાર્ય.
2: ના ના,
0: હા હા, તું દ્રોણાચાર્ય છે. તારો તો અવતાર જ દ્રોણાચાર્ય નો અવતાર દ્રોણાચાર્ય નો અવતાર દ્રોણાચાર્ય નો અવતાર દ્રોણાચાર્ય.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક અવતાર દ્રોણાચાર્યનો, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ અઝીઝ અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક બાલ્કનીમાંથી દેખાતું આકાશ, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ અને અંતમાં હશે હિન્દી ગઝલો અનુરાધા પોઢવાલ અને ચંદન દાસના સ્વરમાં. પરોઢિયે 5 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ મોહમ્મદ અઝીઝ અને સાથી કલાકારોના સ્વરમાં.

0: Yes, DK Hospital. Dr. Shah speaking.
1: Dr. Shah, Dr. Bavisi, Aniruddha Bavisi speaking.
0: Bolo, doctor.
1: એક કેસ મોકલું છું. બ્રાકોઝ એન્ટરપ્રાઇઝ ઓર્બિટ ટીવી બનાવી છે, તેના માલિક અનિલ મહેતા
0: ઓળખું છું.
1: તેની સેક્રેટરી અનકોન્શિયસ થઈ ગઈ છે. હું બ્રાકોઝ એન્ટરપ્રાઇઝમાંથી જ બોલું છું.
0: વેલ વેલ યુ વોન્ટ ટુ મેક હર કોન્શિયસ, એન્જોય હર અનકોન્શિયસનેસ.
1: યા શી ઇઝ ઇમેન્સલી બ્યુટિફુલ. પણ અનિલ મહેતા ગભરાઈ ગયા છે.
0: કેટલો વખત થયો? ઓફિસમાં જ અનકોન્શિયસ થઈ છે કે
1: ઓફિસમાં જ? એકાદ કલાક થયો, બસ બેઠા બેઠા ચડી પડી.
0: વોટ ઇઝ યોર વર્ડિક્ટ?
1: વેરી અર્લી ટુ સે ડોક્ટર, કદાચ સ્ટેટસ એપિલેપ્ટિકસ.
0: ફોરગેટ ઇટ, મોકલી આપો. શું નામ છે અનકોન્શિયસ લેડીનું?
1: ભૂમિકા, ભૂમિકા ગુપ્તા.

0: ભૂમિકા ગુપ્તાના ઉપલા હોઠ ઉપર એક કાળો તલ છે અને ગળામાં પહેરેલી ગાર્નેટની માળામાં ગુચવાઈ ગયેલા બે ત્રણ વાળ, પાપડના વળાંક ઉપર સોનેરી ઝાકળની વિનાશ, હાથની સુડોળ આંગળીઓમાં વહેતા ઝરણાની મધુર મધુર કુમાશ અને ક્યારેક ખસી પડતા હોઠના ખૂણાઓમાં જાણે કે પાંખ પસારી ઉડી નીકળતા પક્ષીની કમનીયતા. ભૂમિકા ગુપ્તા, તારી સાથે દરિયા કિનારે ઉભા રહી જોયેલા આકાશમાં પણ એક દરિયો ગુગવતો હતો અને ગુગવતા દરિયામાં એક આકાશ.
1: પ્રસ્તુત છે નાટક બાલ્કનીમાંથી દેખાતું આકાશ. લેખક શ્રીકાંત શાહ.

0: શું લાગે છે ડોક્ટર?
1: અત્યારે કંઈ કહી શકાય નહીં. ઓબ્ઝર્વેશન્સ નીચે છે, ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ આવે પછી.
0: યુ થિંક ઇટ્સ એ સિરિયસ અફેર?
1: મિસ્ટર મહેતા, નથિંગ ઇઝ સિરિયસ ઇન લાઈફ ઓર એવરીથિંગ. તમે કઈ રીતે વિચારો છો તેની ઉપર આધાર છે.
0: પણ 2 દિવસ થઈ ગયા, હજુ કોન્શિયસનેસ આવી નથી.
1: અનિલભાઈ, બી ફ્રેન્ક વિથ મી. ભૂમિકાને આ પહેલા, આઈ મીન ટુ સે, ભૂમિકા કેટલો વખત થયા તમારે ત્યાં સર્વિસ કરે છે?
0: 3-1 મહિના.
1: તમે તેને ઓળખો છો? ઓળખતા હતા?
0: ના, ન્યૂઝપેપરમાં એડ આપી. મારી જૂની સેક્રેટરી લગ્ન કરી યુકે ચાલી ગઈ, એટલે 10-1 છોકરીઓ ઇન્ટરવ્યુમાં આવેલી. એમાંથી ભૂમિકા ક્વોલિફાઈડ સ્માર્ટ લગી. એટલે
1: ઇન્ટરવ્યુ પ્રોસિજરમાં બ્યુટીના માર્ક્સ નથી ઉમેરતા તમે મિસ્ટર મહેતા?
0: નોટ એકચ્યુઅલી બ્યુટી, પણ ઇમ્પ્રેસિવ પર્સનાલિટીના માર્ક્સ.
1: ભૂમિકા ઇમ્પ્રેસિવ છે કે બ્યુટીફુલ?
0: બોથ.
1: ફાઇન, મને પણ બ્યુટીફુલ સ્ત્રીઓ જ ગમે છે.
0: યુ આર ડેન્જરસ ડોક્ટર.
1: ગભરાશો નહીં, તમારી ભૂમિકા મારી પાસે વધારે સલામત છે મિસ્ટર મહેતા. ભૂમિકાને ભૂતકાળમાં હું ક્યારેય થયેલું?
0: ના, 3 મહિનામાં ક્યારેય નહીં.
1: એની પહેલા
0: મને ખબર નથી.
1: ક્યારેય ભૂમિકાએ તમને વાત કરી હોય?
0: નો.
1: અને પહેલા ક્યાં સર્વિસ કરતી હતી?
0: બેંગ્લોર.
1: એના કોઈ રિલેટિવ્સ?
0: ખબર નથી, મેં ક્યારેય પૂછ્યું નથી.
1: ક્યાં રહેશે?
0: ફ્લેટમાં, ભાડેથી.
1: એની સાથે કોઈ ફ્લેટમાં કે સદંતર એકલી?
0: આઈ થિંક એકલી જ રહે છે.
1: એના ફ્લેટમાં ટીવી છે?
0: હા, કંપની સેક્રેટરી તરીકે મેં તેને વાપરવા.
1: આટલી બધી બ્યુટીફુલ સ્ત્રી આ શહેરમાં ફ્લેટમાં એકલી રહે ને ટીવી જોયા કરે ને તેને કોઈ ઓળખીતું ન હોય. બાય ધ વે મિસ્ટર મહેતા, ક્યારેય તેની ઉપર કોઈના ટેલિફોન કે કોઈ તેને મળવા આવતું હોય તેવું તમારી જાણમાં?
0: ખબર નથી.
1: અનિલભાઈ, ભૂમિકા અનકોન્શિયસ થઈ ત્યારે તમારી સામે ઊભી હતી કે બેઠી હતી?
0: મારી સામે ખુરશીમાં બેઠી હતી. હું તેને ડિક્ટેશન આપતો હતો અને એકાએક ટેબલ ઉપર માથું ઢાળી તે ફસલાઈ પડી.
1: હેડેકની ફરિયાદ?
0: કદાચ હેડેક હશે, ફ્રેશ નહોતી લાગતી.
1: તમે સવારે એને પિકઅપ કરતા હતા કે પોતાની જાતે?
0: હું સાંજે એને ડ્રોપ કરવા, આઈ મીન ટુ સે, મારા રસ્તામાં જેનો ફ્લેટ આવતો હોવાથી હું તેને. તમારી પહેલા અંજુ સેતલવડ મારી સેક્રેટરી હતી, વેરી જનરસ, ઓપન. તેની પર્સમાં અનેક પ્રકારની પિલ્સ, હેડેક માટેની ટ્રેન્ક્યુલાઇઝર્સ, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ. આશ્ચર્યની વાત તો એ હતી મિસ ગુપ્તા કે અંજુ પરણેલી નહોતી.
2: સર, આ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કઢાવી લઈએ તો?
0: અંજુ ગ્રિલ્ડ મશરૂમ્સ અને પ્રોન્સ ખૂબ સારા બનાવતી. અને આ યા ફ્લાવર એરેન્જમેન્ટ, વાહ.
2: સર, આ શોરૂમ માટેની પ્રપોઝલ્સનું શું કરવાનું છે?
0: મિસ ગુપ્તા, તમને ખબર છે સેક્રેટરી તરીકે મેં તમને શા માટે પસંદ કર્યા?
2: નો સર.
0: તમે એકલા હતા માટે.
2: હું પરણેલી હોત
0: તો પણ પસંદ કરત. ઇન્ટરવ્યુ માટે તમે રૂમમાં દાખલ થયા ત્યારે જ મેં નક્કી કરી લીધેલું.
2: શા માટે?
0: તમે હદબારના સુંદર છો મિસ ગુપ્તા.
2: હું તમારી સેક્રેટરી છું સર.
0: કોઈ પણ સુંદર સ્ત્રી સુંદર હોવા ઉપરાંત બીજું કશું હોતી નથી. બાય ધ વે, મને બેડરૂમમાં ફ્લાવર પ્લાન્ટ્સ ખૂબ જ ગમે છે મિસ ગુપ્તા.
2: સર, એક સ્ત્રીનો બેડરૂમ અને પુરુષનો બેડરૂમ એ 2 અલગ અલગ બાબત છે. કોઈ સ્ત્રી પુરુષના બેડરૂમમાં દાખલ થાય એ સમજી શકાય એક વાત છે, પણ કોઈ પુરુષ.
0: ભૂમિકા, તમે કોઈની પત્ની બનવાને બદલે સેક્રેટરી બનવું શા માટે પસંદ કર્યું?
2: એક પ્રશ્ન પૂછું સર?
0: શ્યોર.
2: અંજુ સેતલવાડના બેડરૂમમાં ફ્લાવર પ્લાન્ટ્સ હતા, શા માટે તેણે કોઈની પત્ની બનવાનું પસંદ કર્યું?
1: મિસ્ટર મહેતા, શા માટે તમે આટલો બધો ખર્ચ કરી રહ્યા છો?

0: એક સેક્રેટરી પાછળ, એસી રૂમ, 24 કલાકની નર્સ, ટ્રીટમેન.
1: મારી જવાબદારી છે ડોક્ટર.
0: મને લાગે છે કે ક્યાંકથી પણ માહિતી મેળવી તમે તેના રિલેટિવ્સને ઇન્ફોર્મ કરી દો.
1: યુ સસ્પેક્ટ એનીથિંગ?
0: આઈ ડોન્ટ નો, પણ કદાચ ઓપરેશન કરવું પડ્યું તો કોણ પરમિશન આપશે? તમે?
1: હું આપું તો ન ચાલે?
0: ના, તેનું કોઈ રિલેટિવ, પેરેન્ટ, ગાર્ડિયન હોવું જોઈએ.
1: ઓકે, હું તપાસ કરું છું. બાય ધ વે, ભૂમિકા સહેજ પણ શુદ્ધિમાં આવે તો તરત જ મને ફોન પ્લીઝ.
0: ન્યૂઝ પેપરમાં એક એડ આપી દેજો, ભૂમિકા સારી થયા પછી હું જ તને મારી સેક્રેટરી તરીકે રાખી લેવાનો છું.
2: વરસાદની વાત છે, ઘરના ટેબલ પર પડેલા ફ્લાવર વાસના ફૂલોને ભીના લાજબદ્ધ કરી દે છે, પણ તેને જીવતા રાખવામાં મદદ કરતી નથી. એ માટે તો છોડને જમીન સાથે દોસ્તી કરવી પડે છે, જમીનના ઊંડાણમાં મૂળિયા મજબૂત કરવા પડે છે. માત્ર બેડરૂમમાં ફ્લાવર પ્લાન્ટ મૂકવાથી બેડરૂમ મગમગી ઉઠતો નથી, કે ફ્લાવર વાઝમાં ફૂલો મૂકવાથી વરસાદથી ભીનાશ માણી શકાતી નથી. ભૂમિકા ગુપ્તા, જમીન સાથે ક્યારેય તું દોસ્તી બાંધી શકવાની નથી, ક્યારેય તારા મૂળિયા ધરતીના અંતસ્તલ સુધી પહોંચી શકવાના નથી. તો પછી શા માટે તું બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન, દરેક જગ્યાએ ફ્લાવર વાઝ ગોઠવી દેતી નથી? શા માટે?

0: हेलो,
1: मैं डॉक्टर मिस्टर अविनाश मुंशी।
0: यस स्पीकिंग।
1: हेलो मिस्टर मुंशी, हूँ अनिल मेहता बोलू छू, प्राकोस एंटरप्राइज माथी। मिस भूमिका गुप्ता मारी सेक्रेटरी छे।
0: भूमिका तुम्हारी सेक्रेटरी छे, तुम्हारे यहाँ सर्विस करे छे। हेलो हेलो, तुम्हें बॉम्बे में थी बोलो छो। प्लीज
1: हाँ मिस भूमिका गुप्ता मारी सेक्रेटरी छे, अने हूँ बॉम्बे माथी बोलू छू।
0: भूमिका क्या छे, कितलो वक्त थया तुम्हारे त्यां? भूमिका केम छे, तमारू तमारू नाम शू छे?
1: शांति थी सांभळो। भूमिका ने हॉस्पिटल में दाखिल करेली छे, ते 2 दिवस से अनकॉन्शियस छे। तेनी डायरी में तमारू नाम, सरनामू अने टेलिफोन नंबर मळ्या एटले मैं तमने फोन कर्यो। बाकी हूँ भूमिका सिवाय कोई ने ओळखतो नथी। मिस्टर मुंशी, भूमिका साथे तमारे शू रिलेशन? आई मीन टू से, भूमिका तमारी शू थाय?
0: એ બધું પછી મને તમારું નામ, સરનામું, ટેલિફોન નંબર અને હોસ્પિટલનું સરનામું આપો, હું ભૂમિકાને મળવા માંગુ છું. પ્લીઝ, ભૂમિકાને શું થયું છે મિસ્ટર મહેતા?
1: માત્ર 3 નામ, 3 સરનામા, 3 ટેલિફોન નંબર અને 3 અપરિચિત ચહેરાઓ ડાયરીના બાકીના બધા જ પાના કોરા। જાણે કે એક મોટા જંગલને જમીનદોસ્ત કરી નાખ્યા પછી માત્ર 3 જ વૃક્ષો અને બાકીની કોરી કઠ જમીન। ભૂમિકા, આ 3 નામોની પાછળ તને કેટકેટલી જિંદગી સંતાયેલી છે। ભૂમિકા, આ 3 નામોની સાથે તારી જિંદગીનો કેટકેટલો હિસ્સો સંકળાયેલો છે। કેમ મને ભય લાગે છે, કેમ લાગ્યા કરે છે કે જાણે તારી એકલતા અને સંકારની પાછળ કોલાહલનો એક મોટો દરિયો ઘૂગવી રહ્યો છે। ભૂમિકા, આજે સાંજે આપણે સાથે ડિનર લઈશું।
2: શા માટે?
1: ક્યારેય તને જાતે રાંધીને એકલા એકલા ખાવાનો કંટાળો નથી આવતો?
2: એનાથી પણ આગળ વધીને પૂછો કે ભૂમિકા, ક્યારેય તને રાતના અંધકારમાં પથારીમાં એકલા એકલા સુઈ જવાનો કંટાળો નથી આવતો? એકલા એકલા જીવવાનો, એકલા એકલા બેસી રહેવાનો, એકલા એકલા જાગવાનો પૂછો, અને પછી કહો કે ભૂમિકા, હું તારી એકલતા દૂર કરવા માંગુ છું।
1: સાચી જ ભૂમિકા, હું મારી પોતાની એકલતા દૂર કરવા માંગુ છું।
2: સર, મને એકલી રહેવા દો, મારી નજીક ના આવો। મારી કે તમારી કોઈની એકલતા દૂર કરવાથી આપણે વધારે શૂન્ય અવકાશ સર્જીશું। પ્લીઝ સર।
1: આટલો વખત થયો છતાં હું તને સમજી શક્યો નથી ભૂમિકા। તું કોણ છે, શા માટે એકલી રહે છે? તારો ભૂતકાળ, તારું બાળપણ, તારો પ્રેમ, તારો વિષાદ, શા માટે તું દરરોજ એક લાંબી દાંડલી વાળું ગુલાબનું ફૂલ ખરીદે છે? શા માટે, કોના માટે?
2: મને ન પૂછો, મને કશું જ ન પૂછો, હું તમારી સેક્રેટરી છું, બસ એટલું જ રહેવા દો। એક વખત નાની તિરાડમાંથી મને જોવાનો પ્રયત્ન કરશો તો નહીં અટકી શકો સર, પછી

0: તમારે મારા ઘરમાં, મારા જીવનમાં, મારા ભૂતકાળમાં, ભવિષ્યમાં બધે જ દાખલ થવું પડશે. અને એક વખત દાખલ થયા પછી તમે પથરાવા માંડશો, વિસ્તરવા માંડશો, અને હું ઓશિકા ઉપરના ભરતકામ જેવું સુશોભન બની નિર્જીવ બની જઈશ. અને તમે એ ઓશિકા ઉપર માથું મૂકી ફરીથી સપનાઓ જોશો. નહીં સર, મારી જિંદગીમાં ડોક્યું ન કરો.
1: ભૂમિકા, ભૂમિકા હું તને મેળવવા માંગુ છું.
0: ના, તમે મને મેળવી ન શકો, સહેજ પણ નહીં. અને તમારે શું મેળવવું છે મિસ્ટર મહેતા? ભૂમિકા ગુપ્તાનું શરીર, તેનું સૌંદર્ય, તેની એકલતા, તેની અસહાયતા, અને શા માટે? તમારી પત્નીના 15 વર્ષના શરીર ઉપરાંત તમને મારા શરીરમાંથી શું મળવાનું છે?
1: તને ખબર છે ભૂમિકા, અંજુ સેતલવડના ઉપલા હોઠ ઉપર પણ આવો જ કાળો તલ હતો.
0: નહીં સર, કદાચ તમે મારી ઉપર બળ જબરી કરશો. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી તમે કદાચ મારા બેડરૂમમાં ધસી આવશો. મારી ચીસ કે મારા દુસ્તાને તમે તમારી બળવાન હથેળીથી દાબી દેશો. નહીં સર, પ્લીઝ મને માત્ર જીવવા દો. હું તમને વિનંતી કરું છું સર, ભૂમિકા ગુપ્તાને માત્ર સેક્રેટરી અને ડિક્ટેશન અને એકલતાના જગતમાં જીવવું છે. એને માત્ર જીવવું છે સર. ફીણ ફીણ થઈને હું અડકે છતાં અડકી ન શકે તેવી રીતે સર, પ્લીઝ.
2: મિસ્ટર મુનશી, તમે એક વાત સમજી લો કે હજુ હું કંઈ પણ ચોકસાઈથી કહી શકું એવી સ્થિતિમાં નથી.
3: પણ તમને શું લાગે છે ડોક્ટર?
2: કદાચ સેરિબ્રલ ટ્યુમર હોઈ શકે, અથવા સેરિબ્રલ એમ્બોલિઝમ કે સેરિબ્રલ હેમરેજ. મિસ્ટર મુનશી, જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન પૂરા ન થાય ત્યાં સુધી
3: કેટલો સમય લાગશે ડોક્ટર? કયા કયા ઇન્વેસ્ટિગેશન કરવાના છે?
2: મેં સ્કલ એક્સરે કરાવી લીધો છે, હવે કેરોટિડ એન્જિયોગ્રામ, લંબર પંક્ચર અને કેટ સ્કેનિંગ બાકી છે. બધા જ રિપોર્ટ મારા ટેબલ પર આવતા 1 વીક લાગશે, પછી જ હું તમને ચોક્કસ કહી શકું મિસ્ટર મુનશી. આવો આવો મિસ્ટર મહેતા, આ છે મિસ્ટર મુનશી, અવિનાશ મુનશી, અને આ છે અનિલ મહેતા.
4: મિસ્ટર મુનશી, ખૂબ ઝડપથી આવી ગયા તમે.
3: હા, હું સિદ્ધ હોસ્પિટલ પર જ આવ્યો. યુ નો, આઈ વોઝ વરીડ લાઈક હેલ.
2: મિસ્ટર મુનશી, ભૂમિકા ગુપ્તા સાથેનું તમારું રિલેશન?
3: ડોક્ટર, ભૂમિકા મારી પત્ની છે.
0: તમારી આંખમાં આંખ પરોવીને મેં ક્યારેય જોયું નથી. તમારા શબ્દો પડઘો બનીને મારી આસપાસ ઘૂમરાયા ન કરે એ માટે મેં મૌનનું અસ્તર મારી ચોપાસ લપેટી તમારી અને મારી વચ્ચે અવકાશ ઉભો થવા દીધો છે. મેં ક્યારેય તમારી નજીક આવીને તમને સ્પર્શ્યા નથી, અને મારા શરીર ઉપરના તમારા સ્પર્શના ચિહ્નો જીવતા બની કોઈ વાલ સોયા બાળકની જેમ મને ચોંટી ન પડે એ માટે મને ખબર છે. એક પુરુષ જ્યારે રાત્રિના અંધકારમાં એક સ્ત્રીને ફંફોસતો હોય છે ત્યારે તે કેટલી વેદના અનુભવતો હોય છે, અને એક સ્ત્રી બાલ્કનીમાં ઊભી ઊભી આવી રહેલી રાત્રિની ગમગીનીનો ભાર વેંઢાળતી આકાશ જોતી હોય છે ત્યારે કેટલી નિર્માલ્ય અને વૃદ્ધ લાગતી હોય છે. એટલે જ ભૂમિકા ગુપ્તા, તારે શરીર નથી, આકાર નથી, રેતીના સુકા ભટ કણ કણની જેમ તું માત્ર વિખેરાતી રહી છે, વિખેરાયા કરી છે.
3: મિસ્ટર મહેતા, મહિનાઓ સુધી ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ બેસીને મેં એકલા એકલા બિયર પીધા કર્યો છે, સ્ટીરિયો સાંભળ્યા કર્યો છે, અને દરવાજાની કોલબેલનો જવાબ આપવા ઊભા થઈ દરવાજો ખોલ્યો છે, દરવાજો બંધ કર્યો છે, અને આ બધું જ મેં ભૂમિકાની હાજરીમાં કર્યું છે. એટલે જ આજે ભૂમિકા નથી, ત્યારે બિયર પીતી વખતે હું ભૂમિકાને યાદ કરી લેવા માંગુ છું.
4: મિસ્ટર મુનશી, ભૂમિકા તમારી પત્ની હતી, તમે એક જ ઘરમાં સાથે રહેતા હતા, છતાં આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ, કેમ આમ?
3: અનિલભાઈ, મારા દ્વારા તમારે ભૂમિકાને સમજવી છે તે હું જાણું છું. મને એ વાતની પણ ખબર છે કે તમને મારામાં રસ નથી, મને સમજવામાં રસ નથી. બિયરના ફીણ મારા હોઠ પર પથરાયેલા હશે તો તમે મને નેપકીન આપવાના નથી. તમારે તો માત્ર

0: तो भूमिका गुप्ता ने नजीक पहुंचों से भूमिका मुंशी ने नजीक नहीं लाओ थोड़ो बियर आपो।
1: अविनाश भाई तमे मानो छो एवुं नथी, बॉम्बे मां तेनो पति होवा छतां भूमिका शा माटे मारी पासे नौकरी करवा आवी? शा माटे तेणे मने कह्युं नहीं के ते परणेली छे? हुं मात्र मिस्टरी सॉल्व करवा।
0: स्त्री न छुटके इश कबूल करती होय छे के ते परणेली छे। तमे तो स्मार्ट छो मिस्टर मेहता, दुनिया जोई छे तमे, भूमिका ने जोता भेद केम तमने ख्याल ना आव्यो के आवी सुंदर स्त्री क्यारे एकली ना होई शके, तेनी साथे कोई पुरुष के पति चोक्कस जोड़ायेलो हशे।
1: મેં એ રીતે વિચાર્યું નહોતું, સાચે જ મને આ વાતનો ખ્યાલ જ ના આવ્યો।
0: તમે ખ્યાલ આવવા ન દીધો, ભૂમિકાને જોતા વેત તેના નામ આગળનું મીસ વાંચીને તેનું સૌંદર્ય જોઈને તમે ચકાચોક થઈ ગયા, તમે બધું જ ભૂલી ગયા, અને તે પણ એટલી હદે કે તમે પરણેલા છો એ વાત પણ।
1: હું પરણેલો નથી મિસ્ટર મુનશી।
0: તમે કેમ હજુ સુધી લગ્ન ન કર્યા?
1: હું ભૂમિકા ગુપ્તા જેવી પત્નીની શોધમાં હતો માટે।
0: ભૂમિકા ગુપ્તા જેવી પત્ની? આયરની, કોઇન્સિડન્સ કે ભૂમિકા ગુપ્તાના પતિને જ તમે કહી રહ્યા છો કે તમે ભૂમિકા ગુપ્તા જેવી પત્નીની શોધમાં હતા? હે, સાંભળો સાંભળો મિસ્ટર મહેતા, હું ભૂમિકા ગુપ્તાનો પતિ બોલી રહ્યો છું, ધ્યાનથી સાંભળો। ભૂમિકા જેવું સૌંદર્ય મેં ક્યાંય જોયું નહોતું। ભૂમિકા શ્વાસ લેતી તો મારી આંખમાં એક સવાર ઉગી નીકળતી। આવા સૌંદર્યને નિકટથી, અત્યંત નિકટથી, આંગળીના ટેરવા અડકાળી શકાય એટલી નિકટતા અનુભવવા મેં તેની સાથે લગ્ન કર્યા। આજે 3 વર્ષની સવાર સાંજ રાતનો હિસાબ માંડું છું તો સમજાય છે, જવા દો, કશું જ સમજાતું નથી। ભૂમિકાના સૌંદર્ય મને અર્થ વગરનો કરી મૂક્યો। ભૂમિકાને સ્પર્શ કરતા હું ભય અનુભવતો, તેની પાસે ઉભા રહેતા, ખાતા પીતા બોલતા મને લાગતું કે જાણે હું અણઘડ ગમાર કોઈ આદિવાસી છું। મારા શરીરની રૂવાટીઓમાં જાણે જંગલો ઉગ્યા છે। ભૂમિકા મને જોતી તો લાગતું કે જાણે તે મારો પરોપકાર કરી રહી છે। પથારીમાં મારી બાજુમાં સૂતી હોય તો લાગતું કે જાણે મારા શરીરની ગંધથી તે અકળાઈ રહી છે। પાર્ટીમાં હજારો આંખો તેની ઉપર મંડાયેલી હોય ત્યારે તેની બાજુમાં જ ઉભેલો હું એક લાચાર વામણો, દયામણો, ઉવેખાયેલો, ઉજરડાયેલો હું। ભૂમિકાની હાજરીમાં કોઈને મારામાં રસ ન પડતો, કોઈ મારી સામે આંખ માંડીને જોતો સુધા નહીં। મારી હાજરીમાં ભૂમિકા સાડીના છેડાથી પોતાનું સમગ્ર શરીર ઢાંકી ગુપચૂપ, જાણે કે એ સૌંદર્ય મારે જોવા માટે નથી, આ સૌંદર્યને જોવાનો અનુભવવાનો મારો કોઈ અધિકાર નથી, એમ મિસ્ટર મહેતા, ભૂમિકા ક્યારેય તેના સૌંદર્યની બહાર નીકળીને પત્ની બની શકી નહીં, હું અવિનાશ મુનશી ક્યારેય તેના સૌંદર્યને ભેદીને તેના સુધી પહોંચી શક્યો નહીં। અમે બંને સાથે સાથે રહીને માત્ર કણસ્યા કરી, નજર છુપાવી કરી। ડાઇનિંગ ટેબલ નીચેથી ભૂમિકાનો પગ મને અડી જતો, થોડી ભૂખ પાકી જતી, ક્યારેક પથારીમાં તેનો હાથ મને અડી જતો તો મારી ઊંઘ ઉડી જતી।
1: તમે ક્યારે મિસ્ટર મુનશી ભૂમિકાને
0: એક વખત બિયરની 4 બોટલ, મ્યુઝિક, એસી ની લખ લખ આપતી ઠંડક અને કોઈ ફ્રેન્ચ મેગેઝિન ની આર્ટ પેપર સ્ત્રીઓને જોયા પછી એકાએક હું ઉભો થયો, ભૂમિકાની નજીક જઈને બેઠો અને ભૂમિકાને પકડી ચકડી કચકચાવી ડ્રોઈંગ રૂમ ના સોફા ઉપર જતા દુમ આક્રમક આદિમ પુરુષ જેમ મેં પ્રેમ કર્યો। નાકમાંથી બિયરની બાષ્પ નીકળતી હતી અને શરીરમાંથી જંગલી પશુની ત્રાળ। ભૂમિકાએ કોઈ પ્રતિકાર ન કર્યો, એક અરબ સુદ્ધા તે બોલી નહીં, આંખ એક મટકું પણ તેણે માર્યું નહીં, માત્ર નિષ્પલક નેત્રે તેણે સ્વિલિંગ જોયા કરી, મને જોયા કરી। મિસ્ટર મહેતા, આ મારો વિજય હતો કે પરાજય તેની મને ખબર નથી, પરંતુ ત્યાર પછી બિયરની ચાર બોટલ, મ્યુઝિક અને એસી

0: લખ લખો આપતી ઠંડકનો સહારો લઈ જ્યારે જ્યારે હું ભૂમિકા પાસે ગયો છું ત્યારે ત્યારે ભૂમિકાએ આંખો બંધ કરી દીધી છે અને શરીર ઉપર જાણે ઝાકળ ઉઠી લીધું હોય તેમ જે દિવસે ભૂમિકા ચાલી ગઈ માત્ર ત્રણ શબ્દોનું વાક્ય લખીને હું જાઉં છું ત્યારે મને આઘાત ન લાગ્યો, આશ્ચર્ય ન થયું. મને માત્ર એક જ પ્રશ્ન પેદા થયો કે ભૂમિકા ક્યાં હતી, ક્યારે હતી કે તેને લખવું પડ્યું કે હું જાઉં છું.
1: તમે તેની તપાસ ન કરી?
0: ના, કદાચ તપાસ કરી હોત અને મને ખબર પડી હોત કે ભૂમિકા અહીં છે તો પણ શું. ફરીથી બિયરની ચાર બોટલ ગટગટાવી તેને ઢસડી જવાની મારામાં હિંમત નહોતી. તમને ખબર છે, ભૂમિકાની સાથે રહ્યા પછી મને હું હંમેશા નપાવટ લાગ્યો છું, અર્થ વગરનો, જર્જરી. મિસ્ટર મહેતા, મેં કેટલી બોટલ પીધી?
1: ચાર.

0: હેલો મિસ્ટર મહેતા, હું ડોક્ટર શાહ બોલી રહ્યો છું.
1: બોલો બોલો ડોક્ટર, એની ન્યૂઝ?
0: નો, કોઈ મિસ્ટર પૂરણ ઠાકોર અહીં આવ્યા છે, મારી સામે જ બેઠા છે. હા,
1: પૂનાથી આવ્યા છે?
0: ફોન આપું તેમને.
1: હા બો. હેલો મિસ્ટર મહેતા, તમારો મેસેજ મળ્યો એટલે હું તુરત જ ચાલી નીકળ્યો, કારમાં જ આવ્યો. બિચારી ભૂમિકા, કોઈ કોમ્પ્લિકેશન્સ ન નીકળે તો સારું. મિસ્ટર ઠાકોર, આઈ વિશ કે આપણે મળીએ. તમે રોકાવાના છો?
0: એકાએક નીકળવું પડ્યું એટલે મેં કોઈને ઇન્ફોર્મ કર્યું નથી. ને આવતીકાલે મારે એક કેસ છે, ફરીથી હું કાલે સાંજે પાછો આવીશ.
1: એક કામ કરો, તમે મારે ત્યાં પહોંચો, આપણે સાથે જમીએ, વાતો કરીએ અને પછી તમે નીકળી જાઓ.
0: આમ તો ડોક્ટર શાહે મને બધી જ વાત કરી છે.
1: આઈ ઇન્સિસ્ટ મિસ્ટર ઠાકોર, તમે આવો, મારે તમારી સાથે વાત કરવી છે.
0: ઓકે, તમારું સરનામું મારી પાસે છે, હું આવું છું. પણ એક વાત મિસ્ટર મહેતા, મારું નામ સરનામું તમારી પાસે ક્યાંથી આવ્યું? ભૂમિકાએ તમને આપેલું?
1: ના, ભૂમિકાની ડાયરીમાંથી મેં શોધી કાઢ્યો. આજે પહેલી વાર હું તારા ઘરમાં દાખલ થયો.
2: તમારી ઈચ્છાથી?
1: ખબર છે, તે મને ઇન્વાઇટ નથી કર્યો, મેં ટ્રેસપાસિંગ કર્યું છે.
2: શું જોવા માંગતા હતા તમારા ઘરમાં? શું જોવા મળ્યું?
1: મેં એક શોધ કરી, તારા ઘરમાં બધું એક એક જ છે. એક કપ રકાબી, એક ખુરશી, એક પથારી, એક જમવા માટેની ડિશ, એક ગ્લાસ, એક ઉશીકું, એક કબાટ, એક દાંતિયું, એક અરીસો અને એક લાંબી દાંડલી વાળું ગુલાબનું ફૂલ.
2: હું પણ એક જ છું ને સર.
1: એક અદ્વિતીય. પણ કેમ તે બીજા કોઈનું પ્રોવિઝન નથી રાખ્યું ઘરમાં? શા માટે?
2: આ ઘરમાં બીજું કોઈ દાખલ થાય એ મને ગમતું નથી સર. મારે કોઈને દાખલ નથી કરવા.
1: ક્યારેક થાકી જઈશ, કંટાળી જઈશ, ક્યારેક તારી જ એકલતાથી એટલી ઉભાઈ જઈશ કે તને ભેદ સાથે માથું અફડાવવાની ઈચ્છા થશે.
2: ત્યારે માથું અફડાવી દઈશ સર. એકલી એકલી લોહી નીકળતું માથું લઈ મરી જઈશ.
1: પણ શા માટે એકલતાનો આટલો બધો મોહ? શા માટે?
2: હું મારા સિવાય બીજા કોઈને સહી શકું તેમ નથી. કોઈ બીજાની હાજરી જાણે કે મને ભરડો લેતી હોય, મને આર પાર વીંધી નાખતી હોય, મારામાં ખાંખા ખોળા કરતી હોય, મને પારદર્શક બનાવી દેતી હોય, એવું મને લાગે છે સર. એટલે જ એક અરીસામાંથી ડોકાતી ભૂમિકા મારા માટે પૂરતી છે. મારે બીજો અરીસો નથી જોઈતો સર.
1: હું ચોક્કસ માનું છું, અનેક ભૂમિકાઓની હત્યા પછી મારી સામે બેઠેલી ભૂમિકાનું આ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. એક પ્રશ્ન પૂછો, કેટલી ભૂમિકાઓના ગળા દાબી, તેના શ્વાસ રૂંધી, તેને છટપટાવી, તેની હત્યા કરી, આજે તું આ રીતે જીવી રહી છે?
2: મારા હાથમાં તમને હત્યા દેખાય છે?
1: ના, તારી આંખોમાં, તારા એકાકીપણામાં.
2: દરેક હત્યા પછી ભૂમિકા નવ જન્મ પામી છે સર.
1: હવે કોઈ નવો જન્મ બાકી છે ભૂમિકા?
2: કોણ જાણે,
1: મને લાગે છે કે હજુ એક જન્મ બાકી છે.
2: કદાચ તમે સાચા પડો, કદાચ આ ભૂમિકાની પણ હત્યા થાય.
1: તને ખબર છે કોણ આ ભૂમિકાની હત્યા કરવાનું છે?
2: મને ખબર છે, તમે.
0: અવિનાશ, કેવું લાગ્યું તમને?
1: મારા મનમાં હજુ કોઈ ઇમ્પ્રેશન ફોર્મ થઈ નથી.
0: સારો માણસ.

0: સજ્જન, સ્ટ્રેટ ડીલિંગ કરનારો.
1: અવિનાશભાઈને તમે મળ્યા છો?
0: ત્રણેક વખત.
1: એમણે ક્યારેય તમને ભૂમિકા વિશે પૂછેલું?
0: એ જેનું સારાપણું હતું ને, ક્યારેય મારા અને ભૂમિકાના સંબંધો વિશે.
1: અવિનાશભાઈને સંતોષ હતો ભૂમિકાથી?
0: હશે જ ને, આવી સુંદર પત્ની મળી હોય પછી.
1: તો પછી ભૂમિકા શા માટે અવિનાશભાઈને છોડીને?
0: એ જ વાત મને સમજાતી નથી. તમને શું લાગે છે, અવિનાશ કે ભૂમિકાએ તમને કંઈ કહ્યું છે?
1: મેં પૂછ્યું નથી.
0: કદાચ અવિનાશ આવા રૂપના કટકાને સાચવી ન શક્યો હોય ને ભૂમિકા બીજા કોઈ સાથે, ને અવિનાશને ખબર પડી હોય. બાય ધ વે મિસ્ટર મહેતા, અવિનાશે મારા વિશે કંઈ કહ્યું છે તમને?
1: ના.
0: ભૂમિકાએ?
1: ના.
0: તો એવું હશે કે ભૂમિકા એના સૌંદર્યનું વ્યાજ ખાવા ગઈ હશે ને.
1: તો પછી મારી પાસે નોકરી કરવા શા માટે આવી? એની મનગમતી વ્યક્તિ પાસે કેમ ચાલી ન ગઈ?
0: કદાચ એને સંઘરવાની ના પાડી હશે.
1: તો તમારી પાસે કેમ સીધી ચાલી ના આવી?
0: મારી પાસે ના આવે એ જાણતી હતી કે હું પરણેલો છું, બાળકો છે, મારા ફાધર ઇન લો એમપી છે, સોસાયટીમાં હું એને રાખી ન શકું.
1: શા માટે તમે ભૂમિકા સાથે લગ્ન ન કર્યા પૂરણભાઈ?
0: કોલેજમાં 3 વર્ષ તમારી સાથે ભણતી છોકરી, હોટેલ, ગાર્ડન, પિકનિક, ઘર, લાઇબ્રેરી અને કોલેજના કેમ્પસમાં તમને વળગી વળગીને સાથે ફરતી છોકરી, સામે ચાલીને જયારે લગ્નની વાત કરવા આવે ત્યારે સ્ત્રી બની જવી જોઈએ. એ સ્ત્રી હોવી જોઈએ અનિલભાઈ. એક છોકરી લગ્નની વાત કરે, નખરા લટકા મટકા સાથે હસવું આવે એવી બાબત છે. ભૂમિકાની વાતમાં પણ એમ જ બન્યું. ભૂમિકાનું છોકરીમાંથી સ્ત્રીમાં ક્યારેય રૂપાંતર ના થયું. મને એ પ્રેમ કરતી, હું એને પ્રેમ કરતો, સાચી વાત. તુફાન, ધીંગામસ્તી, મજાક, મશ્કરી, ઠઠ્ઠા, ધોલ ધપાટ. પણ જે દિવસે મારા સાથળ પર ફાઉન્ટેન પેનની શાહી છાંટીને એણે મને કહ્યું કે ચાલ લગ્ન કરી લઈએ, ત્યારે મેં પાકામાં પાકો નિર્ણય કરી લીધો કે ભૂમિકા સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું. આમે મારે મારી કારકિર્દી બનાવી હતી, વિકાસ કરવો હતો, ગંભીરતાથી જિંદગી જીવવી હતી. ભૂમિકા આ બધામાં ક્યાંય ફિટ થાય એવી નહોતી.
1: આટલી આકર્ષક, ખૂબસૂરત, રૂપાળી સ્ત્રીએ સામે ચાલીને?
0: છોકરીએ, સ્ત્રીએ નહીં. તમે એક વાત સમજી લો અનિલભાઈ, ભૂમિકામાં અગાધ સૌંદર્ય હતું એ વાત સાચી. મને પ્રેમ કરતી, અધાધૂમ પ્રેમ કરતી, મારી પાસે ગાંડી હતી, બધી વાત સાચી. પણ એ સ્ત્રી નહોતી. એનામાં તુફાન હતું, બાળપણ હતું, કોઈ એવો પ્રિમિટિવ ફોર્સ હતો કે જેની સામે તમે ટકી ન શકો. હું સિગરેટ પીતો તો એ ઝૂંટવીને પીવા માંડતી. ક્યારેક બેઠી બેઠી અમસ્તી જ મેચ બોક્સની બધી જ સળીઓ સળગાવી નાખતી. ક્યારેક મારી કોફીમાં પોતાનું કોલ્ડ ડ્રિંક રેડી દીધી. કોલેજ કેમ્પસમાં રસ્તે ચાલતા અટકી એકાએક ઉભી રહીને મને કહેતી, ચાલ તને એક બચ્ચી કરું. મારી હાર્ડ બાઉન્ડ ઇકોનોમિક્સની બુકનું પૂઠું તોડી એક બાજુ ફેંકી દી મને કહેતી કે મને ઝાડા પૂઠાવાળા પુસ્તકો નથી ગમતા અને માણસો પણ. તો રાત્રે 2 વાગે ફોન કરીને મને જગાડતી, સાલા વાંચ વાંચ, દુકાનની જેમ સુઈ શું રહ્યો છે હે? તેને રસોઈ નહોતી આવડતી. ભરત ગૂંથણ, કપડાની સિલાઈ, ઘરકામ, સાફસૂફી, બધી જ વાતોનો તેને કંટાળો હતો. તેનામાં માત્ર સૌંદર્ય હતું, આ સિવાય બીજું કશું જ નહીં. અનિલભાઈ,
1: તમે એને લગ્નને ના પાડી તો એને શું કહ્યું?
0: અમે ગાર્ડનમાં બેઠા હતા, એ કોઈ પોર્નોગ્રાફિક બુક જોતી હતી. એકાએક મને કહે કે તને નથી લાગતું પુરણિયા કે સેક્સ ને રિપ્રોડક્શન સાથે સાથે ન હોવા જોઈએ? હું મૂંગો રહ્યો, મને તેની કોઈ જ વાત સમજાતી નહોતી. પછી નજીક આવી, મારી ફાઉન્ટેન પેન લઈ તેની ઇંક મારા પાટલૂન પર છાંટી પેટમાં એક ચીંટીઓ ભરીને બોલી કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, ચાલ આવતીકાલે આપણે હનીમૂન માટે ઉપડી જઈએ. હું સમસમી ગયો. મેં મોઢું ફેરવી લીધું. આવેશમાં આવીને એણે મારો કોલર ખેંચ્યો, ખમીસ ફાટી ગયું ત્યાં સુધી, ને બોલી, હસબન્ડ તરીકે તું ઢાલકાચબા જેવો છે, ઢીલો, સુસ્ત, ઉત્તેજના વગરનો, છતાં એ ઢાલકાચબા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, ચાલ. ને મેં મારો પિત્તો ગુમાવ્યો. સનસનાવીને એના ગાલ પર એક તમાચો ચોડી દીધો ને ચીસ પાડીને કહ્યું કે તું જાનવર છે, કોઈ જાનવર પાસે જા, એ તને ગુફામાં રાખશે. બધું બનતા બની ગયું. પણ ભૂમિકાનો એ ચહેરો, તેની આંખો, ગાલ પરની તમાચાની ઝાપટ, બધું યાદ છે મને. હું ક્યારેય નહીં ભૂલું. પછી એ બેસી રહી, એક શબ્દ બોલ્યા સિવાય. બગીચાની કીડીઓ ને ઝીણી ઝીણી જીવાત તેના શરીર, હાથ પગ ઉપર ફરવા માંડી તોય હલ્યા ચાલ્યા વગર એ માત્ર બેસી જ રહી. બસ ત્યાર પછી એ ખોવાઈ ગઈ.
1: પુના છોડીને ચાલી ગઈ?
0: ખબર નથી, મેં તપાસ પણ નહોતી કરી. પણ ચારેક

વર્ષ પછી એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં અકસ્માત અમે મળી ગયા. ત્યારે તેણે મને કહ્યું કે તેણે એક ગુફા શોધી કાઢી છે, એક જબરજસ્ત જાનવર શોધી કાઢ્યું છે.

0: જિંદગીના પડછાયા ખૂબ લાંબા હોય છે. એક પડછાયો ફૂટે, લંબાવા માંડે, ત્યાં તો બીજો, ત્રીજો, ચોથો. અને ઘડીભર તમે ભૂલી જાઓ કે ક્યાંથી પડછાયો શરૂ થાય છે, ક્યાંથી જિંદગી. આ પડછાયાના 20 ચક્રમાં તમને ખબર પણ નથી પડતી એમ તમારી આંખોમાં વહેતી નદી સુકાવા માંડે છે. તમારી છાતીમાં ઘૂંઘવતો સમુદ્ર ખારો પાટ બની ફેલાવા માંડે છે. તમારી આંગળીમાં ઉગી નીકળેલા વૃક્ષ ઉપર પાનખર આવીને ગુપચુપ બેસી જાય છે. અને હોઠ ઉપરની સરોવરની વિનાશ બાષ્પ બની તમને સુકા ભઠ બનાવી ઉડી નીકળે છે તમારાથી દૂર. કમનસીબી એ વાતની છે કે તમે તમારા જ પડછાયામાં બળબળતી લૂથી બચવા ઘડીભર માટે પણ વિશ્રામ લઈ શકતા નથી. તમે લંબાતા જાઓ છો, જિંદગી લંબાતી જાય છે, પડછાયાઓ લંબાતા જાય છે. અને જ્યારે સૂર્ય નથી હોતો ત્યારે તમારા પડછાયાની સાથે સાથે તમે પણ ઓગળી ગયા હો છો, તમારી જિંદગી પણ.
1: પૂરણભાઈ, ક્યારે તમને ભૂમિકાને ગુમાવી દીધાનું દુઃખ થયું નથી?
2: ના, ભૂમિકાનું સૌંદર્ય ગુમાવી દીધાનું દુઃખ થયું છે, પણ ભૂમિકાને ગુમાવી દીધાનું નહીં.
1: ભૂમિકા શા માટે તમને આટલો બધો પ્રેમ કરતી હતી?
2: એ મને મજાકમાં અવારનવાર કહેતી હતી કે તારું ને મારું બ્લડ ગ્રુપ એક જ છે ને, એટલે ક્યારેક મને બ્લડની જરૂરત પડે તો તું હાથ વગો હોય એટલા માટે તને પ્રેમ કરું છું.

0: हेलो हेलो हेलो, अनिल मेहता स्पीकिंग।
1: अनिल भाई, हूँ अविनाश।
0: बोलो बोलो, शुभ समाचार से।
1: नथिंग, सेकंड ओपिनियन तरीके हूँ एक न्यूरो सर्जन ने लई आवेलो। तेनो પણ અભિપ્રાય છે કે રિપોર્ટ્સ આવી જાય પછી જ।
0: તમે હોસ્પિટલ માંથી બોલો છો?
1: હા,
0: મિસ્ટર ઠાકોર, પૂરણ ઠાકોર ગઈકાલે આવેલા।
1: ડોક્ટર શાહે કહ્યું, શું વાત થઈ?
0: ખાસ કશી નહીં, ચિંતા કરતા હતા।
1: પાછા આવવાના છે?
0: આજે કદાચ,
1: તમને ખબર છે ભૂમિકા ને પૂરણ સાથે ભણતા હતા?
0: મિસ્ટર ઠાકોરે કહ્યું।
1: તમને ભૂમિકાએ નહોતું કહ્યું?
0: ના,
1: તો મિસ્ટર ઠાકોરને ભૂમિકા અનકોન્શિયસ છે તેના સમાચાર કોણે જણાવ્યા?
0: મેં તમને જણાવેલું।
1: તમે કઈ રીતે?
0: ભૂમિકાની ડાયરીમાંથી તેમનું સરનામું મળી આવ્યું, એટલે મેં તમને મેસેજ મોકલેલો।
1: મારું સરનામું પણ ડાયરીમાંથી જ મળી આવેલું ને?
0: હા,
1: બીજા કોઈ સરનામા, નામ?
0: અવિનાશભાઈ, આપણે બધા જ કોકની ડાયરીના નામ સરનામા માત્ર છીએ, એ વાત તમને ફની નથી લાગતી?
1: લાગે છે એનાથી પણ આગળ કોઈ પતિ અને પત્નીની ડાયરીનું નામ માત્ર હોય, સરનામું માત્ર હોય, એ વાત વધારે પેથેટિક લાગે છે
0: તમે હોસ્પિટલમાં જ રહેવાના છો?
1: મોસ્ટ ઓફ ધ ટાઈમ। બપોરે 4-5 કલાક ઓફિસે જાઉં છું।
0: કઈ કામ હતું ફોન કર્યો?
1: રસ્તો જ ભૂમિકા અનકોન્શિયસ હોવાથી તેની સાથે કોઈ પણ વાતચીત, એટલે એકલા બેઠા બેઠા ભૂમિકાને જોઈ જોઈને એક પ્રકારની ગમગીની લાગવા માંડેલી। થયું કે કોઈકની સાથે વાત કરું।
0: અહીં આવી જાઓ, વાત કરીશું।
1: ના, હોસ્પિટલના એસી રૂમમાં ભૂમિકા પાસે બેઠો છું તો લાગે છે કે જાણે ઘરમાં બેઠો છું।
0: બિયર તો નથી પીતા ને?
1: ના ના ના, મ્યુઝિક પણ નથી સાંભળતો।
0: આપણી વચ્ચેનો દરવાજો ભૂમિકા કઈ રીતે ખુલે તેની મને ખબર નથી, અને કેટલા મોટા અવાજે, કેટલી મોટી ચીસ પાડીને ખુલ જા સિમ સિમ બોલવાથી દરવાજો ખુલી જશે એની મને ખબર નથી। પણ એક વાતની ખબર છે, દરવાજાની લગોલગ તું બેઠી છે અને રાહ જોઈ રહી છે, દરવાજો હડસેલી કોઈ દાખલ થાય તે નહીં। ભૂમિકા, કયો શબ્દ, કયો મન

0: કયો ધ્વનિ, કઈ આશાએ રાહત સલામતી, કયો ઉચ્ચાર મને તારી પાસે લઈ જશે? બોલ ભૂમિકા, કયો શબ્દ, કયો મંત્ર, કે પછી તું પોતે જ દરવાજો છે? ભૂમિકા તો ક્યારની મૃત્યુ પામી છે?
1: સાહેબ, કોઈ મળવા આવ્યું છે.
0: કોણ છે?
1: બેંગ્લોર થી આવ્યા છે, પ્રબોધ કુમાર પટવર્ધન.
0: મોકલ એમને. ના ના, ઉભરે ઉભરે, હું જાઉં છું. યસ,
2: તમે જનિલ મહેતા? હું પ્રબોધ કુમાર પટવર્ધન. તમે તાર કરેલો?
0: જી, આવો આપણે અંદરના રૂમમાં બેસીએ.
2: ભૂમિકા ક્યાં છે?
0: હોસ્પિટલમાં. આવો, આ બાજુ આવો, બેસો.
2: જી,
0: બેંગ્લોર થી આવ્યા?
2: હા.
0: લગેજ?
2: હોટેલમાં. હું હંમેશા હોટેલમાં જ ઉતરું છું. તમે તારમાં હોસ્પિટલનું જણાવ્યું હોત તો હું સીધો ત્યાં.
0: હું તમને મળવા માંગતો હતો.
2: હું ભૂમિકાને મળવા આવ્યો છું.
0: ભૂમિકાએ તમારા વિશે ઘણી બધી વાતો કરી છે.
2: ભૂમિકાને કેમ છે?
0: અનકોન્શિયસ છે.
2: શું થયું છે એને?
0: ડોક્ટરનું માનવું છે કે કદાચ કોઈ બ્લડ બબલ મગજમાં ચોંટી ગયો હોય. ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.
2: કેટલા દિવસ થયા?
0: પાંચ.
2: પાંચ દિવસ થયા અનકોન્શિયસ છે?
0: હા.
2: ભૂમિકા સાથે તમારું શું રિલેશન?
0: કઈ જ નહીં, મારી ત્યાં સર્વિસ કરે છે, સેક્રેટરી.
2: મારું સરનામું તમારી પાસે?
0: ભૂમિકાની ડાયરીમાંથી મેં મેળવ્યું.
2: ડાયરીમાંથી?
0: ભૂમિકાના કબાટમાં દરેક વર્ષની ડાયરીનો એક થપ્પો પડ્યો છે. ભૂમિકાની ડાયરી લખવાની આદત હતી. તેમાં તમારું નામ, સરનામું અને કેટલાય પાના ભરીને લખાણ.
2: તમે ડાયરી વાંચી છે?
0: ઉપર ઉપરથી જોઈ ગયો છો.
2: ભૂમિકાએ મારા વિશે ક્યારે વિગતથી તમારી સાથે?
0: ઘણીવાર.
2: એટલે કે તમે બધું જાણો છો?
0: ભૂમિકાનું વર્ઝન, તમારું વર્ઝન નહીં.
2: સાંભળ્યું હતું કે ભૂમિકાએ લગ્ન કરેલા.
0: ભૂમિકાએ તમને જણાવ્યું નથી?
2: બેંગ્લોર છોડી દીધા પછી ભૂમિકા સાથે મારો કોઈ કોન્ટેક્ટ?
0: એક કાગળ લખેલો તમને.
2: મને મળ્યો નથી. પણ
0: તમને ક્યારેય મળવાની ઈચ્છા ન થઈ?
2: એનો હસબન્ડ અહીં બોમ્બેમાં જ છે ને? શું નામ છે એનું?
0: અવિનાશ, અવિનાશ મુનશી.
2: ભૂમિકાને સર્વિસ કરવાની શી જરૂર પડી?
0: હસબન્ડથી છૂટી થઈ ગયેલી.
2: ડાયવોર્સ?
0: ડાયવોર્સ નહીં, પણ તેનાથી જુદી જ રહેતી.
2: એકલી જ રહેતી હતી?
0: હા.
2: ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ, મારે જરા ચા પીવી છે.
0: ઓહ, શ્યોર શ્યોર,
2: થેન્ક યુ.
0: દેવુ, દેવુ, જો સાહેબ માટે કપ ચાલો. અને ખાંડ ન નાખતો.
2: હું ખાંડ નથી લેતો એ વાતની તમને ક્યાંથી ખબર?
0: ભૂમિકા.
2: બધી ઝીણી ઝીણી વાતો ભૂમિકાએ તમને જણાવી છે?
0: કેટલીક. મિસ્ટર પટવર્ધન, હું એક બિઝનેસમેન છું, સક્સેસફુલ બિઝનેસમેન. ટેલિવિઝન સેટ મેન્યુફેક્ચર કરું છું, એટલે માણસોને પણ ટેલિવિઝન સ્ક્રીનની જેમ જોઈ શકો છો.
2: યુ હેવ અ સ્વોલન ઈગો. તમે પરણેલા છો?
0: ના. પણ મે મિસ્ટર પટવર્ધન, પણ તમારી એજ કેટલી?
2: ભૂમિકાએ નથી કહ્યું.
0: તમે દરરોજ એક્સરસાઇઝ કરો છો એ કહેલું, પણ તમારી ઉંમર વિશે?
2: 58.
0: તમને વાંધો ન હોય તો તમારું વર્ઝન?
2: શા માટે જિજ્ઞાસા?
0: ભૂમિકા ખૂબ જ સિફતથી અસત્ય બોલી શકતી. હું સત્ય જાણવા માંગુ છું તમારી પાસેથી.
2: અસત્ય ઉપરાંત પણ ભૂમિકા ઘણું કરી શકતી.
0: મને ખબર છે
3: સાહેબ. ચા.
0: હા, દેવું ટ્રે અહીંયા મુકાવજો.
2: થેન્ક યુ. '74માં મારી વાઇફના ડેથ પછી ઘરમાં હું, રોબિન મારો સન અને મારી ડોટર ઈશા, અમે ત્રણ. 11 રૂમનો બંગલો, 2 મોટર અને મારી વાઇફનો બોનસાઈ ગાર્ડન, જ્યોતિનો. 2 વર્ષ સુધી મેં રોબિને અને ઈશાએ ટ્રાવેલિંગ કર્યા કર્યું. ઈશા રોબિન એની મધરે નહોતા બોલી શકતા અને હું મારી વાઇફને એટલે. અંતે થાકીને ફરી પાછા ઘરે, પણ ઈશાથી મધર વગરનું ઘર સહન ન થયું એટલે પુના ભણવા ચાલી ગઈ અને રોબિન યુકે. હું એકલો બિઝનેસ અને ઘર સંભાળતો. 11 રૂમના મકાનમાં પાઇપ પીતો બેસી રહ્યો. પૂનામાં ઈશાની ઓળખાણ ભૂમિકા સાથે થઈ. બંનેની જિંદગીમાં અધૂરફ હતી એટલે સંબંધો વધારે ગાઢ બન્યા. પણ 78માં મને હાર્ટ એટેક આવ્યો એટલે મેં ઈશાને બોલાવી લીધી. ઈશાએ બાળકની જેમ મારી સંભાળ લીધી. ઘણી વખત અમે બાપ દીકરી સાથે બેસીને ભૂમિકાની વાતો કરતા. ક્યારેક ભૂમિકાનો કાગળ આવતો તો ક્યારેક ગ્રીટિંગ કાર્ડ.

0: ઈશાએ ભૂમિકાને બેંગ્લોર આવવા ઘણી વાર લખ્યું પણ ભૂમિકા ન આવી. એ કોઈ પૂરણ નામના છોકરાના પ્રેમમાં હતી. એટીમાં ઈશાને અકસ્માત થયો. મિલિટરી ટ્રક સાથે બેફામ ઝડપે તેને ગાડી અથડાવી અને હોસ્પિટલમાં પહોંચાડે પહેલા જ રોબિન આવ્યો મને યુકે લઈ જવા. પણ હું જ્યોતિ અને ઈશાને છોડી ક્યાંય જવા તૈયાર ન હતો. મારે જ્યોતિ અને ઈશાનો બોન્સાઈ ગાર્ડન સાચવવો હતો. જે દિવસે રોબિન પાછો યુકે ગયો એને બીજે દિવસે ભૂમિકા આવી. તેને ઈશાના ડેટની ખબર નહોતી, પણ પૂરણ સાથે અણબનાવ થવાથી તેને ક્યાંક એસ્કેપ કરવો હતો એટલે બેંગ્લોર આવી. મારે પણ કોઈની જરૂરત હતી. હ્યુમન કંપની, હ્યુમન વોર્મથ. અમે મિત્રો બની ગયા.
1: એક પૂરું શહેર એક સાંજમાં ખોવાઈ જાય અને સાંજની સુમસામ સડકો, લંબાતી લંબાતી કોક અજાણ્યા ઘરના અજાણ્યા દરવાજા પાસે આવીને ઊભી રહે અને દરવાજો ખુલે ત્યારે શિકારી કૂતરાની જેમ દરવાજાની અંદર અકબંધ રાખેલી એકલતા તમારા પર તૂટી પડે, તમારા વસ્ત્રો જથર પથર થઈ જાય, તમારી ત્વચા ફાટી તૂટી લોહી નીતરતી બની જાય, તમે ચીસ પાડવા મોઢું ખોલો, ચિત્કાર પાડવા શ્વાસ ઊંટો, ત્યાં તો એક સાંજમાં ખોવાઈ ગયેલું શહેર તમારા શરીરના રૂએ રૂએ ઝળા ઝળા થતું પથરાય, તમને દબાવી દે, કચડી નાખે, તમને ચૂર ચૂર કરી નાખે, અને ધીમે ધીમે તમે પોતે જ એક શહેર બની એક સાંજની ગમગીનીમાં ખોવાઈ જાઓ.
0: તું કાર શીખી લે.
2: કેમ?
0: જરૂરી છે ક્યારેક ક્યાંક જવું પડે તો. તને ડ્રાઇવિંગ આવડતું હોય.
2: મારે ક્યાંય જવું નથી.
0: બહુ ટચી ન થઈએ. તારે કાર શીખવાની છે. હું તને શીખવીશ. કાર શીખી જા એટલે તને મારા ડ્રાઈવર તરીકેની અપોઇન્ટમેન્ટ.
2: ઓકે. ડ્રાઇવિંગ શીખી લીધા પછી મારે બીજું શું શું શીખવાનું છે?
0: સ્વિમિંગ, ટાઈપરાઇટિંગ, ઓફિસ મેનેજમેન્ટ, ડાન્સિંગ.
2: પછી?
0: ભૂમિકા, તારી મધર પણ આટલી સુંદર હતી.
1: હા, એટલે જ મારા ફાધરે સ્યુસાઇડ કરેલો.
2: મને ખબર નથી ટ્રક અકસ્માત પછી ઈશાનું કચડાયેલું શરીર જોઈને કે કેન્સરની ગાંઠથી કદરૂપા બનેલા જ્યોતિબેનનું શરીર જોઈને કે બેડરૂમના કી હોલમાંથી મારું શરીર જોઈને તમે શું વિચારતા હશો. પણ એક વાત નક્કી છે, તમે દિવસ જેટલો સહી શકો છો એટલી રાત સહી શકતા નથી.
0: ઘણી વખત રાત્રે મને જ્યોતિ અને ઈશા દેખાય છે.
2: ખોટી વાત, તમે બનાવટ કરો છો. મરી ગયેલા અને જીવતા માણસ સાથે તમે છેતરપિંડી કરો છો. મેં ક્યારેય તમારા બેડરૂમના કી હોલમાંથી તમને જોયા નથી, પણ તમારી આરપાર તમને જોયા પછી મને લાગ્યું છે એક દિવસ જ્યોતિ ઈશાની બગલ ઘોડી ફંગોળી ટટ્ટાર ચાલતા તમે મારી પાસે આવી પહોંચશો.
0: તું ખોવાઈ જઈશ ભૂમિકા, લોકો તને ફાડી ખાશે. પ્લીઝ ભૂમિકા, ક્યાંય નથી જવું. બેગ એક બાજુ મૂકી દે.
2: પૂરણના તમાચાથી ભાગી હું અહીં આવેલી. મને હતું કે અહીં મને શાંતિ અને સમાધાન મળશે, ઈશાની બાલિશ વાતોથી મારો ઘર ઉજાઈ જશે. પણ અહીં તમારી ભૂખાળવી આંખો, પેંતરાબાજી, છળકપટ અને સર્પને કરંડિયામાં પૂરી દેવા માંગતા મદારી જેવી છીલ ઝડપથી હું થાકી ગઈ છું. પ્લીઝ મને જવા દો.
0: કોઈક દિવસ તને સમજાશે ભૂમિકા, એકલતાને તોડવા માણસે શું શું કરવું પડે છે. માણસ કેટલો અધમ, લાચાર, તુચ્છ બની જાય છે. પૂરણના તમાચાએ પેદા કરેલી એકલતાથી બચવા તું અહીં અજાણ્યા શહેરમાં, અજાણ્યા ઘરમાં, અજાણ્યા લોકો પાસે આવી. તો જ્યોતિ, ઈશા, રોબીને પેદા કરેલી એકલતાથી બચવા મેં તારો ખભો પકડ્યો, તારી સામે આંખ માંડી. મેં કશું ખોટું નથી કર્યું ભૂમિકા.
2: નથી કર્યું. હવે કરશો. મારી બેગ આપી દો, મારે જવું છે.
0: નથી જવું. હું તને નહીં જવા દઉં.
2: પકડી રાખશો, બળજબરી કરશો, પૂરી દેશો.
0: જરૂર પડી
2: તો
0: તારા ચહેરાને કાચના શો કેસમાં ગોઠવી

0: પાઇપ પીતો હું તારી સામે બેસી રહીશ.
1: પછી તમે શું કર્યું?
0: કશું નહીં. ભૂમિકા ધીમે ધીમે ફેલાવા માંડી. તેણે બિઝનેસ સંભાળી લીધો, ડ્રાઇવિંગ શીખી લીધું, ઘરનો વહીવટ હાથમાં લઈ લીધો. બીજા શબ્દોમાં કહું તો જાણે મારું અસ્તિત્વ જ ન હોય એમ એ વર્તવા માંડી.
1: તમે આ બધું ચલાવી લીધું?
0: હા. જ્યોતિ ઈશાના મૃત્યુ પછી આમ પણ મને કોઈ વાતમાં રસકસ રહ્યો નહોતો, એટલે જ હું મારી જાતને આટોપી લેવાનો જ હતો. ભૂમિકાને કારણે વધારે ઝડપી બન્યું.
1: ક્યારે પૂરનને યાદ કરી?
0: ક્યારેય નહીં. તેને નવી જિંદગી ફાવી ગઈ હતી. બંગલો, મોટર, પૈસાની રેલમ છેલ, મન ફાવે તે કરવાની છૂટ. પૂરનને યાદ કરવાની તેને ફુરસદ નહોતી. એક વખત વાત વાતમાં તેણે કહેલું કે પૂરન સાથે બગાડેલા જિંદગીના વર્ષોનો હિસાબ વ્યાસ સાથે વસૂલ કરવાની છે.

0: મોટર પૈસાની રેલમ છેલ મન ફાવે તે કરવાની છૂટ.
1: પૂરનને યાદ કરવાની તેને ફુરસદ નહોતી. એક વખત વાત વાતમાં તેણે કહેલું કે પૂરન સાથે બગાડેલા જિંદગીના વર્ષોનો હિસાબ વ્યાસ સાથે વસૂલ કરવાની છે.
2: તમે આખો દિવસ શું કરતા?
1: કશું જ નહીં, બેસી રહેતો, પાઇપ પીધા કરતો.
2: કોઈ નવા ફ્રેન્ડ, કોઈ નવી ફ્રેન્ડશીપ?
1: ખબર નથી, ઘણું ખરું એ બહાર રહેતી.
2: તમે ક્યારેય પૂછપરછ નહોતા કરતા?
1: ના, એના વ્યક્તિત્વમાં જ કોઈ એવું તેજાબીપણું હતું કે તમે હિંમત જ ન કરી શકો. પૈસાનો હિસાબ એ રાખતી. મને ખબર હતી કે હિસાબ બરાબર સચવાતો નથી. એટલે એક દિવસ તેના રૂમમાં જઈને મેં કબાટ તપાસ્યો તો જુદા જુદા કપડાની બેવડ નીચેથી હજારો રૂપિયાની નોટો નીકળી આવી. પરફ્યુમ્સ, ઓર્નામેન્ટ્સ, ઈશાનો કમ્પ્લીટ વોર્ડરોબ મેં એને આપી દીધો હતો. પણ હું એને પૂછવાની હિંમત નહોતો કરી શક્યો કે આ પૈસા ક્યાંથી આવ્યા.
2: ન માની શકાય એવી વાત છે.
1: અનિલભાઈ, ભૂમિકા પરવર્ત હતી, મોરબીડ હતી. થોક બંધ સૌંદર્ય પર્સનાલિટીમાં જે કેઓસ પેદા કરે એવા કેઓસથી પીડાતી હતી. એને બધું જ મેળવી લીધું હતું. એ બધાને ડોમિનેટ કરવા માંગતી હતી.
2: ક્યારે ભૂમિકાએ એના સૌંદર્યનો ઉપયોગ તમારી ઉપર કરેલો?
1: ઘણી વખતે. એટલે જ ક્યારેય હું તેની સાથે સ્વિમિંગ માટે જતો નહીં. રાત્રે બેડરૂમની લાઇટ ચાલુ રાખતો અને હેવી પરફ્યુમ્સ લગાડી ક્યારેક વાલથી મને ચોંટી પડતી અને ચૂંચી આંખે મને જોઈ રહેતી તો હું મોઢું ફેરવી દેતો. હું પુરુષ હતો અનિલભાઈ, ક્યારેક મારા શરીરમાં દાવાનળ સળગી ઉઠતો. એક દિવસ વિડીયો ઉપર તેણે જાણીબૂજીને એક્સાઇટિંગ ફિલ્મની કેસેટ મૂકી, પાઇપ તૈયાર કરીને મને આપી. મારી બાજુમાં જ મારો હાથ પકડીને તે બેસી ગઈ અને જાણે કશું જ ન બન્યું હોય તેમ સ્વસ્થતાથી ફિલ્મ જોવા લાગી. મને ખબર હતી કે મને ટોર્ચર કરવા માંગે છે, સેડિસ્ટિક પ્લેઝર મેળવવા માંગે છે.
2: તમે ઉભાથી ચાલ્યા ન ગયા?
1: પ્રયત્ન કર્યો તો મને ખેંચી ધક્કો દઈ બેસાડી દીધો અને એ સોફા ઉપર વિડીયોની સામે એણે પ્રબોધ કુમાર પટવર્ધનના 54 વર્ષોને ધૂળ ધાણી કરી નાખ્યા. ત્યારથી એક ગિલ્ટ લઈને હું જીવ્યો છું. દરરોજ રાત્રે સ્લીપિંગ પિલ્સ લઈ મારે સૂવું પડ્યું છે. જ્યોતિ ઈશાના ફોટા પાસે આંખો નીચી કરી મારે ઉભા રહેવું પડ્યું છે અને ભૂમિકાની હાજરીમાં કબૂતર જેવો ફફડાટ મારે અનુભવો પડ્યો છે.
2: શા માટે ભૂમિકાએ આમ કર્યું?
1: ખબર નથી. પરવર્ઝન, મોર્બિડિટી અથવા તો અત્યંત ગણતરીપૂર્વકની યોજના.
2: પછી
1: અંતે થાકી, વેરવિખેર થઈ, સકાઇટ્રિસ્ટ પાસે સિટિંગ લઈ, સ્લીપિંગ પિલ્સનો ડોઝ વધારી, મારા જ ઘરમાં મારા જથી લપાઈ છુપાઈ ગુનેગારની જેમ જીવતા જીવતા હું ભાંગી પડ્યો. એટલે એક દિવસ કોઈને કહ્યા સિવાય હું ભાગી છૂટ્યો રોબિન પાસે. 2 મહિને સ્વસ્થ થઈને પાછો આવ્યો ત્યારે ખબર પડી કે ભૂમિકા ચાલી ગઈ છે. એટલે મેં ઘરમાં પગ મૂક્યો, મારા ઘરમાં પગ મૂક્યો.
2: તમે કોઈ તપાસ કરી ક્યાં ચાલી ગયેલી તેની?
1: કરી, બીતા બીતા તપાસ કરી તો ખબર પડી કે બોમ્બેમાં છે, ક્યાંક સર્વિસ કરે છે. 4-1 મહિના પછી સમાચાર મળ્યા કે તેણે લગ્ન કરી લીધા છે.
2: પછી તમે એને મળ્યા નથી ક્યારે?
1: ના.
2: આજે આવવાની હિંમત કઈ રીતે આવી?
1: ખૂબ વિચાર્યું, પછી થયું કે ભૂમિકાથી લપાતો છુપાતો હંમેશા ફર્યા કર્યું, એનો અર્થ નથી. આંખમાં આંખ પરોવી ભૂમિકાની સન્મુખ ઉભો રહું, જોઉં શું થાય છે, કઈ રીતે ભૂમિકા મારો મુકાબલો કરે છે, કઈ રીતે હું એનો.
2: ભૂમિકા કદાચ હોસ્પિટલમાંથી સારી થઈ પાછી આવે તો તમે એને સાથે લઈ જાઓ ખરા?
1: લઈ જાઉં, જો એ આવવા માંગતી હોય તો.
2: ફરીથી ડર નહીં લાગે? ગિલ્ટ કોમ્પ્લેક્સ નહીં સતાવે?
1: પહેલી વખત પૂરણનો તમાચો ભૂલવા ભૂમિકા મારી પાસે આવેલી. બીજી વખત આવે તો મારે તેને બતાવી આપવું છે કે પુરુષનો તમાચો ભૂલી જવા જેવી સાવ સીધી સાદી બાબત નથી.
3: યાદ છે મને ઉજ્જળ ભીતો અને બંધ બારીની વચ્ચે લટકતા શબ જેવા પિતાજીની આંખોમાં એક નદી વહેતી હતી. બહાર વરસાદ પડતો હતો અને લંબ ચોરસ ઓરડામાં શ્વાસ ઉચ્છવાસની પ્રકાશ પડછાયાની બધી જ આવન જાવન સ્તબ્ધ બનીને થીજી ગઈ હતી. જિંદગીનું પહેલું જ મૃત્યુ

0: અને મૃત્યુની પહેલી જ વેદના અને વેદનાની પહેલી જ શૂળ ભોંકાતા બધું જ પેર વિખેર થઈ વિખેરાઈ ગયું. શબ બની ચૂકેલા પિતાજીની બાજુમાં ઉભેલી એક નાની છોકરીની હથેળીમાં સંતાડી રાખેલું આસમાની સપનું વેર વિખેર થઈ વિખેરાઈ ગયું. ત્યારથી માંડીને આજ સુધી લંબચોરસ ઓરડામાં જ્યારે જ્યારે શ્વાસ ઘૂંટાવા માંડ્યો છે ત્યારે એક નદીને યાદ કરી તેના ધસમસતા પ્રવાહમાં મેં મારી જાતને ફંગોળી દીધી છે, પહેવડાવી દીધી છે. કદાચ નદીનો પ્રવાહ પિતાજીની આંખ સુધી પહોંચે. હમણાં જ બારની ટકોરા પડશે, કીહોલમાંથી એક આંખ ટોકાશે અને આંગળીઓના સળવળતા સર્પો મારા શરીરમાં ઝેર ઓકી ઓકી મને પથ્થર બનાવી દેશે. ત્યારે ફરીથી મને આલંબ ચોરસ ઓરડામાં એક શબ દેખાશે, એક નદી દેખાશે અને એક નાની છોકરીની હથેળીમાં આસમાની સપનું દેખાશે.
1: સારું થયું તમે આવી ગયા મિસ્ટર ઠાકોર. તમારા વગર ભૂમિકાના ભૂતકાળનો મોટો ભાગ અધૂરો રહી જાત.
2: એટલે હું કઈ સમજો નહીં.
1: ભૂમિકાની ડાયરીમાંથી ત્રણ નામ ત્રણ સરનામા મળી આવેલા. આ ત્રણ નામ સાથે ભૂમિકાના ત્રણ ભૂતકાળ અને ત્રણ સંદર્ભ સંકળાયેલા હતા, અથવા તો ભૂમિકા સંકળાયેલી હતી. તમે મિસ્ટર પૂરણ ઠાકોર ભૂમિકાનો પહેલો ભૂતકાળ, તમારી જમણી બાજુ બેઠેલા મિસ્ટર પ્રબોધકુમાર પટવર્ધન ભૂમિકાનો બીજો ભૂતકાળ, અને ડાબી બાજુ બેઠેલા મિસ્ટર અવિનાશ મુનશી ભૂમિકાનો ત્રીજો ભૂતકાળ. તમે ત્રણેય ભૂમિકાનું સર્જન કર્યું. તમે ન હોત તો ભૂમિકા પણ ન હોત, તમારી વચ્ચોવચ્ચ ટેબલ ઉપર પડેલું ફ્લાવર વાસ પણ ન હોત, અને અનિલ મહેતાના શરીરની શિરાવાહિનીઓમાં ફરતો એક બ્લડ બબલ ભૂમિકાને અનકોન્શિયસ બનાવી ન ગયો હોત, આ હોવા ન હોવાની ઘટના ઘટી ન હોત.
3: તમારી વાત સાચી છે મિસ્ટર મહેતા. ભૂમિકા ક્યારે અમને ત્રણેય ભૂલી નવે સાથે જિંદગી જીવી નહીં શકે.
4: મિસ્ટર મુનશી, તમે માનો છો કે ભૂમિકા કોન્શિયસ થશે? આઈ મીન ટુ સે સર્જરી વગર.
2: સર્જરી કરાવવી પડે તો શું, કઈ ભય જેવું હવે ખાસ રહ્યું નથી.
3: ભય નથી એ વાત સાચી, પણ ઓપરેશન ભારે તો કહેવાય જ.
4: એવું લાગતું હોય તો ભૂમિકાને હું યુકે લઈ જવા તૈયાર છું.
3: મિસ્ટર પટવર્ધન, તમે કદાચ ભૂલી ગયા હો તો યાદ દેવડાવું, હું ભૂમિકાનો પતિ છું.
4: ભૂલ્યો નથી, યાદ છે મને મિસ્ટર મુનશી.
2: બે દિવસ રાહ જુઓ ને, ડોક્ટર ફાઇનલી શું કહે છે તે સાંભળ્યા પછી નિર્ણય લઈએ. તમે શું માનો છો મિસ્ટર મહેતા?
1: હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું મિસ્ટર મુનશી, મિસ્ટર પટવર્ધન, મિસ્ટર ઠાકોર, તમને બધાને. ભૂમિકા કોન્શિયસ થાય એમાં કોને રસ છે? નથી લાગતું તમને કે ભૂમિકાનો ઉપયોગ પૂરો થઈ ગયો છે? હવે ભૂમિકા કોન્શિયસ થાય કે આખી જિંદગી અનકોન્શિયસ પડી રહે, એથી શું ફેર પડવાનો છે? મિસ્ટર પૂરણ ઠાકોર, ભૂમિકાને તમાચો માર્યા પછી તમારો હાથ કેટલી સેકન્ડ બેરો બની ગયેલો, અને એ જ હાથથી ક્યારે તમે તમારી પત્નીને તમાચો મારી એ જાણવાની દરકાર કરી છે કે ભૂમિકા, પત્ની અને તમાચા વચ્ચે શું તફાવત છે? મિસ્ટર પટવર્ધન, 58 વર્ષ, જિંદગીના 58 વર્ષ પછી જ્યોતિ ઈશાની સ્મૃતિ, તેની સાથે પસાર કરેલી મીઠી મજાની હસ્તી રમતી ક્ષણો, ઘરની અનેક ચીજવસ્તુઓ સાથે જડાયેલા અનુભવોનો રોમાંચ, ફોટો આલ્બમ, બોન્સાઈ ગાર્ડન, રવિન્દ્રના પત્રો, ટેલિફોન, આ બધાની વચ્ચે હૃદયના પૂરા લગાવથી જીવવાને બદલે શા માટે હજુ પણ એક ખૂબસૂરત સ્ત્રીના સાનિધ્યમાં જીવવાની તમને ઈચ્છા થાય છે? શા માટે ઈશાના મૃત્યુ પછી બીજો અને ભૂમિકાના ગિલ્ટ કોમ્પ્લેક્સ પછી ત્રીજો હાર્ટ એટેક તમને નથી આવ્યો? કેમ ક્યારે તમે જ્યોતિ ઈશાના ફોટા પાસે 14ના સુએ રડી નથી શક્યા મિસ્ટર પટવર્ધન? મિસ્ટર મુનશી, ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ્ચ બેસી 4 બોટલ બિયર પીવાથી પુરુષ બની શકાતું નથી કે પતિ બની શકાતું નથી, કે ભૂમિકાના સૌંદર્યની ખુશ્બુ લઈ શકાતી નથી, કે ભૂમિકાને છાતી સરસી ચાપી તેના ડુસકાનો અર્થ સમજી શકાતો નથી. મિસ્ટર મુનશી, છતાંય મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. હું તમારી અસહાયતા સમજી શકું છું. તમારી એકમાત્ર ભૂલ એટલી જ છે કે તમને પત્નીની જરૂરત ન હતી, છતાં તમે લગ્ન કર્યા. એટલે જ તમને ત્રણેયને પૂછવા માંગુ છું. ભૂમિ

0: કા કોન્શિયસ થાય એથી શું, એના કોન્શિયસ થયા પછી શું?
1: ફરી પાછી સવાર, બપોર, સાંજ, શ્વાસના રજકણોમાં ફરીથી રાતનું ધુમ્મસ, આંખના એકાંતમાં એ જ બિસ્માર સ્વપ્નાઓના પડછાયાઓ, અને શરીર ઉપર ચક્રાઓ લેતી સમડીની તીક્ષ્ણ ચાંચમાં એ જ ગરમ ગરમ લોહીની પિનાશ. ક્યારેક ઓરડામાં અજવાળું થાય છે તો દરેક ચહેરો બીજા ચહેરાની વાત કહેવા માંડે છે, અને ક્યારેક અંધારું થાય છે તો દરેક ચહેરો પોતે જ અંધકાર બની બીજા ચહેરાને ભૂસી નાખવાની મથામણ કરે છે. આ આવન જાવન, કોલાહલ, ખેંચતાણ, શરીર ઉપર કોતરેલા નામો, ચહેરાઓ અને સરનામાઓની જુગુપ્સાજનક બદબુ. ભૂમિકા ગુપ્તા, જો કોઈ તને મળવા આવ્યું છે, કોઈ તારો દરવાજો ખટખટાવી રહ્યું છે, લાંબી ડાંડલી વાળું ગુલાબનું ફૂલ લઈ કોઈ તારો ઇંતજાર કરી રહ્યું છે.
2: ભૂમિકા ગુપ્તાના ઉપલા હોઠ ઉપર એક કાળો તલ છે, અને ગળામાં પહેરેલી ગાર્નેટની માળામાં ખૂંચવાઈ ગયેલા બે ત્રણ વાળ, પાપણના વળાંક ઉપર સોનેરી ઝાકળની વિનાશ, હાથની સુડોળ આંગળીઓમાં વહેતા ચરણની મધુર મધુર કુમાશ, અને ક્યારેક હસી પડતા હોઠના ખૂણાઓમાં જાણે કે પાંખ પસારી ઉડી નીકળતા પક્ષીની કમનીયતા. ભૂમિકા ગુપ્તા, તારી સાથે દરિયા કિનારે ઉભા રહી જોયેલા આકાશમાં એક દરિયો ગુગોતો, અને ગુગોતા દરિયામાં એક આકાશ.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીત, જે અહીં સમાપ્ત થાય છે. અને હવે પ્રસ્તુત છે હિન્દી ગઝલો અનુરાધા પૌડવાલ અને ચંદનદાસના સ્વરમાં.

मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे खेल

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો અનુરાધા પૌડવાલ અને ચંદનદાસના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.